सुप्रभात। मीडियम वेव 370.3 मीटर से लेके 810 किलो हर्ट्ज पर आकाशवाणीनू आ राजकोट केन्द्र छे। આજે શનિવાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની સાતમી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે 9 મે 2026 અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે। આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મંગલ સ્વરથી।

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમાચારનો સમય થતો આવે છે. બરાબર 6 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને 6 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

શ્રોતાઓ, આપ સાંભળ્યા ભક્તિ સંગીતની અર્ચના પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: अभी आप सुन रहे थे श्री रामचरितमानस का भाग 183।
1: मीडियम वेव 370.3 मीटर से लेकर 810 किलो हर्ट्ज पर आकाशवाणीनो आ राजकोट केंद्र आप सांभळी रह्या छो। रजू करे छे कृषि माहिती रजूआत डॉक्टर उस्मान गनी शेरसिया।
2: કૃષિ માહિતીમાં આજે વાત કરવી છે પાક સંરક્ષણ માટે જૈવિક દવાઓની ભૂમિકા। મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજનો યુગ રસાયણનો યુગ છે। આપણે નાવાનું કામ કરતા હોઈએ, ખાવાનું કામ કરતા હોઈએ, કપડાં ધોતા હોઈએ, આપણું મકાન

સાફ કરતા હોય, બધી જ જગ્યાએ રસાયણોની મોટી ભૂમિકા છે. મિત્રો, આપણે એ પણ જાણીએ છીએ કે આ બધા રસાયણોની જાણે અજાણે થોડીક આડઅસર પણ હોય છે. આપણે જે વાત કરવાની છે પાક સંરક્ષણ માટે જૈવિક દવાઓની ભૂમિકા, તો મિત્રો જૈવિક દવા એટલે શું? રસાયણને તો આપણે સમજીએ છીએ કે કોઈ પણ કેમિકલ હોય એનું યોગ્ય ફોર્મ્યુલેશન બનાવી અને જે તે રોગ કે જીવાત માટે આપણે એને વાપરીએ છીએ, પણ જૈવિક દવાઓની પણ ખૂબ જ મોટી ભૂમિકા છે. અને આનંદના સમાચાર એ છે કે આજે માર્કેટમાં આપણને ખૂબ જ સારા જૈવિક ઉપકરણો મળે છે. જૈવિક દવા એવી દવાઓ છે મિત્રો કે તમે એક વખત એનો ઉપયોગ કરો તો થોડુંક ધીમું પરિણામ મળે પણ ખૂબ જ લાંબુ મળે, એટલે કે આપણી પાસે લાંબા ગાળાનું નિયંત્રણ છે. અને બીજી મજા એ છે કે સંપૂર્ણપણે કુદરતી છે. હવે આપણે કુદરત હારે જ કામ કરવાનું છે. આપણે કુદરતથી વિમુખ થઈશું તો આપણે ખેતી નહીં કરી શકીએ. આવી સ્થિતિમાં આપણું જે પાક સંરક્ષણ છે એમાં જૈવિક દવાઓની બહુ મોટી ભૂમિકાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરવી છે આપણે જમીનજન્ય રોગ માટે.

એટલે કે આપણી પાસે લાંબા ગાળાનું નિયંત્રણ છે, અને બીજી મજા એ છે કે સંપૂર્ણપણે કુદરતી છે. હવે આપણે કુદરત હારે જ કામ કરવાનું છે. આપણે કુદરતથી વિમુખ થઈશું તો આપણે ખેતી નહીં કરી શકીએ. આવી સ્થિતિમાં આપણું જે પાક સંરક્ષણ છે એમાં જૈવિક દવાઓની બહુ મોટી ભૂમિકાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરવી છે આપણે જમીનજન્ય રોગ માટે. આજે આપણી જમીનની જે સ્થિતિ છે એ ખૂબ જ ખરાબ થઈ રહી છે, અને વૈજ્ઞાનિકોનો એવો મત પણ છે કે આપણે જમીનની અંદર જે પાક સંરક્ષણ માટે કે નિંદામણ નિયંત્રણ માટે જે ફૂગનાશક અથવા તો નિંદામણનાશક દવાઓ વાપરીએ છીએ એના દ્વારા આપણી જમીનની જે જીવસૃષ્ટિ છે એની ઉપર ખૂબ જ મોટી અસર પડે છે, અને એ જીવસૃષ્ટિ છે એ ઘટી રહી છે. આવા સમયે આપણે જે પાક વાવીએ છીએ એમાં મોટાભાગના ખેડૂતો એ ખ્યાલ છે કે આપણા પાકમાં જે રોગ આવે છે એમાં જમીનજન્ય ફૂગમાં ખાસ કરીને ફ્યુજિરિયમ છે, રાઇજેક્ટોનિયા છે, પિથિયમ છે, ફાઇટોપ્થોરા છે, આ બધા ફૂગના નામ છે. અને એ ફૂગનું કામ છે આપણા છોડમાં સુકારો અથવા તો કોહવારો લાવવાનું. અને કપાસમાં તો એવું કહેવાય છે કે તમારો એક છોડ સુકાય તો એવું સમજવાનું કે 40 રૂપિયાની નુકસાની છે ઓછામાં ઓછી, અને એ નુકસાની કદાચ 100 રૂપિયા પણ થઈ શકે. બજાર ભાવ કેવા છે, ઉત્પાદન કેવું છે એની ઉપર આધાર છે. તો જમીનમાં આપણે જે રાસાયણિક ફૂગનાશકો વાપરીએ છીએ એની જગ્યાએ જૈવિક ફૂગનાશક વાપરીએ. માનો કે જૈવિક ફૂગનાશકની આપણે વાત કરવી હોય તો કેવા ફૂગનાશકો, એમ તો કેમિકલની જગ્યાએ સુકાય તો એવું સમજવાનું કે 40 રૂપિયાની નુકસાની છે ઓછામાં ઓછી, અને એ નુકસાની કદાચ 100 રૂપિયા પણ થઈ શકે. બજાર ભાવ કેવા છે, ઉત્પાદન કેવું છે એની ઉપર આધાર છે. તો જમીનમાં આપણે જે રાસાયણિક ફૂગનાશકો વાપરીએ છીએ એની જગ્યાએ જૈવિક ફૂગનાશક વાપરીએ. માનો કે જૈવિક ફૂગનાશકની આપણે વાત કરવી હોય તો કેવા ફૂગનાશકો, એમ તો કેમિકલની જગ્યા

0: પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે. આકાશવાણી રાજકોટ.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શ્રોતાઓ સાંભળી રહ્યા છે. આપને માહિતગાર કરીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોથી. 7:20 આપ માણો છો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 સુગમ સંગીતના કાર્યક્રમમાં આજે માણીશું આ માસનું ગીત, જેના શબ્દો છે હીરથી ભરેલ કાળો કંચવો. કવિ છે ડૉક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. 7:55 આપણે સાંભળીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજનો વિષય છે પર્યાવરણનું મહત્વ, પ્રસ્તુતિ દર્શના દેસાઈ. 8:30 કાર્યક્રમ નિરખને ગગનમાં, ભજનો શાંતિદાસ ગોંડલિયાના સ્વરમાં. 8:50 સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામયમાં કમળો થવાના કારણો અને સારવાર, ડોક્ટર પ્રફુલ્લ કામાણીની મુલાકાત. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15, જે આજે કેન્દ્રિત છે પાર્શ્વગાયક તલત મહેમૂદ પર. 10:00 ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, પ્રસ્તુતિ ડોક્ટર ભાવના શિંગાળા, વિષય આકાશવાણીના 90 વર્ષની યાત્રાના સંભારણા. 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ગુજરાતી ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, સુગમ સંગીત આપ માણો છો 1:10 આજે સાંભળીશું નયન પંચોલીનો સ્વર, જય ભારતીનો સમય રહે છે 1:30, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીત. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6:00 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં અતા મોહમ્મદ ખાન પઠાણનું સિતારવાદન રાગ ભૂપાલી અને બાગેશ્રી. 6:30 કાર્યક્રમ યુવાણી, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે, રજૂ કરીશું શ્રેણી knowledge.com. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે, મારી પોષણ વાટિકા એ વિશે જસદણ તાલુકાના લીલાપુર ગામના સંગીતાબેન કાકડિયા સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, જે કેન્દ્રિત છે પાર્શ્વગાયક તલત મહેમૂદ પર. ગુજરાતી ગીત અને ગઝલ 9:15. 9:30 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું કાર્યક્રમ સંસ્કૃતિ ભારતી. અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ 10:00 દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જે છે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ, માણીશું રાજકુમાર મજમુદારનું સંતૂર વાદન. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ધીમો વધારો થવાની શક્યતા છે. આગામી અઠવાડિયા દરમિયાન મહત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેવાની શક્યતા છે. ગુજરાતમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં આગામી અઠવાડિયા દરમિયાન હીટવેવની પરિસ્થિતિ રહેવાની ઘણી શક્યતા છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓ માટે કોઈ ખાસ સૂચના આપવામાં આવતી નથી અને અન્ય વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. હવામાન સમાચાર પૂરા થયા.
2: अपने बिजनेस को बढ़ाने के लिए लीजिए आकाशवाणी का सहयोग और दीजिए उसे बुलंदियों के पंख.
3: आपका बिजनेस लोकल है या राष्ट्रीय, आकाशवाणी देती है उपभोक्ताओं तक पहुंचने का हर विकल्प.
2: और अब तो आप घर, दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग.
3: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता.
2: बुकिंग है तो संपर्क करें 8700001-4242 पर.
3: 8700001-4242.
1: આકાશવાણી રાજકોટ સમાચારનો સમય થતો આવે છે 6:55 સંસ્કૃતમાં, 7:00 હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી, અને ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઈરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા રજૂઆત. એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અનેક સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા છે, તેમજ પ્રધાનમંત્રી જે સ્થળ પર રાત્રિ વિરામ કરવાના છે તે સર્કિટ હાઉસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈ મોડી રાત્રે બેઠક યોજીને તમામ કાર્યક્રમ અંગે સમીક્ષા હાથ ધરી હતી. લાલ બંગલા સર્કલ પર પ્રધાનમંત્રી લોકોનું અભિવાદન સ્વીકારશે તે જગ્યાનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ વગેરેની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી. શહેરની વિવિધ વ્યાપારી અને સ્વૈચ્છિક સંસ્થા સાથે બેઠક યોજીને સાંસદે કાર્યક્રમ અંગે માહિતી પૂરી પાડી હતી. આ અગાઉ શ્રી સંઘવીએ વડોદરાની મુલાકાત લીધી હતી અને 11 મેના રોજ શ્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા સરદારધામના લોકાર્પણ અંગે એક બેઠક યોજી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના સમયમાં વૈશ્વિક શાંતિ, માનવ કલ્યાણ અને અમૃત પર્વની ઉજવણી અને હેતુસર આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અમૃત પર્વ દરમિયાન 11 મેના રોજ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત સંદર્ભે સોમનાથ સાગર દર્શન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને પ્રધાનમંત્રીના ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોની માહિતી આપી.
1: માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવશે. મહા મૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે.
0: સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ અમૃત પર્વ અંતર્ગત ગઈકાલે મધ્યપ્રદેશથી 1185 યાત્રાળુઓ સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના ગરબા સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશનથી બહાર નીકળતા તમામ યાત્રાળુઓ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત નિપજ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સામસામા ગોળીબારમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નિપજ્યું હતું. દુબઈથી યમન જઈ રહેલું વહાણ એમએસવી અલ ફેઝે નૂરે સુલેમાની એક ફાયરિંગનો ભોગ બન્યું હતું. સમુદ્ર વચ્ચે અંધાધૂની ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતાં તે ડૂબવા લાગ્યું હતું. એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાન અલ્તાફ તાલબ કેરનું ગંભીર ઇજાથી મૃત્યુ થયું હતું, જ્યારે વહાણ પર અન્ય સવાર 17 ખલાસીઓને નજીકના અન્ય વહાણે બચાવી લીધા હતા. તે તમામ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકારને મૃતક યુવાનના પાર્થિવ દેહને વતન લાવવા અને બાકીના ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવા રજૂઆત કરી હતી.

0: જનરલ કાર્ગો લોડ કરી અને યમન માટે નીકળ્યા હતા 1800 સાથે કુલ. પણ રાત્રે 12-1 ની વચ્ચે જે અમેરિકાની 3 નેવી બીજી એક અમેરિકન શીપને એસ્કોર્ટ કરી જતી હતી એની પાછળ જ અમારું વાણ હતું અને અચાનક એ લોકોનું ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગ થવા લાગી ડ્રોન અને રોકેટથી. એમાં એક ડ્રોન આવીને વાણ ઉપર લાગ્યું. એમાં એક અલ્તાફ તાલકે નામના ઇન્જિન ડ્રાઈવરનું મોત થયું છે અને બાકીના 17 ખલાસીઓને ચલાયાનું એક બીજું વાણ છે જેનું નામ પ્રેમસાગર છે એ બનાવ રેસ્ક્યુ કરીને દુબઈ તરફ લઈ ગયા છે.
1: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સાયબર ક્રાઇમની ટીમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપ્યા છે. સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિંહાએ કહ્યું કે આ ટોળકી જીએસટી અને પાનકાર્ડની વિગતો મેળવીને છેતરપિંડી આચરતી હતી. અગાઉ આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2: ફરિયાદી આવ્યા હતા જેમને ડેલીના ઓટીપી આવતા જ હોય છે ટ્રાન્ઝેક્શનના. એમને 2 દિવસથી કોઈ ઓટીપી એમના મોબાઈલ નંબર પર આવ્યું નહોતું એટલે આપણી પાસે ફરિયાદી તરીકે આવ્યા હતા. અને પછી આમાં વધુ તપાસ કરતા અમને ખ્યાલ પડ્યું કે પહેલા તો એમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કર્યું હતું, એના પછી એમને બાયોમેટ્રિક ચેન્જ કરી. બાયોમેટ્રિક ચેન્જ કરવા માટે જે ફોટો ઓનલાઈન અવેલેબલ હતી ફોટોથી એમને જેમેનાઈ જેવા બ્લિંકિંગ વિડીયો બનાવ્યું હતું. આ ફરિયાદીના એમને ડીજી લોકર એક્સેસ કર્યા, 3 બેંકના અકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કર્યું હતું જેમાં એક બેંકનું અકાઉન્ટ ખુલી ગયું હતું અને 25,000 રૂપિયાની લોન લીધી હતી. તો આ સંબંધ મામલે આપણે પ્રથમ FIR દાખલ થઈ હતી અને એમાં કુલ 7 આરોપીની અત્યાર સુધીમાં અરેસ્ટ કરી.
1: જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જે અંતર્ગત 30,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી 2 જૂનથી અલગ અલગ 4 તબક્કામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જીકાસમાં આ વખતે ખાસ ફેરફાર કરાયા છે, જેમાં લાયકાત એક સમાન કરાઈ છે તેમજ પોર્ટલને યુઝર ફ્રેન્ડલી કરાયું છે. ઉપરાંત ફીનું ધોરણ પણ બદલવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર.
3: આ વખતે ખાસ છે કે વિદ્યાર્થીઓને પોતે પોતાના પસંદગીના કોલેજ અનુકમ નંબર પ્રમાણે ભરવાનું થાય છે. આ વખતે અમે આ બધા મદદ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એજન્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરી છે, જેમાં ચેટબોટ વિદ્યાર્થીઓ પૂછી પણ શકે છે કે પોતાના માર્ક્સ આધારે એમને કઈ કઈ કોલેજમાં છેલ્લા 2 વર્ષના ડેટા આધારિત ક્યાં ક્યાં એડમિશન મળવાની શક્યતા છે.
1: વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીના અનુસંધાને અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી 20 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શોધી કઢાયા છે, જેમાં બાયડ, ભિલોડા, માલપુર, મેઘરજ તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. આ અંગે માહિતી આપી રહ્યા છે આરોગ્ય અધિકારી આશીષ ખાંટ.
4: સારા આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય છે, જેની અંદર મેડિકલ ઓફિસર જે આપણે સારા આરોગ્ય માટે મૂકેલા છે તો ત્યાં તપાસ કરવા માટે જતા હોય છે. એ વખતે તપાસ દરમિયાન આવા બાળક આપણે સામે આવતા હોય છે. જયારે તપાસ થઈ જાય અને આવું બાળક મળી આવે છે તો એની અંદર આપણે 3 મહિને લોહી ચડાવતા. હવે આપણે 20 બાળકો મળી આવેલા છે, જેમાં બાયડ તાલુકામાં 1 છે, ભિલોડામાં 10 છે, માલપુરમાં 4 છે અને મેઘરજમાં 5 છે. આપણે રેગ્યુલર ફોલોઅપ કરવામાં આવે છે, એનું HB જોવામાં આવે છે, કેમ કે HB એનું બહુ ઓછું થઈ જતું હોય છે. જો એનું HB જો વધારે ઓછું થતું હોય તો પછી એને સ્પેશિયલ આપણે ફિઝિશિયનની તપાસ માટે મેડિકલ કોલેજમાં લઈ જતા હોઈએ છીએ.
1: બીજી તરફ વિશ્વ રેડક્રોસ દિવસ તથા વિશ્વ થેલેસેમિયા દિવસના અનુસંધાને ગઈકાલે અમદાવાદના રેડક્રોસ ભવન ખાતેથી રેડક્રોસ ગુજરાતના ચેરમેન અજય પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે રેડક્રોસ રથને લીલી ઝાંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાનના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા રાજ્યના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ નોંધાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 142 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું. આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ જયપુરમાં સાંજે 7:30 વાગે રમાશે. પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી

0: આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ઇરાન અને અમેરિકાના સૈન્યના સામસામા ગોળીબારમાં મૃત્યુ પામેલા સલાયાના માછીમારના મૃતદેહ અને બચેલા ખલાસીઓને હેમખેમ વતન લાવવા માટે રજૂઆત. એઆઈનો દુરૂપયોગ કરીને લોકોના આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર બદલીને લોન મેળવતી આંતરરાજ્ય ગેંગના 3 સાગરીતો ઝડપાયા. રાજ્યમાં હીટવેવની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું, જ્યારે જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો થશે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ અત્યારે સાત વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર શ્રોતાઓ સાંભળ્યા છે. સમય છે ફિલ્મી ભક્તિ સંગીત સાંભળવાનું. આજે સાંભળીએ હનુમાન ચાલીસા હનુમાન સ્તુતિ સ્વરૂપે શંકર મહાદેવન અજય અને સાથીઓના સ્વરમાં સંગીત અજય અતુલનું ફિલ્મ વા લાઈફ હો તો એસી.

શ્રોતા આપ સાંભળ્યા હતા હનુમાન સ્તુતિ હનુમાન ચાલીસા, શંકર મહાદેવન અજય અને સાથીઓના સ્વરમાં, સંગીત અજય અતુલનું, સ્તુતિનો સમાવેશ થયો ફિલ્મ વાહ લાઈફ હો તો એસી માટે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: શ્રોતા આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. સમય છે સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળવાનો. આજે રજૂ કરી રહ્યા છીએ આ માસનું ગીત, જેના કવિ છે ડોક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ.
1: વિધવાની કામેચ્છાનું ગીત. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ, ઈરે શેરિયુમાં બાંધ્યા મોતીના ધામ, બાંધ્યા મોતીના ધામ. મોતીડા ખરબચડા સુખે ગંધાય, ને ઘરમાં શુકનની લાપસી રંધાય. મોતીડા ખરબચડા સુખે ગંધાય, ને ઘરમાં શુકનની લાપસી રંધાય. લાપસીના આંધણનો મીઠો હલકાર, લાપસીના આંધણનો મીઠો હલકાર. ગુંજે ગંગાજીને ઘેરમાણા રાજ, ઈરે ઘરઘરમાં છે પીડચટ્ટા કામ. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ. પીઠી પીડી ને હું તો લજ્જાડું લાલ, પીઠી પીડી ને હું તો લજ્જાડું લાલ. સાયબાની છાતીમાં અધમુવો વાલ, સાયબાની છાતીમાં અધમુવો વાલ. છાતી હાફે ને ભીના ટોડલા, છાતી હાફે ને ભીના ટોડલા. કાળા મલીર ભલે પેર માણા રાજ, કાળા મલીર ભલે પેર માણા રાજ. ઈરે ભીનાશ હવે ટહુકાનું ગામ, ઈરે ભીનાશ હવે ટહુકાનું ગામ. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ. કવિશ્રી અનિલ વાડાનું નામ ગુજરાતી ગીતોના સાહિત્યમાં નવું નથી. ગીતોમાં તેમનું અલગ પ્રદાન રસપ્રદ રહ્યું છે. ગીતમાં અનોખા વિષય વૈવિધ્યને પસંદ કરી લયની અનોખી રીત દ્વારા ગીતને શણગારવાનું તેઓ માટે સહજ છે. વિધવાના સંવેદનને મીઠા ચિત્કાર રૂપે વ્યક્ત કરતું આ ગીત આંતરમનના તારને ઝણઝણાવી જાય છે. આપણા સમાજમાં સ્ત્રીઓનું ખૂબ સન્માન થાય છે, નારી શક્તિનું પૂજન થાય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ એવું કહેવાયું છે. નારીના સંવેદનો અને સંકેતો લોકગીતોમાં પણ આબાદ રીતે ઝીલાયા છે. પરિણીતા સ્ત્રીના વિવિધ સ્પંદનો ગુજરાતી પદ્ય સાહિત્યમાં ઝીલાયા છે, પરંતુ વિધવા સ્ત્રીના સ્પંદનો અને વલોપાત રજૂ કરતા ગીતો ખૂબ જ જૂજ છે. એમાંનું આ એક ગીત અનોખી શૈલી સાથે અનોખો ચીલો ચાતરે છે, નોખું ચિત્ર રજૂ કરે છે, નોખો વલોપાત વ્યક્ત કરે છે. જુઓ, પ્રથમ પંક્તિથી જ આ વેદનાસભર વ્યથા ચાલુ થાય છે. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ, ઈરે શેરિયોમાં બાંધ્યા મોતીના ધામ. અહીંયા હીર સ્નેહ અને લાગણીના પ્રતીક સ્વરૂપે આવે છે, જ્યારે કાળું વસ્ત્ર શોકમાં વપરાતું વસ્ત્ર છે. વેદના વ્યક્ત કરવા માટે આપણે કાળું વસ્ત્ર વાપરીએ છીએ. બંને વિરોધાભાસ વચ્ચે કાળો કંચવો પણ લીલુડી શેરવાળો અને મોતીથી મઢેલો. એક વિધવા સ્ત્રી કાળા કપડાં ધારણ કરે છે, પરંતુ અંદરની આવેગ વૃત્તિ તો હેમખેમ છે. આ વૃત્તિને શી રીતે નાથવી? કામેચ્છાની વૃત્તિ તો કુદરતી અને પ્રાકૃતિક છે, જે નિવારી શકાતી નથી. હીર, મોતી, સાથિયા, કંસાર વગેરે શુકનના મનોરમ્ય પ્રતીકો છે અને મનોહર દ્રશ્યો પણ છે. અહીં આ બધા દ્રશ્યો પ્રિયતમની યાદ સાથે થીજી ગયા છે. સુખ ખરબચડા બોદા અને ગંધાઈ ગયા છે. પુત્ર પ્રાપ્તિની ઝંખના દરેક સ્ત્રીને હોય છે, પરંતુ પતિના અવસાન બાદ આ ઘટના કાળજામાં થીજી ગઈ છે. લાપસીના આંધણ દ્વારા એક મીઠો હલકાર ઝીણો અવાજ ગુંજી ઉઠે છે, પરંતુ ગંગાજી ગંગા સ્વરૂપને ઘેર આ પ્રસંગ તો ક્યાંથી હોય? આ અંતરની ઈચ્છા જ છિન્ન વેદના બની મો ફાડી અને સામે ઊભી છે. આ વિધવા નાયિકાની લીલીછમ ઈચ્છા અંદર અંદર ઘૂમરાય છે, પરંતુ બહારથી સૂકા પવન વાય છે. આવા કાળા

આ કપડામાં કવિએ કુટુંબની, સમાજની કોઈ વિધવા સ્ત્રીને જોઈ હશે અને એની આંખમાંથી આંસુ સરી પડ્યા હશે, જે શબ્દ થઈ અને વીંટળાઈ ગયા છે આ ગીતમાં. તેથી કવિ કહે છે, આ તો ઘરઘરની કહાની છે, આ પીડચટ્ટી કામેચ્છા સમાજના ઘેર ઘેર દરેક ઘરમાં જોવા મળે છે, ભલેને એ વિધવાના કાળા વસ્ત્રોમાં વીંટળાયેલી હોય, કંકુભર્યા કાગળ આવ્યા હોય, આંગણે સાથિયા નૃત્ય કરતા હોય, બારણે આસોપાલવના લીલા તોરણો ઝૂલતા હોય, સાજન માજન માંડવે મલપતા હોય, આવા વાતાવરણમાં શુકન ગીતોની સાક્ષીએ કન્યાના લગ્ન થાય છે. અને આ સદ્ય પરિણીત છોકરી કેટલી ખુશખુશાલ છે, પરંતુ કુદરતને આનંદ ક્યાં મંજૂર છે? જે સાહેબાને પોતે ગળે લગાવીને બેઠી છે એ જ સાહેબાને કાળ કોળિયો કરી જશે. લગ્ન પછી થોડા સમયમાં સાહેબાનું થતું અવસાન નાયિકાને આઘાતના ગર્તમાં ધકેલી દે છે. કન્યાની કામેચ્છા વધે એ માટે લગ્ન પ્રસંગે પીઠી ચોળવામાં આવે છે. એ પીળું બદન, લાલચટક શરીર, સાહેબાની છાતીમાં અધખુલ્લું વાલ, બધું યાદ આવે છે ત્યારે શરીરની અંદર શત શત ઘોડલા દોડે છે. કામનાથી ભરપૂર ઈચ્છાઓ શરીરને રગદોળે છે, છાતી હાંફી જાય છે, ટોડલા જાણે કે રડતા હોય એમ ભીના થઈ જાય છે, આંખો અશ્રુભીની થઈ જાય છે. અને આ વિનાશ એટલે, આ વિનાશ એટલે દૂરથી આવતા મારા પિયુના ટહુકાનું ગામ. અને અંતે તો સમાજની સાંકળ ઘેરાઈ વળી છે. એક આંખે ટહુકાનું ગામ છે, બીજી આંખમાં છે કાળો કંચવો, લીલુડી શેર, મોતીના ધામ. ધન્યવાદ કવિ, ધન્યવાદ ડૉક્ટર અનિલભાઈને.

શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતના કાર્યક્રમમાં આ માસનું ગીત. કવિ ડોક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. કાર્યક્રમને અહીં પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. અને ફૂટબોલમાં AFC અંડર 17 મહિલા એશિયા કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભાજપના સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રાજ્ય કે રાજનૈતિક ઇતિહાસ મેં પહેલી બાર ભારતીય જનતા પાર્ટી કે નેતૃત્વ વાળી સરકાર ઔપચારિક રૂપ સે પદભાર ગ્રહણ કરેગી. શપથ ગ્રહણ સમારોહ સુબહ 10 બજે શરૂ હોને વાલા હૈ ઓર ઇસમે લાખો પાર્ટી સમર્થકો રાજનૈતિક નેતાઓ ઓર દેશભર સે આયે ગણ્યમાન્ય વ્યક્તિઓ કે શામિલ હોને કા ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કઈ કેન્દ્રીય મંત્રી ઓર ભાજપા શાસિત રાજ્ય કા મુખ્યમંત્રી ઇસ કાર્યક્રમ મેં ઉપસ્થિત રહેંગે. રાજ્યપાલ RN રવિ મુખ્યમંત્રી અને નય મંત્રીમંડળ કે સદસ્યો કો પદ ઓર ગોપનીયતા કા શપથ દિલાયેંગે. નવનિર્વાચિત સંસદીય દલ કે નેતા સુવેન્દુ અધિકારી ને ઘોષણા કી હૈ કે એક સેવાનિવૃત્ત ન્યાયાધીશ કે અધ્યક્ષતા મેં આયોગ રાજ્ય મેં સંસ્થાગત ભ્રષ્ટાચાર કી જાંચ કરેગા. સંદીપ દાસગુપ્તા, આકાશવાણી ન્યૂઝ, કોલકાતા.
0: દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ

0: संस्थानगत भ्रष्टाचार की जांच करेगा। संदीप अंदाज गुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता।
1: દરમિયાન ગઈકાલે શ્રી અધિકારીએ રાજ્ય ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કલકત્તામાં ધારાસભ્ય પક્ષની બેઠક યોજાઈ હતી. શ્રી અધિકારીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર એન રવિ સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રથમ ભાજપ નેતૃત્વવાળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી અને ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર દેશની સરહદો સુરક્ષિત કરશે અને રાષ્ટ્રીય સુરક્ષામાં સૌથી મોટી ખામીને દૂર કરશે. ગઈકાલે કલકત્તામાં નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે ભાજપનો વિજય સંગઠનનો વિસ્તાર કરવા કે તેની વિચારધારાને સમર્થન આપવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે આસામ, ત્રિપુરા અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારો સરહદોને મજબૂત અને સુરક્ષિત કરશે. તેમણે રાજ્યમાં ઘૂસણખોરી અને ગાયની તસ્કરી રોકવાની પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પક્ષના કાર્યકરોને સોનાર બાંગલા બનાવવા અને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા હાકલ કરી હતી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇરાન, ઇન્ડોનેશિયા અને મલેશિયા સહિત 21 દેશોના કૃષિમંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓ આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ દેશોમાં વિશ્વના આશરે 68% ખેડૂતો છે. આ સંમેલન 2 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થશે અને 11 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ ખાદ્ય સુરક્ષા, સ્માર્ટ ખેતી, આબોહવા પરિવર્તન અને ખેડૂત કલ્યાણ જેવા મુખ્ય વિષયો પર પણ ચર્ચા કરશે. વિદેશમંત્રી એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. કેરેબિયન દેશોની તેમની 3 દિવસીય મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ગયાનાના જજ ટાઉનમાં આરોગ્યમંત્રી ડોક્ટર ફ્રેન્ક એન્થોનીને મળ્યા હતા. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026નો ગઈકાલથી સત્તાવાર આરંભ થયો છે. 5 દિવસીય ઉજવણીએ મંદિર પરિસરને વૈદિક મંત્રોચ્ચાર અને દૈવી ઉર્જાના કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધું છે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
2: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલસે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મેં આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. ઇસે ઐતિહાસિક ક્ષણ કા સાક્ષી બનને કે લિયે દેશ કે કોને કોને સે શ્રદ્ધાલુઓ કા સહેલાબ સોમનાથ ઉમડ પડા હૈ. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ કામચલાઉ યુદ્ધ વિરામ આજથી 11 મે સુધી ચાલશે, જે દરમિયાન બંને દેશો વચ્ચેની તમામ લશ્કરી કાર્યવાહી બંધ રહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે પોતે આ પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમાં બંને પક્ષો તરફથી 1,000 કેદીઓની સોંપણીનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. આ યુદ્ધ વિરામ રશિયાના વિજય દિવસ સાથે સુસંગત છે, જે દર વર્ષે 9મી મેના રોજ ઉજવવામાં આવે છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકા દ્વારા સમર્થિત ઠરાવ પ્રસ્તાવને ત્રુટિપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યો છે. આ ઠરાવ હોર્મુઝ સમુદ્રધુનીમાં જહાજોની સલામતી સંબંધિત હતો. ઈરાને તેને તેના આંતરિક બાબતોમાં દખલગીરી અને અમેરિકા

0: અમેરિકાના હિતો માટે હોવાનો ગણાવ્યો. ઇરાને સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોને પ્રસ્તાવિત ઠરાવને સમર્થન ન આપવા અપીલ કરી છે. અમેરિકા, બહેરીન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર દ્વારા સમર્થિત ડ્રાફ્ટ ઠરાવનો હેતુ હોર્મુઝ સમુદ્ર દુની દ્વારા અવરજવરને સરળ બનાવવાનો છે. અમેરિકાએ ઇરાન પર વાણિજ્યિક જળમાર્ગોને અવરોધિત કરવાનો અને દરિયાઈ વાહન વ્યવહારને ખોરવવાનો આરોપ મૂક્યો છે. દરમિયાન ઇરાની સેનાએ કહ્યું કે અમેરિકન સંરક્ષણ દળોએ યુએઈના ફુજેરાહાન બંદર નજીક એક ઇરાની તેલ ટેન્કર અને અન્ય જહાજને નિશાન બનાવ્યું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ કેરાલમ, માહે, લક્ષદ્વીપ, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વીય ઉત્તરપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં પણ વીજળી પડવાની આગાહી કરી છે. ઓડિશા, રાયલસીમા, તેલંગાણા, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના કર્ણાટક, આંદામાન અને નિકોબાર ટાપુ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગુરૂવાર સુધી ગરમીનું મોજું ફરી વકરે તેવી શક્યતા છે. ફૂટબોલમાં ભારતે ગઈકાલે ચીનના સુઝોનમાં લેબનોનને 4-0થી હરાવીને એએફસી અંડર 17 મહિલા એશિયન કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતની પ્રીતિકાએ 2, અલ્વા દેવીએ અને ઝોયાએ 1-1 ગોલ કર્યા. આ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચવાથી ભારત 2026 ફિફા અંડર 17 મહિલા વિશ્વકપમાં પ્રવેશ મેળવશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
1: તમિલનાડુમાં સરકાર રચવા માટેની કશ્મકશ, પશ્ચિમ બંગાળમાં આજે શપથ ગ્રહણ અને ઇરાન અને યુએસના સૈન્ય વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં સલાયાના માછીમારના મોતના સમાચાર તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું છે કે તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા, બંગાળમાં આજે સુવેન્દુના શપથ. સંદેશ લખે છે સુવેન્દુ પશ્ચિમ બંગાળના નવા અધિકારી, જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે સુવેન્દુ બંગાળના અધિકારી. સંદેશ ટાંકે છે હોર્મુઝમાં ઇરાનના રોકેટમારાથી ગુજરાતી જહાજ ડૂબ્યું, 1 મોત, 17ના રેસ્ક્યુ. રાજ્ય અને સ્થાનિક સમાચારોમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલની અરજીને ફગાવાઈ, અમદાવાદના વટવા હત્યા કેસમાં 34 વર્ષ બાદ ભેદ ઉકેલાયો વગેરે સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સોમનાથ અમૃત પર્વ 2026નો પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયા અને યુક્રેન વચ્ચે 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી. અને ફૂટબોલમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપમાં ભારતે લેબનોનને 4-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરે છે પર્યાવરણ વિષયક દૈનિક શ્રેણી 5 મિનિટ. પ્રસ્તુતિ દર્શના દેસાઈ. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે જાણીએ પર્યાવરણ એટલે શું. પર્યાવરણ એ પરી વધતા આવરણ એ 2 શબ્દોનો બનેલો છે. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર, એટલે કે પૃથ્વીની આસપાસનું સ્તર જેમાં હવા, જમીન, જંગલો, પહાડો, જળ, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, પશુ પક્ષીઓ, માનવીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ ઘટકોનું સુગ્રથિત વ્યવસ્થાતંત્ર એ જ પર્યાવરણ. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક સ્થિતિ એટલે પર્યાવરણ, જેમાં પાણી, હવા, જમીન, માનવી અને અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધોનો સમાવેશ થાય તે પર્યાવરણ. પર્યાવરણવિદોની રજૂઆતના આધારે કહી શકાય કે પર્યાવરણ એટલે કોઈ પણ વસ્તુની ચારે બાજુની ચેતનાતંત્રની પરિસ્થિતિ કે જે એકબીજા સાથે સંકળાયેલી હોય અને માનવ જીવનને પ્રભાવિત કરે. આમ પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. પર્યાવરણના મુખ્ય તત્વોની વાત કરીએ તો સજીવ તત્વો. સજીવ તત્વોમાં વનસ્પતિ, પ્રાણીઓ, પશુ, પક્ષી અને માનવો તથા ફૂગ કીટાણુઓનો સમાવેશ થાય છે. જી જનરેટર એટલે કે સર્જક વનસ્પતિ જે

0: ઘાસ, ફળ, અનાજ સર્જે છે, ઉત્પાદન કરે છે, તેના ઉપર પ્રાણીઓ ટકી રહે છે. ઓ ઓપરેટર એટલે કે સંચાલક. પ્રાણીઓના મળ, મૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે પર ફૂગ કીટાણુઓ ટકી રહે છે. સંહારક. ફૂગ કીટાણુઓ કે જે જમીનમાં ખાતર ફળદ્રુપતા સર્જે છે તેના પર વનસ્પતિ ટકી રહે છે. આ પ્રકારના પરાવલંબનથી જ કુદરતી સમતુલા જળવાઈ રહે છે. નિર્જીવ તત્વોની વાત કરીએ તો પર્યાવરણના નિર્જીવ તત્વોમાં અગ્નિ, જળ, વાયુ, જમીન, આકાશ એમ પાંચ તત્વોનો સમાવેશ થાય છે. આ પંચમહાભૂતની સપ્રમાણતા જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે. પર્યાવરણના પંચમહાભૂત તત્વો અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ પર્યાવરણના જ સજીવ તત્વો વનસ્પતિ, પ્રાણીઓ, પશુ, પક્ષી, માનવો, ફૂગ કીટાણુઓ સાથે પરાવલંબન ધરાવે છે. આથી જો પંચતત્વો પૈકી એકાદ તત્વમાં અવ્યવસ્થા ઉદ્ભવે તો તેની અસર જીવસૃષ્ટિ પર પડે છે. માટે સમાજના સાતત્ય માટે પર્યાવરણ સંતુલન ખૂબ જ અગત્યનું છે. પર્યાવરણ એટલે કુદરતી પરિબળોનું આવરણ. પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે જે પરસ્પર ગાઢ રીતે ગૂંથાયેલા છે. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ. વાતાવરણ વિશે વાત કરીએ તો વાતાવરણ એ જટિલ અને ગતિશીલ એમ વિવિધ ઘટકોનું બનેલું તંત્ર છે. જો તેમાં ભંગાણ થાય તો સમગ્ર જીવસૃષ્ટિને અસર કરે છે. મૃદાવરણની વાત કરીએ તો મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમસ કહે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે. જલાવરણની વાત કરીએ તો જલાવરણ એ પૃથ્વીની સપાટીના 3/4 ભાગમાં વહેંચાયેલું છે. જલાવરણમાં મહાસાગરો, ઉપસાગરો, નદી, તળાવ, ઝરણા અને ભૂગર્ભમાં રહેલા જળસમૂહનો સમાવેશ થાય છે. જૈવિક આવરણની વાત કરીએ તો જૈવિક આવરણ પૃથ્વીના અન્ય પડોની સરખામણીમાં પાતળું પડ છે, જેમાં પ્રાકૃતિક રીતે જીવન જીવી શકાય છે. આ ચારેય આવરણો ચક્રાકાર રૂપે પારસ્પરિક ગાઢ રીતે સંકળાયેલા છે.
1: પર્યાવરણ વિષયક દૈનિક શ્રેણી 5 મિનિટમાં દર્શના દેસાઈ પાસેથી આપણે માહિતી મેળવી પર્યાવરણના મહત્વ વિશે કાર્યક્રમને પૂરો કરીએ. થોડી જ પળોમાં પ્રથમ 8 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.
2: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મે ફરહત નાઝ. और अब मुख्य समाचार. शुभेंदु अधिकारी आज सुबह पश्चिम बंगाल के पहले भाजपा मुख्यमंत्री के रूप में शपथ लेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह शपथ ग्रहण समारोह में शामिल होंगे. तमिलनाडु में सरकार गठन को लेकर अनिश्चितता बरकरार. लेफ्टिनेंट जनरल एनएस राजा सुब्रमणी भारत के नए प्रमुख रक्षा अध्यक्ष नियुक्त. अगले 2 दिन में केरलम, दक्षिण कर्नाटक, तमिलनाडु और पुदुचेरी में तेज बारिश का पूर्वानुमान. और फुटबॉल में भारत ने एएफसी अंडर 17 महिला एशियाई कप के क्वार्टर फाइनल में पहली बार प्रवेश कर इतिहास रचा. अब समाचार विस्तार से. शुभेंदु अधिकारी आज पश्चिम बंगाल के मुख्यमंत्री के रूप में शपथ लेंगे. हमारे संवाददाता ने बताया है कि शपथ ग्रहण समारोह कोलकाता के ब्रिगेड परेड ग्राउंड में होगा.
3: राज्य के राजनीतिक इतिहास में पहली बार भारतीय जनता पार्टी के नेतृत्व वाली सरकार औपचारिक रूप से पदभार ग्रहण करेगी. शपथ ग्रहण समारोह सुबह 10 बजे शुरू होने वाला है और इसमें लाखों पार्टी समर्थकों, राजनीतिक नेताओं और देशभर से आए गणमान्य व्यक्तियों के शामिल होने का उम्मीद है. प्रधानमंत्री नरेंद्र मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, रक्षा मंत्री राजनाथ सिंह सहित कई केंद्रीय मंत्री और भाजपा शासित राज्यों का मुख्यमंत्री इस कार्यक्रम में उपस्थित रहेंगे. राज्यपाल आरएन रवि मुख्यमंत्री और नए मंत्रिमंडल के सदस्यों को पद और गोपनीयता का शपथ दिलाएंगे. नवनिर्वाचित संसदीय दल के नेता सुरेंद्र अधिकारी ने घोषणा की है कि एक सेवानिवृत्त न्यायाधीश के अध्यक्षता में आयोग राज्य में संस्थागत भ्रष्टाचार की जांच करेगा. संदीप दास गुप्ता, आकाशवाणी न्यूज, कोलकाता.
2: इससे पहले कल श्री शुभेंदु अधिकारी को राज्य भाजपा विधायक दल का नेता चुना गया. विधायक दल की बैठक कोलकाता में गृहमंत्री अमित शाह की अध्यक्षता में हुई. केंद्रीय गृहमंत्री अमित शाह ने कहा है कि पश्चिम बंगाल में भाजपा सरकार देश की सीमाओं को सुरक्षित करेगी और राष्ट्रीय सुरक्षा की सबसे बड़ी कमी को दूर करेगी. कोलकाता में कल

થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: શ્રોતાઓ સાંભળી રહ્યા છે કાર્યક્રમ નિરખને ગગનમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત

શાંતિદાસ ગોંડલિયાના સ્વરમાં આજે આપણે ભજનો માણી રહ્યા છીએ. કાર્યક્રમની પ્રથમ અને બીજી રચના હતી નરસિંહ મહેતાની. છોટમની રચના કાર્યક્રમના અંતમાં માણીએ.

0: નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં આપણે સાંભળી રહ્યા હતા શાંતિદાસ ગોંડલિયાના સ્વરમાં ભજનો. રચનાઓ હતી નરસિંહ મહેતા અને છોટમની. કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે. સો ઇઝી. ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ.

0: એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર, હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
4: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામય.
5: શ્રોતા મિત્રો, મોટા ભાગે ઉનાળાની ઋતુમાં અને ઉનાળો પૂરો થવા આવતો હોય ત્યારે કમળાનો રોગ મોટા ભાગે દેખા દે છે, અને જે વ્યક્તિને કમળો થાય તેને ફરજિયાત 3-4 મહિના આરામ કરવો પડે અને તકલીફનો સામનો કરવો પડે તે આપ સૌ જાણો છો. તો આજે આપણે કમળો થવાના કારણો અને તેની સારવાર એ વિશે માહિતી મેળવવાની છે. જાણકારી આપવા માટે આકાશવાણી સ્ટુડિયોમાં અમે આમંત્રણ આપેલ છે રાજકોટના પેટ, લીવર અને આંતરડાના દર્દોના તજજ્ઞ ડૉક્ટર પ્રફુલભાઈ કામાણીને. તો આપણે તેમને મળીએ અને તેમની પાસેથી જાણકારી મેળવીએ. ડૉક્ટર કામાણી સાહેબ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
6: નમસ્કાર
5: ડૉક્ટર કામાણી સાહેબ. સૌ પ્રથમ લોકોને પ્રશ્ન થાય કે વ્યક્તિ કમળાનો ભોગ સાથી બને છે, તો એ વિશે થોડી સમજ આપશો.
6: ઉનાળાની ઋતુમાં દર્દીઓને કમળાના ભોગ બનવાના કારણ અશુદ્ધ પાણી પીવાથી, બરફવાળો પાણી પીવાથી, શેરડીનો રસ પીવાથી, તેમજ રોડ સાઇડ પાણીપુરી અને ચટણી ખાવાથી બનતા હોય છે. અને જનરલી ઉનાળામાં વધારે તરસ લાગતી હોય છે એટલે લોકો સાદું પાણી ગમે તે જગ્યાએ પી લેતા હોય છે, જેમનાથી કમળાના રોગના શિકાર બનતા હોય છે.
5: હવે સાહેબ, કોઈ પણ વ્યક્તિને કમળો થાય એટલે શરૂઆતમાં કેવા લક્ષણો જોવા મળે તે જણાવશો.
6: જનરલી કમળો થાય ત્યારે દર્દીને ભૂખ નથી લાગતી, એમનો પેશાબ પીળા કલરનો આવવા માંડે છે, પેટમાં દુખવા માંડે છે, ઉલટી ઉબકા થાય છે, નબળાઈ લાગે છે અને શરૂઆતમાં તાવ આવે છે, જે એમના મુખ્ય લક્ષણો છે. જ્યારે કોઈપણ દર્દીને આવા લક્ષણો જણાય ત્યારે યુરિન ચેક કરાવવો જોઈએ, તેમજ લીવરના રિપોર્ટ્સ કરાવવા જોઈએ.
5: હવે સાહેબ, કમળો કેટલા પ્રકારનો હોય છે?
6: જનરલી કમળા 4 પ્રકારના હોય છે. જે બાળકોમાં થાય છે તે હિપેટાઇટિસ એ કહેવાય, જેને સાદો કમળો કહેવાય છે. જે મોટી ઉંમરના લોકોમાં થાય છે તે હિપેટાઇટિસ ઈ હોય છે, એ પણ સાદો કમળો કહેવાય. અને જે દર્દીઓ ડાયાલિસિસ ઉપર હોય છે, તેમજ જેમને વારંવાર લોહી ચડાવવું પડે છે, જેમ કે થેલેસેમિયાના દર્દીઓ, હિમોફિલિયાના દર્દીઓ, તેમને હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી નામનો કમળો થાય છે, જેને ઝેરી કમળો કહેવાય છે. જે ઝેરી કમળો છે એને અમારી ભાષામાં ડેન્જર કમળો કહીએ છીએ, કારણ કે એ ઝેરી કમળો ભવિષ્યમાં સારવાર ના લઈએ તો કમળીમાં રૂપાંતર થઈ શકે છે.
5: હવે સાહેબ, ઘણા લોકો વાત કરતા જોવા મળે છે કે કમળામાંથી કમળી થઈ ગઈ, તો આ શું છે?
6: જ્યારે કમળો થાય ત્યારે લીવર ઉપર સોજો આવે છે, અને આ લીવરનો સોજો 3-6 મહિના રહે તો લીવરની સાઇઝ નાની થઈ જાય છે અને લીવરમાં ગાંઠો થઈ જાય છે, જેને કમળી કહેવાય છે. કમળી થઈ ગયા પછી દર્દીઓને પેટમાં પાણી ભરાય છે,

0: લોહીની ઉલટીઓ થાય છે, કાળું સંદાસ આવે છે અને મગજમાં કંટ્રોલ રહેતો નથી. એ કમળી ગાંઠ કેન્સરમાં રૂપાંતર થાય છે. એટલે એક વખત કમળી થયા પછી દર્દીનું આયુષ્ય 3 થી 6 મહિના થઈ જાય છે. જો આપણે કમળી થઈ ગઈ હોય એવા દર્દીઓને આપણે ટાઈમસર લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકીએ, અને અત્યારે ઇન્ડિયામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે, તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી એ દર્દીને 20 વર્ષ લાંબુ આયુષ્ય મળી શકે છે.
1: હવે ડૉક્ટર કમાણી સાહેબ, સૌપ્રથમ કોઈ પણ વ્યક્તિને કમળો થાય આપણે જે લક્ષણો જણાવ્યા, તો એ લક્ષણો આધારિત પાકું નિદાન કરવા માટે તેની શું પદ્ધતિ છે?
0: સૌથી પહેલાં યુરિન ચેક કરાવવું જોઈએ. યુરિનમાં ખબર પડી જાય છે કે કમળાની શરૂઆત થઈ છે. તેમજ લીવરના રિપોર્ટ્સ કરાવવા જોઈએ કે બિલિરુબિન, SCOT, SCPT નામના રિપોર્ટ્સ થાય છે એ કરાવવા જોઈએ. તેમજ એને ઊંડાણમાં અભ્યાસ કરવા માટે કયા ટાઈપનો કમળો છે એના પણ ટેસ્ટિંગ થાય છે, અને એ ટેસ્ટિંગ માટે હિપેટાઇટિસ એ છે, હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ સી છે કે હિપેટાઇટિસ ઈ ટેસ્ટિંગ થાય છે. એ ટેસ્ટિંગને આધારે દર્દીઓને આપણે કહી શકીએ છીએ કે તમને કમળો કેટલા ટાઈમમાં મટી શકશે. એ ઉપરાંત પેટની સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ કે લીવરમાં કેટલો સોજો છે અને કમળો થવાનું બીજું કંઈ કારણ તો નથી ને. આ બધા રિપોર્ટ્સ કરવાથી સચોટ નિદાન થઈ શકે છે, અને રિપોર્ટ કરવાથી ટાઈમસર જો સારવાર મળે તો આપણે લાંબી બીમારીમાંથી થોડા ટાઈમમાં રિકવર થઈ શકીએ છીએ.
1: હવે સાહેબ, એક વખત ખાતરી થઈ જાય કે દર્દીને કમળો થયો છે અને આ ટાઈપનો કમળો છે, તો એની આજના સમયમાં સારવાર શું ઉપલબ્ધ છે તે જણાવશો?
0: જનરલી સાદા કમળામાં ખાસ કંઈ સારવાર હોતી નથી. દર્દીને આરામ કરવાનો હોય છે, જે પૂરતું પોષણ લેવાનું હોય છે. શરૂઆતના ભાગમાં એમને ઉલટી ઉબકા થતા હોય તો દવા લેવાની હોય છે. જનરલી દર્દીઓ તેલવાળું કે ઘીવાળું પાચન નથી કરી શકતા હોતા, તો શરૂઆતના ટાઈમમાં એમનો આપણે કંટ્રોલ રાખવો જોઈએ. સંપૂર્ણ આરામ કરવાથી, સાદું ભોજન લેવાથી આ વાયરસ ઓટોમેટિક નીકળી જાય છે. પણ જ્યારે ઝેરી કમળાની વાત કરીએ, હિપેટાઇટિસ બી અને સી, આ કમળાને વાયરસની દવાઓ આપવી પડે છે. એ વાયરસની દવાઓ 3 થી 6 મહિના લેવી પડે છે. અને હવે ઇન્જેક્શન પણ અવેલેબલ છે કમળાના, જે ઇન્જેક્શન આપવાથી આ હિપેટાઇટિસ બી નામનો કમળો 20% દર્દીઓમાં મટી શકે છે.
1: હવે સાહેબ, આપણે વાત કરી કે કમળામાં જે સામાન્ય દર્દી હોય એને ખાલી આરામની જ સલાહ આપવામાં આવે છે, પરંતુ આવા દર્દીઓને પણ એક પ્રશ્ન થાય છે, કારણ કે લાંબા સમય સુધી આરામ કરવો અને આહાર ઉપર ખાસ ધ્યાન આપવું, તો આવા સમય દરમિયાન આહાર શું લેવો જોઈએ?
0: આ સમય દરમિયાન જનરલી દાળિયા છે, શેરડી છે, શક્કરિયા છે, એવો ખોરાક વધારે લેવો જોઈએ. લીલા શાકભાજીનો સૂપ પીવો જોઈએ. આ વસ્તુ અઠવાડિયા સુધી આવી લેવી જોઈએ. અઠવાડિયા પછી રોટલી, શાક જે ઓછા તેલવાળું ખાવું જોઈએ. અને જનરલી માન્યતા હોય છે કે વીકળોના પાન ખાવાથી, મંત્રાવેલી શેરડી ખાવાથી આમાં સારું થાય છે, પણ એવું કાંઈ હોતું નથી. જનરલી આરામ, ગ્લુકોઝવાળું પાણી પીવાનું, એ જ એમની મુખ્ય દવાઓ છે.
1: તો સાહેબ, શેરડીના રસની આપણે વાત કરી, તો પરિવારના સભ્યોને એક પ્રશ્ન થાય કે શેરડીનો રસ કાઢીને પીવડાવવો સારો કે આખી શેરડી છે એ ખવડાવવી સારી?
0: શેરડીનો રસ પીવડાવવો એ બહુ ડેન્જર છે, કારણ કે શેરડીની આજુબાજુમાં ઘણું બધું ગુંદર હોય છે, ગમ હોય છે, એમાં ઇન્ફેક્શન બહુ હોય છે. બીજું, શેરડી વેચતા હોય એ લોકો પણ એટલા બધા ઇન્ફેક્ટેડ હોય છે કે એના હાથ, એના કપડાં, તો શેરડીનો રસ બહુ ડેન્જર છે. એમના કરતાં શેરડી ધોઈ, સિંચોળો ધોઈ અને રસ પી શકાય છે, અથવા શેરડીને છોતા કાઢીને ખાવાથી એ અતિ ઉત્તમ છે.
1: ડૉક્ટર કમાણી સાહેબ, અગાઉના સમયમાં તો એવું કહેવામાં આવતું હતું કે કમળામાંથી કમળી થઈ ગઈ એટલે વ્યક્તિનું મૃત્યુ નક્કી, તો આજના આધુનિક યુગમાં તબીબી વિજ્ઞાનની આ અંગે શું શોધ થઈ છે અને સારવાર કેટલી આગળ વધી છે કે જેથી દર્દીને બચાવી શકાય, તે વિશે થોડી સમજ આપશો?
0: આજથી 15 વર્ષ પહેલાંની વાત કરું તો ડૉક્ટરો યુરિન આંખથી જોઈને કહી દેતા કે એમને કમળો છે. હવે એ જમાનો બદલી ગયો છે. હવે યુરિનનો ટેસ્ટ થાય છે, અને અત્યારે મોસ્ટ એડવાન્સ રિપોર્ટ થાય છે કે પ્રોથોમિન ટાઈમ નામનો ટેસ્ટ થાય છે, PT નામનો રિપોર્ટ થાય છે. જો PT રિપોર્ટ્સ ઓલ્ટર હોય તો અત્યારે એવા ઇન્જેક્શન અવેલેબલ છે, એવું પ્લાઝમા અવેલેબલ છે, જેનાથી આપણે લીવરને સ્પીડ આપી શકીએ, લીવરને માઇલેજ આપી શકીએ, પેટમાં પાણી ન ભરાય માટે ઇન્જેક્શન આપી શકીએ, લીવરને સારો ઓક્સિજન મળે, સારું ન્યુટ્રિશન મળે એવા ઇન્જેક્શન પણ અવેલેબલ છે. તો કમળામાંથી કમળીમાં રૂપાંતર ન થાય એના માટે ઘણા બધા અત્યારે લેટેસ્ટ ઇન્જેક્શનો, ટેબ્લેટ્સ બધું અવેલેબલ છે. પહેલાં જમાનામાં 80% લોકો કમળીના લીધે મૃત્યુ પામતા, અત્યારે હાર્ડલી લોકો 20% કમળી લીધે મૃત્યુ પામે છે. અને ઘણી વખતે અમારા કંટ્રોલમાં ના આવે આ કમળી તો તરત જ અમે સર્જનને રિફર કરી દઈએ છીએ કે જે લીવર ચેન્જ કરી દઈએ, તો એ દર્દીનું મૃત્યુ નથી થતું.
1: આપે બહુ સરસ વાત કરી કે આજના સમયમાં કમળી થઈ હોય તો પણ તબીબી વિજ્ઞાનની શોધોને કારણે વ્યક્તિને બચાવી શકાય છે. હવે સાહેબ, કમળો ન થાય તેના માટે દરેક વ્યક્તિએ શું સાવચેતી રાખવી જોઈએ તે વિશે માર્ગદર્શન આપશો?
0: નાના બાળકોને ખાસ કરીને હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બીની વેક્સિન મુકાવી દેવી જોઈએ, એટલે ભવિષ્યમાં એમને હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બીનો કમળો ના થાય. બીજું,

0: કે મોટી વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિને જે જગ્યાએ ચોખ્ખાઈ હોય એ જગ્યાએ જ આહાર લેવો જોઈએ. બહારની સાઈડ ચટણી અને છાશમાં પાણી નાખેલું એક બહુ ખરાબ હોય તો એ છાશ કે ચટણીનો ઉપયોગ ના કરવો જોઈએ. જે જગ્યાએ તમે કોલ્ડ ડ્રિંક્સ પીઓ ત્યાં પૂછવાનું કે તમારો આ બરફ છે એ આરો પ્લાન્ટનો બરફ છે, ફિલ્ટર પાણીનો બરફ છે. જો એ બરફ હોય તો જ એ બરફવાળું પાણીનું કોલ્ડ ડ્રિંક્સ પીવું જોઈએ. ત્રીજું કે હિપેટાઇટિસ સી ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવાની કે જે બ્લડ ચડાવે છે, જે ડાયાલિસિસ કરાવે છે એ યુનિટમાં ખાસ હિપેટાઇટિસ સી અને બીના દર્દી હોય તો તે જગ્યાએ બ્લડ ચડાવવું ના જોઈએ અને ડાયાલિસિસ ના કરાવવું જોઈએ.
1: તો ડૉક્ટર કમળી સાહેબ, આપ સમય કાઢી આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને કમળો કઈ રીતે થાય છે અને કમળાની સારવાર શું ઉપલબ્ધ છે એ વિશે આપે જે વિસ્તૃત જાણકારી આપી, માહિતી આપી, તે બદલ આકાશવાણી વતી અને અમારા શ્રોતા મિત્રો વતી આપનો આભાર. નમસ્તે.
0: નમસ્તે.
2: સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામય આપણે સાંભળી રહ્યા હતા, જેમાં કમળો થવાના કારણો અને સારવાર વિશે ડોક્ટર પ્રફુલ્લ કમાણીની મુલાકાત રજૂ થઈ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઈવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: DMK General Secretary Eddapadi Palaniswamy as the Chief Minister. The government has appointed Lieutenant General N.S. Raja Subramani as the next Chief of Defence Staff, CDS. Ministry of Defence said that Lieutenant General Subramani will also serve as Secretary, Department of Military Affairs, with effect from the date of assumption of charge and until further orders. He will assume office after General Anil Chauhan completes his tenure on 30th of this month. The government has appointed Vice Admiral Krishna Swaminathan as the next Chief of the Naval Staff. Ministry of Defence said that Vice Admiral Swaminathan is currently serving as the Flag Officer Commanding in Chief of the Western Naval Command. He will succeed Admiral Dinesh Kumar Tripathi, who retires on 31st of this month. National Legal Services Authority, NALSA, will organise the second National Lok Adalat of 2026 across the country today. Talking to Akashwani News Member Secretary, NALSA, Sanjeev Pandey said that the initiative aims to provide amicable settlement of disputes and reduce the burden on courts through participatory and people-centric mechanisms. He said a wide range of disputes are taken up during the Lok Adalat, including criminal compoundable cases, check dishonour matters and bank recovery disputes. US President Donald Trump has announced a three-day ceasefire between Russia and Ukraine, noting that the temporary truce coincides with Russia's Victory Day celebrations commemorating the then Soviet Union's role in World War II. In IPL cricket, Rajasthan Royals will face Gujarat Titans at Sawai Man Singh Stadium in Jaipur today. The match will begin at 7:30 p.m. Yesterday, Kolkata Knight Riders defeated Delhi Capitals by 8 wickets at the Arun Jaitley Stadium in Delhi. And that is the end of this news bulletin.
1: Medium wave 370.3 meters, 810 kilohertz per. आप આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો. આપને યાદી આપીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ માણો છો 9:15. 10 વાગે સાંભળીશું આપનું મનપસંદ ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો. પ્રસ્તુતિ ડોક્ટર ભાવના શિંગાળા. આજનો વિષય છે આકાશવાણીના 90 વર્ષની યાત્રાના સંભારણા. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે, જેમાં 11:02 ગુજરાતી ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીત, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીત, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 આપ માણો છો સુગમ સંગીત. આજે સાંભળીશું નયન પંચોલીનો સ્વર. જય ભારતીનો સમય રહે છે 1:30. 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં અતા મહમ્મદ ખાન પઠાણનું સિતારવાદન રાગ ભૂપાલી અને બાગેશ્રી. 6:30 કાર્યક્રમ યુવાણી, જે આજે આકાશવાણી રાજકોટનું યોગદાન છે, રજૂ કરીશું તેમાં શ્રેણી નોલેજ .com. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, આ પણ આકાશવાણી રાજકોટનું યોગદાન છે. મારી પોષણ વાટિકા એ વિશે જસદણ તાલુકાના લીલાપુર ગામના સંગીતાબેન કાકડિયા સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, જે કેન્દ્રિત છે પ્રસિદ્ધ પાર્શ્વગાયક તલત મહેમૂદ પર. ગુજરાતી ગીત ગઝલ 9:15. 9:30 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું કાર્યક્રમ સંસ્કૃતિ ભારતી. અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ રાત્રે 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ, જે દિલ્હી કેન્દ્રથી રિલે થશે, તેમાં માણીશું રાજકુમાર મજમુદારનું સંતૂર વાદન. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની.
2: સુનો ના, હા, સોચ રહા હું અપના બિઝનેસ ક્યુ ના બઢા લું.
3: તો રોકા કિસને હે? હા,
2: રોકા તો કિસી ને નહીં, પર સમજ નહીં આ રહા કે મદદ કિસસે માંગું.
3: મુઝસે?
2: તુમસે? તો અચ્છા બતાઓ ફિર.
3: આકાશવાણી હે ના, મેને સુના હૈ ઉસકા નેટવર્ક દેશ ભર મે ફેલા હૈ.
2: પર ઉસસે મેરા ક્યા ફાયદા?
3: દેખો ફાયદા હૈ, જિસ શહેર મે ચાહો વિજ્ઞાપન કી મદદ સે ઉપભોક્તાઓં તક પહોંચ જાઓ.
2: પર અબ યે ભી તો બતા દો કી આકાશવાણી સે સંપર્ક કૈસે કરું.
3: બહોત આસાન હૈ, મે બતાતી હું. નંબર નોટ કરો, 870-001-4242.
2: ઓ, 870-001-4242.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. સમય છે ફિલ્મ સંગીત સાંભળવાનો, કાર્યક્રમ છે મનોરંજન. શ્રોતાઓ, આજે છે 9મી મે, એટલે કે હિન્દી સિને જગતના સુપ્રસિદ્ધ અને મખમલી અવાજના વીતેલા સમયના, પરંતુ આજ પર્યંત અને હર હંમેશ પોતાના અવાજથી અમર રહેનાર પાર્શ્વ ગાયક તલત મહેમૂદનો સ્મૃતિ દિવસ. તલત મહેમૂદે ગાયેલા ગીતોને ભલે વર્ષોનો સમય વીતી ગયો હોય, પરંતુ સંગીતના રસિક વર્ગમાં બધા જ ગીતો એટલા જ તાજા છે જેટલા આજના સમયના ગીતો છે. તેમના રેશમી અવાજે દરેક ગીતને અલગ ઓળખ આપી છે. 1992ના વર્ષમાં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના મનોરંજન કાર્યક્રમમાં માણીશું તેમનો સ્વર. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળીએ 1959માં રજૂ થયેલ ફિલ્મ સુજાતાનું આ યાદગાર ગીત, શબ્દો મજરૂર સુલતાનપુરીના સંગીત એસ ટી બર્મનનું. આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ, આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ, જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ. છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ, છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ, ફૂલ પીસીને કદી મારે અત્તર ન જોઈએ, ફૂલ પીસીને કદી મારે અત્તર ન જોઈએ. મનહરલાલ ચોકસીના શબ્દોને ભાવાર્થ આપતું ગીત આવું માણીએ.

શ્રોતાઓ માણી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. આજે પાર્શ્વગાયક તલત મહેમૂદના સ્મૃતિ દિને આપણે માણી રહ્યા છીએ તેમના સ્વરમાં યાદગાર ફિલ્મી ગીતો અને સાથે જાણી રહ્યા છીએ તેમના વિશેની કેટલીક વાતો. 1924માં જન્મેલ તલત મહેમૂદે 1939માં ઓલ ઇન્ડિયા રેડિયો લખનૌ પર ગઝલ ગાયન શરૂ કર્યું હતું. તેમની પ્રતિભાએ શરૂઆતમાં જ તેમને લખનૌથી કલકત્તા સુધી પ્રતિષ્ઠા અપાવી અને તેમણે ત્યાં ફિલ્મી ગીતો ગાવાનું શરૂ કર્યું. 1944માં તેમણે ગાયેલ ગીત તસવીર તેરી દિલ મેરા બહેલા ના સકેગી એટલું લોકપ્રિય થયું કે ભારતભરમાં તલત મહેમૂદની પ્રતિષ્ઠા જાણે કે છવાઈ ગઈ. તેમણે ફિલ્મોમાં અભિનય પણ કર્યો. 1949માં તલત મહેમૂદે મુંબઈ આવીને હિન્દી સિને જગતમાં પોતાની કલા અજમાવવાનું શરૂ કર્યું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ 1954માં રજૂ થયેલ ફિલ્મ ટેક્સી ડ્રાઈવરનો આ યાદગાર ગીત, જેના શબ્દકાર છે સાહિર લુધિયાનવી, સંગીતકાર એસ ટી બર્મન. એકલું પડવું પણ હિતાવહ છે, એકલું પડવું પણ હિતાવહ છે, ક્યાંય ન જવું પણ હિતાવહ છે. જો ક્યાંય ન મળે પોતાનાપણાનો અહેસાસ, જો ક્યાંય ન મળે પોતાનાપણાનો અહેસાસ, તો સ્વ સાથે રહેવું પણ હિતાવહ છે.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે 1952ની સફળ ફિલ્મ દાગનું ગીત તલત મહેમૂદના લાજવાબ સ્વરમાં સાંભળ્યું. શૈલેન્દ્રની રચના, સંગીત શંકર જયકિશનનું. શ્રોતાઓ સાંભળ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મનોરંજનનો દોર અને તલત મહેમૂદના સ્વરમાં ફિલ્મી ગીતોનો દોર ચાલુ રહેશે. તે પહેલાં સાંભળીએ એક પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: અપવાહ.
1: નમસ્કાર, આદાબ. હું છું તમારો મિત્ર અનમોલ.
2: અને હું છું રોઝી. વિકાસ ની સૌથી સાચી પરીક્ષા અવરનવર એ હોય છે કે આપણી દીકરીઓ સુરક્ષિત છે, શું તેમના ભણતર ની રાહ સરળ છે અને શું તેમને આગળ વધવાની તક સમાન મળે છે.
1: ઘણા વિસ્તારોમાં કોલેજ દૂર હોય છે, બસ સ્ટેન્ડ પર ભીડ હોય છે, ઘર સુધીનો રસ્તો અસુરક્ષિત હોય છે, હોસ્ટેલ હોતી નથી. આ પરિસ્થિતિઓમાં ઘણા માતા પિતા ભણતર રોકવા માંગતા નથી, પરંતુ ડર અને ખર્ચ મળીને તેમને મજબૂર કરી દે છે.
2: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK નું ઉદ્દેશ્ય આવા જ વિસ્તારોમાં સામુદાયિક માળખું બનાવવાનું છે, જેથી શિક્ષણ અને સુરક્ષા એક સાથે મજબૂત થાય. ફાતિમા એક એવી છોકરી છે જેને અનેક સપના છે, પરંતુ તેમને પૂરા કરવામાં તેને ઘણી પરેશાની થઈ રહી છે. ક્યારેક બસ થી દૂર જવાની, તો ક્યારેક ફી ન ભરી શકવાની.
0: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: અમ્મી, રોજ કોલેજ જવું મુશ્કેલ થઈ રહ્યું છે, બસ સ્ટેન્ડ થી ઘર સુધી અંધારું રહે છે.
4: બેટી, ભણતર જરૂરી છે, પણ આ ડરમાં તું કેવી રીતે ભણીશ?
3: જો હોસ્ટેલ હોત તો હું ત્યાં જ રહી લેત, રોજ મુસાફરી કરવી ન પડત, અમે ફી પણ નથી આપી. મારે મારું ભણતર છોડવું ન પડી જાય.
5: અમારી કમાણીમાં રોજનું ભાડું ભારે પડે છે. અમે ઈચ્છીએ છીએ કે તું ભણે, પણ મુશ્કેલીઓ વધી રહી છે.
3: હા અમ્મી, હવે હું કેવી રીતે

0: તે મારું સપનું પૂરું કરીશ. કઈ સમજાતું નથી, કોઈ હાથ મદદ માટે આગળ નથી આવી રહ્યો. શું કરું?
1: ખુદા પર ભરોસો રાખ, કોઈ રસ્તો જરૂર નીકળશે.
0: પણ ક્યારે અબ્બુ?
2: ફાતિમાના અબ્બુ, તમે પણ મારી એક વાત સાંભળી લ્યો. હું ફાતિમાને ભણાવીશ, પણ મારી એક શરત છે.
1: કઈ શરત?
2: કાં તો તેના માટે સુરક્ષિત હોસ્ટેલની વ્યવસ્થા હોય, અથવા કોલેજ આવવા જવાનો રસ્તો સુરક્ષિત હોય. હું તેને ડર સાથે નથી મોકલી શકતી.
3: આ સંવાદ કોઈ એક ઘરનો નથી, આ દેશના ઘણા જિલ્લાઓની વાસ્તવિકતા છે.
0: મહિલા કેન્દ્રિત સુવિધાઓનો અર્થ ફક્ત હોસ્ટેલ કે ભવન નથી, આનો અર્થ હોય છે સુરક્ષા, સુવિધા અને સન્માનનો ભરોસો.
3: જ્યારે હોસ્ટેલ બને છે ત્યારે છોકરીનું ભણતર ટકે છે, જ્યારે કાર્યરત મહિલાઓ માટે સુવિધા બને છે ત્યારે કામ પર જવાનું તેમના માટે શક્ય બને છે, જ્યારે કોલેજ પાસે સુરક્ષિત સુવિધા બને છે ત્યારે પરિવારનો ડર ઓછો થાય છે,
0: અને જ્યારે પરિવારનો ડર ઓછો થાય છે ત્યારે શિક્ષણનો રસ્તો ખુલે છે. ઘણીવાર પરિવર્તનની શરૂઆત માની શરતથી થાય છે, કારણ કે માં પહેલા સુરક્ષા જોવે છે, પછી સપનું.
3: PMJVK માં પરિયોજનાઓ ત્યારે જ ટકે છે જ્યારે પ્રસ્તાવ મજબૂત હોય. પ્રસ્તાવમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે જમીન ઉપલબ્ધ છે, વિભાગ સહમત છે અને સંચાલન જાળવણીનો પ્રબંધ નક્કી છે.
0: આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ ઇમારત બની જાય છે પણ વોર્ડન નથી આવતા, વીજળી પાણીની વ્યવસ્થા નથી હોતી અને પછી ભવન ખાલી રહી જાય છે.
3: મિત્રો, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ ના સંકલ્પ થી વંચિત સમુદાયોના બાળકો, મહિલાઓ અને યુવાનો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ પ્રયાસોનો એક મહત્વનો ભાગ છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, એટલે કે PMJVK, જે અલ્પસંખ્યક સમુદાયો માટે વિકાસની નવી સંભાવના બનીને ઉભરી છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: PMJVK દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી આ કાર્યક્રમ હેઠળ લગભગ 43,000 થી વધુ યોજનાઓ મંજૂર થઈ ચૂકી છે. લગભગ 1500 થી વધુ સ્કૂલ, લગભગ 170 રેસિડેન્શિયલ સ્કૂલ, લગભગ 600 જેટલા હોસ્ટેલ અને લગભગ 2000 થી ઉપર હેલ્થ પ્રોજેક્ટ અને સેંકડો સ્કિલ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
0: અને સૌથી સારી વાત એ છે કે આ ફક્ત આંકડા નથી, આ બદલાવની વાર્તાઓ છે. કારણ કે જ્યારે કોઈ માં પોતાની શરત ઉપર પોતાની દીકરીને કોલેજ જતી જુએ છે ત્યારે ફક્ત કોલેજ નહીં, એક સપનું પૂરું થાય છે.
2: ફાતિમાના ભણતરની ચિંતા સતાવી રહી છે. આપણી ફાતિમા ભણવામાં બહુ હોશિયાર છે. જો તેને સારી સુવિધાઓ મળે તો બહુ આગળ સુધી જઈ શકે છે.
1: ક્યાંથી મળશે સારી સુવિધાઓ? અહીં તો તેની ફી, આવા જવાની વ્યવસ્થા, હોસ્ટેલ, બધી પરેશાની છે.
2: યુસુફ પણ પોતાના ભવિષ્યને લઈને વિચારતો રહે છે.
1: સુખવિંદર કહેતો હતો કે કોઈ કાર્યક્રમ છે, પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, તે અલ્પસંખ્યક સમુદાયોના બાળકોને દરેક પ્રકારની મદદ કરે છે.
2: સાંભળ્યું તો મેં પણ છે, અને એ પણ સાંભળ્યું છે કે ઘણા લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. હવે આપણા બાળકોને કઈક મદદ મળે તો નિરાશ થાય.
5: અમ્મી
2: આવી ગઈ તો શું વાત છે? આજે બહુ ખુશ દેખાઈ રહી છે.
5: અમ્મી, વાત જ કઈક એવી છે, તમે પણ સાંભળશો તો ખુશ થઈ જશો.
1: શું વાત છે? જરા અમને તો ખબર પડે કે આજે અમારી પરી કઈ વાત પર આટલી ખુશ છે.
5: અબ્બુ, અમ્મી, હવે તમારે મારી ફી ભરવાની ચિંતા કરવાની જરૂર નથી.
2: અમે તારી ચિંતા નહીં કરીએ તો કોણ કરશે?
5: અમ્મી, PMJVK થી હવે હું આગળનો અભ્યાસ કરી શકીશ. યુનિફોર્મ, પુસ્તકો, હોસ્ટેલ.
1: સાચે જ જમાનો બદલાઈ ગયો છે. હાલની સરકાર આપણા વિશે કેટલું વિચારી રહી છે. કોલેજમાં આપણા બાળકોને બધું ફ્રી મળી રહ્યું છે.
6: ફક્ત કોલેજ જ નહીં અબ્બુ, મને પણ PMJVK ના સ્કિલ સેન્ટર માં ઇલેક્ટ્રિશિયન ના કોર્સ માં પ્રવેશ મળી ગયો છે. પહેલા રોજગારની કોઈ રાહ નથી દેખાતી, હવે એટલા કામ આવશે કે ટાઈમ જ નહીં મળે.
5: ભાઈજાન, હું પણ મોટી થઈને સાયન્ટિસ્ટ બનીશ. અમારી ક્લાસમાં આજે પહેલી વાર ડિજિટલ બોર્ડ પણ આવ્યું છે.
1: બાળકો, ખૂબ ભણો, આ તક પહેલા બધાને નથી મળતી. PMJVK આપણા અહીંના બાળકોની કિસ્મત બદલી નાખશે. શુક્રિયા PMJVK, આજે તારા કારણે જ હું આ દિવસ જોઈ રહ્યો છું.
2: શુક્રિયા જ કરવો હોય તો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય નો કરો, જેણે બધાને નવી રાહ બતાવી છે અને દરેક માને બાળકોની સુરક્ષાનો ભરોસો આપ્યો.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
3: તો સાથીઓ, આજે તમે જાણ્યું કે કેવી રીતે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ જિંદગીઓ બદલી રહ્યો છે. શિક્ષણ, સેહત અને સન્માનના આ પ્રકાશ

0: હવે કોઈ રોકી શકતું નથી.
1: જયારે દીકરીઓ લેબમાં જાય છે, જયારે ગામનો છોકરો ડોક્ટર બને છે, તો ફક્ત એક સપનું પૂરું નથી થતું, આખો દેશ આગળ વધે છે.
0: પીએમજેવીકે દ્વારા પ્રાદેશિક સ્તર પર શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કિલ ડેવલપમેન્ટ અને મહિલાઓ બાળકો માટેના માહોલમાં બદલાવ લાવવામાં આવી રહ્યો છે. શિક્ષણની જ્યોત પ્રગટી છે, હવે દરેક ખૂણો પ્રકાશિત થશે. જ્યાં ક્યારેક કદમ અટકી ગયા હતા, હવે ત્યાંથી જ ઉડાન ભરાશે.
1: આગામી કડીમાં વાત થશે એક બીજી યોજનાની, જે તમારી જિંદગી બદલી શકે છે.
0: ત્યાં સુધી યાદ રાખજો, મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: आप समझा था अल्पसंख्यक कार्य मंत्रालय प्रायोजित कार्यक्रम मदद अमारी मंजिल तमारी प्रसारण आकाशवाणी ना राजकोट केंद्र थी करवामां आव्यो।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર શ્રોતાઓ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે। મનોરંજન કાર્યક્રમનો શેષ ભાગ માણીએ। આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે સાંભળી રહ્યા છીએ હિન્દી સિને જગતના સુપ્રસિદ્ધ અને મખમલી અવાજના વીતેલા સમયના ગીતોના પાર્શ્વગાયક તલત મહેમૂદના કેટલાક યાદગાર ગીતો તેમના સ્મૃતિદિન નિમિત્તે। તલત મહેમૂદે 1940થી 1980ના સમય દરમિયાન લગભગ 12 જેટલી ભાષાઓમાં આશરે 750 ગીતો ગાયા હતા। તલત મહેમૂદના રૂપમાં સંગીતકારોને ગઝલ ગાયન માટે સંપૂર્ણ અવાજ મળ્યો હતો। તેમની ભાષા, અભિવ્યક્તિની શૈલી અને ગઝલ ગાયન તેમજ ભાવનાત્મક રજૂઆત અજોડ હતી। તેમને ગઝલના રાજા તરીકે બિરદાવવામાં આવ્યા હતા। તલત મહેમૂદ દ્વારા ગવાયેલ ગીતો અને ગઝલો એક પછી એક સફળ થતા ગયા અને તેઓ બહુ ઓછા સમયમાં એક મોટું નામ બની ગયા। કાર્યક્રમમાં આગળ સાંભળીએ 1961ની ફિલ્મ છાયાનું યુગલ ગીત, તલત મહેમૂદ અને લતા મંગેશકરના સ્વરમાં। શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના, સંગીત સલીલ ચૌધરીનું। સુરેશ દલાલે કહ્યું છે, આટલું બધું વહાલ તે કદી હોતું હશે, આટલું બધું વહાલ તે કદી હોતું હશે, કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે, જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે, જીરવ્યો કેમ રે જાય વલોપાત

આટલી હદે આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે? આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે? નજર લાગે એમ શું કોઈને જોતું હશે? કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે? કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે?

શ્રોતાઓ, હમણાં જ આપણે 1955માં રજૂ થયેલ ફિલ્મ બારાદરીનું ગીત તલત મહેમૂદના સ્વરમાં સાંભળ્યું. કુમાર બારાબંકવી રચિત ગીતને સંગીત આપ્યું નૌશાદે. આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે માણી રહ્યા છીએ પ્રસિદ્ધ પાર્શ્વ ગાયક તલત મહેમૂદના સ્વરમાં કેટલાક યાદગાર ગીતો તેમના સ્મૃતિદિન નિમિત્તે. પોતાના સમયના અન્ય પાર્શ્વ ગાયકોની સાથે પોતે હોવા છતાં તલત મહેમૂદના ગાયને તેમને એક અનેરું સ્થાન અપાવ્યું હતું. તેઓ જ્યાં પણ જતા તેમના ચાહકો ઉમટી પડતા, ભારતમાં અને ભારતની બહાર પણ. 1979માં તલત મહેમૂદે વિશ્વવિખ્યાત રોયલ આલ્બર્ટ હોલ લંડનમાં પણ પોતાની પ્રતિભાનો પરિચય આપતા ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં આગળ સાંભળીએ 1957ની ફિલ્મ દેખ કબીરા રોયાનું આ લાજવાબ ગીત. ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ, સંગીતકાર મદન મોહન. ગીતના સંદર્ભે એક વાત કરીએ તો હરીન્દ્ર દવેના શબ્દો છે, તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન

રક્ષવા જતા કદી કદી હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. વાતાવરણમાં ભાર છે મિત્રના મૌનનો, વાતાવરણમાં ભાર છે મિત્રના મૌનનો, હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી, હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે ફિલ્મ દેખ કબીરા રોયાનું ગીત સાંભળ્યું.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
2: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: 1960ના દાયકાના અંતમાં નૃત્યસભર ડિસ્કો ડાન્સનો સમય આવ્યો અને તલત મહેમૂદે ફિલ્મી ગાયન ઘટાડીને ગેર ફિલ્મી ગઝલ ગાયન તરફ વધારે વળવાનું નક્કી કર્યું. 1960નો દાયકો હોય 2020 કે આવનાર સમય, તલત મહેમૂદનો સ્વર અમર હતો, છે અને રહેશે. આજના મનોરંજન કાર્યક્રમમાં ગઝલોના રાજા પાર્શ્વગાયક તલત મહેમૂદના સ્મૃતિદિન નિમિત્તે તેમના યાદગાર ગીતો આપણે માણ્યા. કાર્યક્રમના અંતમાં હમણાં જ આપણે ફિલ્મ હકીકતનું ગીત તલત મહેમૂદ, મોહમ્મદ રફી, મન્ના ડે અને ભૂપિન્દરસિંહના સ્વરમાં સાંભળ્યું. કૈફી આઝમીના શબ્દો, મદન મોહનનું સંગીત. આશા છે આજના આ ગીતો આપને પસંદ આવ્યા હશે. કાર્યક્રમને અહીં પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
2: સહકાર

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, પ્રસ્તુતિ ડોક્ટર ભાવના શિંગાળા.

0: नभेथी गूंजता सूर, आकाशवाणी अद्भुत नूर, जूना जमानानी याद, रेडियो तारो अनोखो संवाद, आज पण दिलमा तारो वास, आकाशवाणी तुमचे खास। आकाशवाणी 8 जून 1936 થી 8 જૂન 2024 સુધી પ્રસારણ યાત્રાના ગૌરવશાળી 90 વર્ષની સફર। હા મિત્રો, 8 જૂન 1936 રોજ ભારતીય રાજ્ય પ્રસારણ સેવાનું સત્તાવાર નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું અને આ જ નામ 1956માં આકાશવાણી તરીકે અપનાવવામાં આવ્યું। આજે આકાશવાણીના 591 કેન્દ્રો ચાલે છે, જે ભારતની 98% વસ્તી સુધી પહોંચે છે અને તેમાં 23 ભાષાઓ અને 146 બોલીઓમાં પ્રસારણ થાય છે। 1936ના શરૂઆતના સમાચાર બુલેટિનને શરૂ કરીને આધુનિક ડિજિટલ હાજરી સુધી ભારતીય જાહેર પ્રવચન, સંસ્કૃતિ અને મનોરંજનને આકાર આપવામાં આકાશવાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે। એટલે જ આ ભૂમિકાના સન્માન માટે આજે રાષ્ટ્ર માટે જીવનરેખા, વાર્તાકાર, સાથી અને અંતરાત્મા તરીકે આ 90 વર્ષની ઉજવણી। રાષ્ટ્રની આ ઉજવણીમાં અને આકાશવાણીની સફરમાં અમારા શ્રોતા એટલે સફરના સહભાગી, સફરના સાક્ષી અને આકાશવાણીની સફળતાના સાથી, અને એટલે જ આ નાતે આજે જાણવા છે આપના વિચારો આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંભારણા રૂપે। હા મિત્રો, આપની સાથે હું છું ડોક્ટર ભાવના શિંગાળા। ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રોમાં આપ તૈયાર જ છો આપના વિચારો પ્રસ્તુત કરવા અને સાથે આપની ફરમાઈશનું ફિલ્મ ગીત સાંભળવા। ચલો જોઈએ કોણ છે આપણા આજના ફર્સ્ટ કોલર। નમસ્તે આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: હો નમસ્તે, નમસ્તે બેન, મજામાં?
0: હાજી, કોણ વાત કરો છો? બસ એકદમ મજામાં।
1: ક્યાંના તાલુકાના દેવડા ગામ થી વાડા પ્રવીણભાઈ વાત કરું છું દીદી।
0: હાજી પ્રવીણભાઈ, મજામાં છો ને?
1: બસ બેના મજામાં। તો વર્ષો પહેલા એક સંભારણા નામનો જ કાર્યક્રમ આપણે આકાશવાણીનો રાજકોટનો સ્થાપના દિવસ હતો ત્યારે
0: બરાબર
1: વ્યાસ અને ચંદ્રકાંત ભટ્ટ એમ કઈક, હા
0: 4 જાન્યુઆરીએ પ્રસ્તુત

0: કર્યો હતો.
1: એ કાર્યક્રમ વર્ષો પહેલા રજૂ થયો હતો ને પછી એક બે વખત રજૂ થયો.
0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ.
2: નમસ્કાર, આકાશવાણી રાજકોટ.
0: હાજી હાજી, આપ કોણ વાત કરો છો?
2: તમે ડોક્ટર ભાવનાબેન વાત કરો છો?
0: હાજી હાજી.
2: ગયા એપિસોડ નો પ્રોગ્રામ બહુ મસ્ત હતો. આવ્યું વેકેશન ભાગીત રજૂ કરી અને પ્રોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા.
0: ધન્યવાદ ધન્યવાદ. આજે આપણે પ્રસારણ યાત્રાના સંભારણા લેવાના છીએ, તો આપના સ્મરણમાં આકાશવાણી વિશે જે કોઈ ખ્યાલ હોય આપ કહી શકો છો.
2: હું 1973 થી રેડિયો સાંભળું છું, આકાશવાણી રાજકોટ.
0: બરાબર છે.
2: એટલે એમાં ઘણા પરિવર્તનો થયા અને ઘણા નવા કાર્યક્રમો આવ્યા અને ઘણા જૂના કાર્યક્રમો પણ સાંભળવા મળ્યા ખૂબ. અને ઉદ્ઘોષકની તમારી બધાની મહેનત ખૂબ રાજકોટ સ્ટેશનનો પ્રસારણ કરવામાં રંગ લાવી.
0: બરાબર.
2: અને એ બધું જૂનું હજી યાદ આવે છે.
0: આપણે સંભારણા કરતા કરતા આગળ તો વધ્યા અને વાતો કરી, પણ આપનું નામ જાણી શકું?
2: બેન, હું રાજકોટ થી બ્લાઇન્ડ શ્રોતા મિત્ર વિઠ્ઠલભાઈ સિરોયા વાત કરી રહ્યો છું.
0: બરાબર છે. વિઠ્ઠલભાઈ, આજે કયા કયા મિત્રોની યાદ કરશો?
2: આજે અમારે બાબુભાઈ પરમાર, પછી કિશોરભાઈ ચૌહાણ, ગોરધનભાઈ ફટાણીયા, બાલુભાઈ નસીબ, ધીરુભાઈ જાવલિયા, ગોરધન કાછડિયા, કુલદીપભાઈ પીપળિયા, આ બધા ઘણા ઘણા અમારા મધુભાઈ ડાજીપરા જેવા ઘણા ઘણા મિત્રો છે.
0: ખુબ સરસ. અને ગીત કયું સાંભળશો આજે?
2: કોહિનૂર નું મધુબન મે રાધિકા નાચી, રાગ હમીર પર આધારિત છે.
0: બરાબર છે. ચોક્કસ. તો આપના માટે પ્રસ્તુત કરીએ ફિલ્મ કોહિનૂર નું આ ગીત.

0: નમસ્તે આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: હેલો, નમસ્કાર આકાશવાણી રાજકોટ.
0: હાજી,
1: હું કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના દેખલ પ્રકાશી ગામથી કલ્યાણ ગઢવી બોલું છું.
0: હાજી, બોલો બોલો, શું ચાલે છે ગઢવી સાહેબ નો ડાયરો?
1: બસ ડાયરો જોરમાં છે.
0: તો વાંધો નહીં.
1: અને આખો દિવસ કામ કરીએ વાડીમાં ને રેડિયો સાંભળીએ.
0: અરે વાહ વાહ.
1: મારી સાથે ગોપાલભાઈ છે, સરાજભાઈ છે, શ્યામભાઈ છે, ને આ બધો આખો પરિવાર સાંભળે છે.
0: નમસ્તે આકાશવાણી રાજકોટ, કેમ છો?
2: નમસ્કાર.
0: હાજી નમસ્કાર, કોણ વાત કરો છો?
2: હું કુતિયાણા તાલુકાના માલગામ થી ગોઠાણીયા નાથો વાત કરું.
0: આકાશવાણી પર આપને કેવા કાર્યક્રમો ગમે છે?
2: ખાસ કરીને લોક સંગીત ના, સંતવાણી છે, લોકવાર્તા, લોકગીતો.
0: બરાબર છે.
2: ઘણા વર્ષો થયા એમ કે આકાશવાણી સાથે જોડાયેલા છે.
0: ઘણા વર્ષોથી જોડાયેલા છો, તો અગાઉના સમયનું પ્રસારણ અને અત્યારનું પ્રસારણ, વર્તમાન પ્રસારણ બંનેના તમે સાક્ષી છો, બરાબર?
2: બરાબર.
0: તો કેવું લાગી રહ્યું છે આપને?
2: એમ કે જૂના કાર્યક્રમો વધુ પસંદ હતા. ગામનો છોરો છે, કભી કભી, સંતવાણી ને.
0: બરાબર. ગામનો છોરો અત્યારે પણ આવે છે આપ નથી સાંભળતા?
2: હા, ત્રણ દિવસ આવે ને અત્યારે.
0: હા, એટલે આવે છે રોજ, પણ આકાશવાણી રાજકોટ નું પ્રદાન ત્રણ દિવસ નું છે. આજે કયા કયા મિત્રો આપની સાથે આપની પસંદગી નું ગીત સાંભળવા માંગે છે?
2: બેન, અમે તો ઘણા મિત્રો છે એમ કે આકાશવાણી રાજકોટ થી જોડાયેલા છે.
0: બરાબર છે. કયું ગીત સાંભળશો?
2: મારું વનરવન છે રૂડું, અને મિત્ર જેતપુર ની બાજુમાં રણુજા ધામ, ત્યાંના શ્રી કરશનદાસ બાપુ છે. ઘણા શ્રોતા મિત્રો ને આ જોડાયેલા છે બાપુ.
0: બરાબર.
2: અને નિયમિત રેડિયો પણ સાંભળે છે.
0: બરાબર છે. આપ બધા માટે પ્રસ્તુત કરીએ આપની પસંદગીનું આ લોકગીત.

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: એકદમ મજામાં બેન. મનુભાઈ બોલો, સાપરથી.
0: મનુભાઈ, તમે રેડિયો સિવાય પ્રસારણના બીજા સાધનો કયા વાપરો છો અને રેડિયો એનાથી ક્યાં જુદો પડે છે, કહી શકશો?
1: વધારે પડતો રેડિયો જ મારા માટે ઉપયોગી છે, કારણ કે હું બરાબર જોઈ નથી શકતો, બ્લાઇન્ડ છું, સમજી ગયા?
0: બરાબર બરાબર.
1: એટલે મારા માટે રેડિયો જ અનુકૂળ છે. રેડિયો હું લગભગ 1978 થી સાંભળું છું.
0: બરાબર છે. વર્તમાનમાં કયા કયા કાર્યક્રમો સાંભળો છો?
1: બપોરે આવે દોઢ વાગ્યા જય ભરતી સાંભળું. ના, ફોનની કાર્યક્રમ સાંભળું.
0: બરાબર.
1: અને યુવાને હવાલી રૂપરેખાને એ બધું સાંભળું.
0: પછી રૂપરેખામાંથી પસંદ કરી લો એમ કે આજે કયો સાંભળું, હે ને? બરાબર છે, ખુબ સરસ.
1: ભાવનાબેન બોલો.
0: હાજી હાજી મનુભાઈ.
1: હા ભાવનાબેન, ઘણા સમય થી તમારો અવાજ સાંભળવાનો સમય લો.
0: શ્રોતા મિત્રોની લાગણી છે, તો અવારનવાર ક્યારેક મળતા રહીએ આપણે આકાશવાણીના માધ્યમથી. મનુભાઈ, આજે કયા કયા મિત્રો આપની સાથે જોડાયા છે, કયા મિત્રોની યાદ કરશો?
1: મારા મિત્રોમાં તો રાજકોટનો અમીરભાઈ જાફરા છે,
0: એ
1: મારી જેમ બ્લાઇન્ડ છે, એ રેડિયોના શોખીન છે.
0: બરાબર છે. કયા ગીતને આજે પસંદ કરશો?
1: રાજાઓ રંગનો આપી દેજો, લતા મંગેશકરનો વાત છે.
0: આપ બધા જ માટે પ્રસ્તુત કરીએ ફિલ્મ રાજાઓ રંકનું આપની પસંદગીનું આ ગીત.
2: તું કિતની અચ્છી હૈ, તું કિત

0: નમસ્તે, આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: બનાસકાંઠા ધાનેરા ગામ તાલુકાથી બોલું છું.
0: આપનું નામ જાણી શકું? ગામ તો જાણ્યું.
1: મારે ગીત સાંભળવું છે.
0: તમને ગીત સંભળાવી જ દઈએ, પણ પહેલા તમારું નામ અમને કહેવું પડશે.
1: હું કમળાબેન વાત કરું છું.
0: હા કમળાબેન, કેમ છો?
1: મજામાં. તમે કેમ છો?
0: અરે એકદમ મજામાં.
1: તમે કોણ બોલો?
0: ભાવના બોલું છું.
1: ભાવનાબેન સિંગાળા?
0: હા.
1: તમને તો હું ઓળખું છું.
0: ઓળખો છો ને? હા તો બસ, એટલે તો કેમ છો પૂછ્યું. બાલસભા માં આવું છું. બરાબર છે. અને આજે આ કાર્યક્રમમાં તમને ગીત સંભળાવી દઈએ.
1: સુખ મેં સુમિરન સબ કોઈ કરે, દુઃખ મેં ન કરે કોઈ.
0: દોહાવલી સાંભળવી છે.
1: મિત્ર ના નામ લો.
0: હા હા, મિત્ર ના નામ લઈ લો કમળાબેન.
1: એક તો જામનગર ના વિદ્યાબેન.
0: હા.
1: ભાવનગર ના વન્નાબેન મહેતા.
0: હા હા.
1: મોરબી ના ડાયાભાઈ.
0: બરાબર.
1: ના મુકેશભાઈ.
0: હા હા.
1: અને અંજાર ના અબ્દુલ કાદર ખત્રી. અને જુનાગઢ ના કિરીટભાઈ સોલંકી.
0: બરાબર છે. ખુબ સરસ. તો આપ બધા જ માટે પ્રસ્તુત કરીએ આપની આ ફરમાઈશ.

0: નમસ્તે આકાશવાણી રાજકોટ. હાજી કેમ છો?
1: હા શંકરલાલ રાહવાણી અમદાવાદ થી બોલે દીદી.
0: હાજી કેમ છો શંકરભાઈ?
1: રાજકોટ ફોન બધા.
0: હાજી હાજી શંકરભાઈ કેમ છો તમે?
1: મજામાં છું.
0: કયા મિત્રો ને યાદ કરશો શંકરભાઈ?
1: એક વસંતીલાલ સૂર્યવંતી, મધ્યપર મનસુ છે, ભાવેશ ઠાકોર, વરદાની ઠાકોર, ધીરજ રબારી, અનિલભાઈ દેસાઈ, લિહોના. આજે મારે ગીત સાંભળ્યું છે.
0: હા કયું?
1: ઉડ જા રે પંછી.

0: નમસ્તે આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: કેમ છો મિત્રો, કાર્યક્રમ કેમ છો બેન?
0: અરે એકદમ મજામાં, આપ કેમ છો?
1: મજામાં છે.
0: બોલો બોલો.

0: પંજાબથી વિનોદ લાલાભાઈ ઘણા સમય પછી વાત કરી રહ્યો છું. સાથે અલી મોહમ્મદભાઈ છે, અલ્તાફભાઈ સાથે છે, અબ્દુલભાઈ કઠી,
1: બરાબર,
0: ભાઈ આદરિયા, ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી,
1: બરાબર,
0: પછી મનોજભાઈ ઠાકોર.
1: નમસ્તે, આકાશવાણી રાજકોટ, કેમ છો?
2: આગળ હું દિલીપભાઈ જોશી બોલું છું રાજકોટ. મારે નામ પિક્ચર નું ગીત સાંભળવું છે, ચિઠ્ઠી આઈ હૈ, ચિઠ્ઠી આઈ કરીને.
1: નામ પિક્ચર નું ગીત તો અમે આપી જ દઈએ, પણ પહેલા મારે પૂછવું છું કે આપ કેમ છો દિલીપભાઈ?
2: ખુબ ખુબ આનંદમાં ભાઈ સાહેબ, અને તમારા કાર્યક્રમ સાંભળું તો ફોન કોઈ દિવસ સુધી લાગતો એટલે નારાજગી છે, લાગ્યો છે, ખુશી થઈ ગઈ.
1: હા, ખરેખર મારે બધા શ્રોતા મિત્રોને એ વિનંતી કરવી છે, અપીલ કરવી છે કે મિત્રો, આપનો ફોન એક વખત લાગે પછી બે મહિના પછી જ આપ ફોન કરશો, જેથી બધા મિત્રોને તક મળે, બરાબર ને?
2: એ વાત સાચી છે, મારો પહેલી જ વાર મેં લગાવ્યો, અત્યાર સુધી કોઈ ફોન લાગ્યો જ નથી.
1: કાર્યક્રમો સાંભળો છો અને કાર્યક્રમમાં વચ્ચે

0: દિલીપભાઈ જોશી બોલું છું રાજકોટ, મારે નામ પિક્ચર નું ગીત સાંભળવું છે, ચિઠ્ઠી આઈ હૈ ચિઠ્ઠી આઈ કરીને.
1: નામ પિક્ચર નું ગીત તો અમે આપી જ દઈએ, પણ પેલા મારે પૂછવું છું કે આપ કેમ છો દિલીપભાઈ?
0: ખુબ ખુબ આનંદમાં ભાઈ સાહેબ, અને તમારે કાર્યક્રમ સાંભળ્યું તો ફોન કોઈ દિવસ સુધી લાગતો એટલે નાનજી છે, લાગ્યો છે તો ખુશી થઈ ગઈ.
1: હા, ખરેખર મારે બધા શ્રોતા મિત્રોને એ વિનંતી કરવી છે, અપીલ કરવી છે કે મિત્રો આપનો ફોન એક વખત લાગે પછી બે મહિના પછી જ આપ ફોન કરશો, જેથી બધા મિત્રોને તક મળે, બરાબર ને?
0: ના, એ વાત સાચી છે, મારો પહેલી જ વાર મેં લગાવ્યો, અત્યાર સુધી કોઈ ફોન લાગ્યો જ નથી.
1: કાર્યક્રમો સાંભળો છો અને કાર્યક્રમમાં વચ્ચે આવતી જાહેરાતો પણ સાંભળો છો, બરાબર ને?
0: હા,
1: એ તો ગમે છે ને, બરાબર છે. આજે કયા કયા મિત્રો યાદ આવી રહ્યા છે આકાશવાણીના માધ્યમ થકી?
0: મિત્રો તો એમાં આવું છે કે હું બને ત્યાં સુધી એકલો જ રહેતો છું, જાજે ભાગે છતાં મારા ખાસ મિત્રો બને, કઈ તો મારા ફિલ્મ મિત્ર સાથે ફરવા જતા મિત્ર છે, અને અમારા એક રૂપસિંહભાઈ મિત્ર છે,
1: બરાબર છે,
0: બે મિત્રો.
1: તો આ બંને મિત્ર
0: સાંભળું છું અને બસ બીજા બધા જે શ્રોતા મિત્રો સાંભળશે, અને આ પિક્ચર નું ગીત જે છે મને બહુ ગમે છે,
1: ચિઠ્ઠી આઈ હૈ નામનું.
0: હા, રોજ ઓછું આવતું છે રેડિયામાં,
1: બરાબર છે. તો આજે આવી જ ગયું આપના માટે આપની ફરમાઈશનું આ ફિલ્મ.

0: નમસ્તે આકાશવાણી રાજકોટ, કેમ છો? અરે એકદમ મજામાં.
1: હું આશાબેન વાત કરું છું.
0: અરે વાહ આશાબેન, શું આશા છે તમારી આકાશવાણી પાસે? આશાબેન ની આશા આજે પરિપૂર્ણ થઈ ગઈ, બરાબર ને? આજનો વિષય છે પ્રસારણ યાત્રાના સંભારણા. આકાશવાણીને 90 વર્ષ થયા, આપને ખબર હશે, બરાબર ને? તો શું સ્મરણમાં છે આકાશવાણી વિશે આપને?
1: આકાશવાણી વિશે તો મારા મન ખૂબ જ સરસ છે, કેમ કે રેડિયો દ્વારા જે કઈ કાર્યક્રમ પ્રસારિત થાય છે,
0: બરાબર,
1: ખરેખર એમાં નોલેજ પણ વધારે મળે. યુવાઓ માટે પણ કાર્યક્રમો હોય, વડીલો માટે પણ હોય, બાળકો માટે પણ હોય, એટલે દરેકના માટે આકાશવાણી છે એ ખુબ સરસ એક માધ્યમ છે, જેના દ્વારા આપણને ખરેખર મજા જ આવે સાંભળવાની.
0: ખુબ સરસ આશાબેન, આપ તો સાંભળો છો, આપ બીજાને પ્રેરણા પણ આપતા

0: શું ને રેડિયો સાંભળવાની?
1: એવું માધ્યમ છે કે જેનાથી આંખોને પણ કોઈ નુકસાન નથી,
0: બરાબર,
1: અને જોવાનું તો હોય ને માત્ર સાંભળવાનું,
0: બરાબર,
1: આંખોને પણ નુકસાન નહીં અને આપણે શાંતિથી કામ કરતા કરતા પણ સાંભળી શકીએ.
0: બરાબર છે. આ શ્રાવ્ય માધ્યમ છે રેડિયો, એટલે સાંભળીને તમારે કલ્પના કરવી પડે, એક ચિત્ર ઉભું થાય તમારી સામે, એટલે કલ્પના શક્તિ પણ વિકસે છે. બરાબર છે ને? આશાબેન, આજે કઈ કઈ સહેલીઓને યાદ કરશો તમે?
1: મારી બધી સહેલીઓ છે, એમાં સગનાબેન છે, ચારુબેન છે, એ બધી મારી સહેલીઓ છે. પછી અમારા બધા પરિવાર વાળા, મારા સાસરા નો પરિવાર, મમ્મી પપ્પા નો પરિવાર, મારી બેટલો, અમે બધા સાથે છીએ.
0: અરે વાહ.
1: અમે બધા સાથે મળી અમે કામ કરશું.
0: કયું? શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, પ્રસ્તુતિ ડોક્ટર ભાવના શિંગાળા, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. હવે પછીનો કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.
2: રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે આજે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ પર શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જૂનાગઢ જિલ્લામાં તેલીબિયા પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ ખુલ્લું મુકાયું. દેશના આગામી સીડીએસ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણ્ય બનશે, કેન્દ્રની મંજૂરી. ઉનાળામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી બચાવવા માટે પાણીનો છંટકાવ, એરકુલર અને ગ્રીન નેટની વ્યવસ્થા કરવામાં આવી. ગુજરાત બની રહ્યું છે સિલિકોન સ્ટેટ. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી 2 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની મંજૂરી. ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3068 કરોડ અને સુરતમાં સૂચિ સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3936 કરોડનું રોકાણ કરાશે. દેશના 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ અમૃત પર્વ ગરબા અને પુષ્પવર્ષા સાથે વેરાવળ રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશના 1100થી વધુ યાત્રાળુઓનું સ્વાગત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગયાનાના આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારત ગયાના આરોગ્ય સંબંધોમાં પ્રગતિ અંગે ચર્ચા કરી. બ્રિક્સ શિખર સંમેલન 2026 અંતર્ગત કૃષિ કાર્યકારી જૂથના 5 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં આરંભ થશે અને દેશભરમાં ઘરેલુ LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા સાગર ફિલ્મના ગીતથી.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. સુરેશ વાડકરના કંઠમાં હવે સાંભળશો પ્રેમરોગ ફિલ્મનું ગીત.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે.

0: અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાર આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમના અંતમાં સાંભળશો લતા મંગેશકર અને સાથીઓએ ગાયેલું રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત.

0: હમણે જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા

0: કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 144-77.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: કાર્યક્રમની શરૂઆત કરીશું રાજેન્દ્ર મહેતા અને નીતા મહેતાએ ગાયેલી સુદર્શન ફકીરની રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શબ્દો છે કતિલ શિફાઈના, કલાકારો રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ

0: કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સાંભળશો ફૈઝા ખાન પઠાણે ગાયેલી મર્તબલી.

ગયેલી રાહુલ સાબરીની ગઝલ આપે સાંભળી અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા. વિવિધ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રીએ ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર વિષયવસ્તુ સાથે યોજાયેલો 2 દિવસીય કાર્યક્રમ હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેકેના આજથી 15મી મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે. અમેરિકાના સધન કમાન્ડે કહ્યું છે કે અમેરિકન દળોએ પૂર્વીય પેસિફિકમાં ડ્રગ્સ ટ્રાફિકિંગ બોટ પર હુમલો કર્યો અને તેને ડૂબાડી દીધી. દક્ષિણ કોરિયા અને અમેરિકાએ જહાજ નિર્માણમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રીની આવતીકાલની જામનગરની મુલાકાત અગાઉ સલામતીની ચુસ્ત વ્યવસ્થાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી. રાજ્યમાં હીટવેવની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદ શહેરમાં 11મી મે સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે સોમનાથ અમૃત પર્વનો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ. જીકાસ અંતર્ગત રાજ્યની 15 સરકારી અને 18 ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ. દેવભૂમિ દ્વારકાના સલાયાના એક માછીમારનું ઈરાનની સામુદ્રધુનીમાં મોત. અને આઈપીએલ ક્રિકેટમાં જયપુરમાં આજે ગુજરાત ટાઇટન્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

મિતાલી સિંહ અને ભૂપિન્દરસિંહે ગાયેલી માધવ રામાનુજની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો રેખા ત્રિવેદીને, શબ્દો છે વિનોદ જોશીના.

રેખા ત્રિવેદી અને સાથીઓએ ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભૂજ.

નમસ્તે બહેનો. બહેનો, હું છું આપની સહિયર નિકેતા. બહેનો, આજના સમયમાં માનસિક તાણ એ ખૂબ કોમન બાબત છે. દર બીજી કે ત્રીજી મહિલાની અંદર આ સમસ્યા હોય જ છે. કારણ છે આપણી જીવનશૈલી. એટલા માટે આપણી જીવનશૈલીમાં જો બદલાવ લાવીએ ને તો માનસિક તાણ પર ચોક્કસ અસર થાય છે. આ માટે યોગ, ધ્યાન અને યોગ્ય પોષણ ખૂબ જરૂરી છે. નિયમિત વ્યાયામ જેમ કે ચાલવું, દોડવું, ઊંડા શ્વાસ લેવા, પૂરતી ઊંઘ અને પોતાના લોકો સાથે પોઝિટિવ વાતો કરવી આ તણાવ ઘટાડવાની અસરકારક રીતો છે. અને હા બહેનો, આજકાલ આપણો સ્ક્રીન ટાઈમ ખૂબ વધી ગયો છે, તો આ સ્ક્રીન ટાઈમને ઓછો કરશો તો પણ તણાવ ઘટી જશે. બહેનો, આ બધા કારણોની તો આપણે વાર્તાલાપોમાં પણ ચર્ચા કરીએ છીએ, પણ હું તો વાત કરી રહી છું સંગીતની. સારા સંગીતની સંગતમાં રહેવું એ પણ તણાવ મુક્ત થવાની એક પદ્ધતિ જ છે. તો ચાલો કાર્યક્રમની શરૂઆત કરીએ એક સુંદર મજાના ગીતથી.

0: સંગીત એ દવા પણ છે ને દુવા પણ છે. બહેનો, હું તો આ ગીતની કડીઓ ગુનગુનાવીને સ્ટ્રેસ મુક્ત થઈ ગઈ. આપ પણ સંગીત સાથે જોડાઈને તણાવ મુક્ત થઈ શકો છો. આ વાત હું નથી કહેતી, આ વાત સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો બહેનો, આજનો વાર્તાલાપ પણ કંઈક આ વાતને જ આવરી લેશે, એટલે કે ઔષધ વગરની ઉપચાર પદ્ધતિ. તો ચાલો સાંભળીએ ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ, ઔષધિ મુક્ત ચિકિત્સા.
1: ચિકિત્સાની નોબત આવે ક્યારે? જ્યારે શરીર બીમાર પડે ત્યારે. જ્યારે શરીરમાં કંઈ તકલીફ થાય, જેને આપણે રોગ કહીએ, ત્યારે જ ચિકિત્સાની વાત આવે. પરંતુ સૌથી પહેલાં તો ડાયો માણસ એ જ વિચારે કે ઔષધ કરવું પડે, દવા લેવી પડે, શરીરમાં એવી તકલીફ ઊભી થાય, એવી પરિસ્થિતિ જ શું કામ નિર્માણ થવી જોઈએ? શું એ સંભવ નથી કે ઔષધ વગર જ આખી જિંદગી જીવી શકાય? કદાચ તમે એ સાથે સહમત ન થાઓ, પરંતુ મારા દરેક ચિકિત્સા શાસ્ત્રના શાસ્ત્રીય અભ્યાસ પછી આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, યોગ થેરાપી, હિપ્નોથેરાપી, હિપ્નોસિસ અને પ્રાણિક હિલિંગ જેવી અનેક ચિકિત્સા પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી, બહેનો, બહુ પ્રામાણિકપણે કહું છું, હું એ મત ઉપર પહોંચ્યો છું કે દરેક ચિકિત્સા પદ્ધતિની એક મોનોપોલી છે અને દરેકની એક મર્યાદા છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ એટલે કે આયુર્વેદ, એની જે મોનોપોલી, એની જે વિશેષતા, અદ્વિતીયતા છે, બસ એ છે આ ડ્રગલેસ થેરાપી. શરીરમાં રોગ થાય જ નહીં એ પરિસ્થિતિ લાવવા માટે પહેલાં તો આપણે એ સમજવું પડે કે શરીરમાં રોગ ઉત્પન્ન શું કામ થાય છે. બધી ચિકિત્સા પદ્ધતિઓના બધા જ કારણોને જો ક્લાસિફિકેશન કરીને ટેબલ બનાવવામાં આવે તો આ ચાર વસ્તુ આપણી સામે આવશે. રોગ થવાના કારણમાં સૌથી પહેલું છે ઇમ્પ્રોપર ફૂડ, મતલબ કે આપણા શરીરને જે અનુકૂળ ન હોય એ જાતનો ખોરાક. ખોરાક, ખોરાક, ખોરાક, આહાર, આહારે જ ઔષધ, આવી બધી ઘણી બધી આપણે વાતો કરી છે અને એને વિશે ઘણું બધું કહી શકાય એવું છે, તમે જાણો છો. ઇમ્પ્રોપર ફૂડથી એક સાદા ઉદાહરણથી સમજવું હોય તો એવું સમજી શકાય, આપણે જેને ખોરાક કહેતા હોય છે ને બહેનો, ખરેખર એને ખોરાક કહીએ છીએ ને એટલે એને એટલું લાઇટલી લઈએ છીએ. આ રોટલી, દાળ, ભાત, શાક, આ બધો ખોરાક છે, પીઝા, પાઉંભાજી, તમે ગમે તે કહો, એ ખોરાક છે. પણ એ ખોરાક ક્યાં સુધી છે? એ ત્યાં સુધી ખોરાક છે જ્યાં સુધી એ થાળીમાં, પ્લેટમાં પડ્યો છે. અને જેવી એ રોટલી, એ શાક, એ પીઝા, એ બર્ગર આપણા મોઢામાંથી નીચે ઉતરે છે એટલે એ આપણું શરીર બની જાય છે. એ ખોરાક નથી, એને ખોરાક કહીએ છીએ એટલે આપણે લાઇટલી લઈએ છીએ. એમ સમજો કે જેને આપણે ખોરાક કહીએ છીએ તે બહાર પડેલું આપણું શરીર છે. અને તેથી આપણે સમજવાનું છે કે હવે આપણે આપણું શરીર ફ્રૂટ અને દૂધમાંથી બનાવવું છે કે પીઝા અને બર્ગર ને પેપ્સીમાંથી બનાવવું છે. અને એટલે રોગ થવાનું સૌથી પહેલું કારણ એ છે ઇમ્પ્રોપર ફૂડ. હવે

પ્રોપર એટલે શું, યોગ્ય એટલે શું, એ વિષય તો બહુ લાંબો સમય માગી લે છે. પ્રોપર એટલે કે યોગ્ય એ વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય. દાખલા તરીકે, હું ગમે એટલા મરચાં ખાઉં તો મને કંઈ ન થાય, પરંતુ હું જો બે આઈસ્ક્રીમ ખાઈ જાઉં તો મને શરદી થઈ જ જાય. અને ઘણા વ્યક્તિ એવા હોય કે જે ગમે એટલા આઈસ્ક્રીમ ખાય, ફ્રીજનું પાણી પીવે, એને કાંઈ ન થાય, પણ એક કે બે મરચાં ખાય તો તકલીફ થઈ જાય. બસ આ છે વ્યક્તિ પ્રકૃતિ, અને એ આપણા જન્મ પહેલાંથી નક્કી થઈ જતી હોય છે. અને એટલા માટે પ્રકૃતિ ઇઝ મેનેજેબલ, ઇટ ઇઝ નોટ ક્યોરેબલ. પ્રકૃતિ મેનેજ જ કરી શકાય, દેટ ઇઝ ઇનબિલ્ટ લિમિટેશન. આપણા જન્મ પહેલાં આપણા શરીરની પ્રકૃતિ બની જતી હોય છે, અને એટલા માટે આપણા શરીરની પ્રકૃતિને માફક આવે એવો જ ખોરાક લેવાય. એવું જો ન લઈએ અને પછી સાજા થવાની આશા રાખીએ તો એ હાવાત્યા છે, એ મૂર્ખતા છે. પેટ્રોલની ગાડી હોય અને તમે ડીઝલ પુરાવો અને પછી કહો કે ગાડી ચાલતી નથી, એવરેજ આપતી નથી, તો એ આપણી જ અણસમજણ છે. મતલબ સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે એ છે પ્રોપર ફૂડ. પોતાની વ્યક્તિ પ્રકૃતિ જાણી અને એ પ્રમાણે પોતાના શરીરને અનુકૂળ પડે એવી જાતનો નિર્દોષ ખોરાક હંમેશા લેવો જોઈએ. ડ્રગલેસ થેરાપીનો સૌથી પહેલો સિદ્ધાંત તે આ છે. બીજી વસ્તુ છે અને એ છે ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ. ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ એટલે જીવવાની આપણી પદ્ધતિ જ ગલત હોય. જેમ કોઈ પણ ગાડી હોય તો એને હંમેશા પહેલા ફર્સ્ટ ગેરમાં જ ચાલુ કરવી પડે, પછી એ સ્કૂટર હોય, મોપેડ હોય, ફોર વ્હીલર હોય કે પ્લેન હોય, કોઈ પણ વાહનને સૌથી પહેલા ફર્સ્ટ ગેરમાં જ ચલાવવું પડે, પછી સેકન્ડ, પછી થર્ડ, એક્ઝેક્ટલી એવી રીતે આ શરીરરૂપી જે ગાડી છે જેની અંદર આપણે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કરવાની છે, તો એ ગાડીને ચલાવવાના જે સામાન્ય નિયમો હોય એને દરેક માણસે ફોલો કરવા જ પડે. તો આ શરીરરૂપી ગાડી ચલાવવાના જે નિયમો છે, દેટ ઇઝ લાઇફસ્ટાઇલ. મિત્રો, ખરેખર એ કરુણતા છે કે એક તમે નાનો એવો મોબાઈલ ખરીદો, મિક્સચર લો, ગ્રાઇન્ડર લો, કે કોઈ પણ કોમ્પ્યુટર વગેરે કોઈ પણ વસ્તુઓ આજે ગેજેટ્સ ખરીદો તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે. આ સાધનને કઈ રીતે વાપરવાનું, કઈ રીતે ચલાવવાનું, એનું એક યુઝર્સ મેન્યુઅલ હોય, જેને આપણે હું કહીએ છીએ, જેના ઉપર આપણા જીવનનો આધાર છે. એ આ શરીર, એને ચલાવવાનું યુઝર્સ મેન્યુઅલ શું કહો જોઈએ આપણને ખબર જ નથી, અને આપણે જાણતા જ નથી, અને આ જાણવું જોઈએ એ પણ આપણે જાણતા નથી, ઇઝન્ટ ઇટ. બસ તો આ શરીર રૂપી ગાડીને કઈ રીતે ચલાવાય. શરીર આદ્યમ ખલુ ધર્મ સાધનમ. વ્યક્તિને ધર્મ જોઈતો હોય, અર્થ જોઈતો હોય, કામ કે મોક્ષ, કંઈ પણ એની ડેમ ડિઝાયર માટે શરીરનું સ્વસ્થ હોવું એ સૌથી પહેલી આવશ્યકતા છે, અને એ યુઝર્સ મેન્યુઅલ જ આપણી પાસે નથી. આ શરીરને કઈ રીતે ચલાવાય એ એક કળા છે દોસ્તો. બસ એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. આ શરીરને કઈ રીતે ચલાવાય, ક્યારે ઉઠાય, ક્યારે સુવાય, કેવું ખવાય, શું ન ખવાય, કેવી રીતે સ્નાન કરાય, આંખના સ્વાસ્થ્ય માટે શું કરાય, દાંતના સ્વાસ્થ્ય માટે શું કરાય, આપણને આ કાંઈ જ ખબર નથી. અને આપણે સ્વસ્થ રહેવાની આશા રાખીએ, અને એટલે આપણને જે કહેવામાં આવે એનાથી બ્રશ કરીએ, ટીવીમાં જે સમજાવે એનાથી આપણે સ્નાન કરીએ, જે મોટી મોટી જાહેરાતો આવે એ આપણે ખાઈએ, કારણ કે વન્સ ઇગ્નોરન્સ ઇઝ અધર્સ ઓપોર્ચ્યુનિટી. આપણા શરીરને કઈ રીતે ચલાવાય એ આપણે જાણતા જ નથી. તો ડ્રગલેસ થેરાપીમાં બીજો અગત્યનો મુદ્દો છે રોગ થવાના કારણોમાં, અને એ છે પ્રોપર લાઇફસ્ટાઇલ. યોગ્ય રીતે આપણા જીવનને ચલાવવાની પદ્ધતિ અખત્યાર ન કરીએ તો આપણે આત્મઘાતી છીએ.

અનનોઈંગલી વી આર સુસાઇડર, આપણે આત્મહત્યા જ કરીએ છીએ પોતાની. રોગ થવાનું ત્રીજું કારણ છે અને એ છે ઉંમર. હવે હું ઉંમર કહું એટલે તરત તમને એમ વિચાર આવે કે હા હા બરોબર છે, હવે 40-50 થયા ને એટલે હવે શરીરમાં રોગ થાય. ના, એવું નહીં. આયુર્વેદ કહે છે દરેક ઉંમરનો રોગ છે. હવે તમારા અનુભવોને મારી વાત સાથે ટેલી કરો. બાલ્યાવસ્થામાં હંમેશા કફ અને કૃમિ આના જ રોગ થાય. નાના બાળકને કોઈ દી એસિડિટી તમે જોઈ? નાના બાળકને રુમેટિઝમ થતું જોયું? ન થાય. બાલ્યાવસ્થામાં કફ અને કૃમિ ના જ રોગો થાય. શરદી, સળેખમ, ન્યુમોનિયા, મેનેન્જાઇટિસ, તાવ, આ બધા કફના લક્ષણો છે. અને એટલે પ્રોપર લાઇફસ્ટાઇલમાં બાલ્યાવસ્થામાં મધુર રસ, ગળ્યો ખોરાક બંધ જ કરવો જોઈએ. અને આપણે બાળકોને મોટે ભાગે ગળ્યું જ ખવડાવીએ જે કફકારક હોય. નાની નાની નાની વાતો પણ આપણા જીવન અને સ્વાસ્થ્ય ઉપર બહુ જ અસર કરે છે. હું મારા દરેક જગ્યાએ વ્યાખ્યાનમાં એવું કહેતો હોઉં છું, વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ ઓલવેઝ થિંક ફોર અ ફંડામેન્ટલ મિસ્ટેક. વેર ધેર ઇઝ ગ્રેટ પ્રોબ્લેમ, કોઈ મોટી સમસ્યાઓ, આવડા મોટા રોગો હોતા જ નથી. રોગ હંમેશા સામાન્ય હોય છે. બેદરકારી, ભૂલ, અણાવડત, અજીતેન્દ્રિયપણું અથવા તો ખોટી દવાઓ, બસ આને લીધે એક નાનો એવો પ્રશ્ન એટલું વિકરાળ રોગનું સ્વરૂપ ધારણ કરી લે. અને એટલે ડ્રગલેસ થેરાપીમાં જે પહેલો પોઈન્ટની આપણે વાત કરી, પ્રોપર ફૂડ, બીજી વસ્તુ છે પ્રોપર લાઇફસ્ટાઇલ, અને ત્રીજી વસ્તુ છે એજ. યુવાનીમાં પિત્તના રોગો થાય. યુવાની આવે એટલે પિમ્પલ્સ, એસિડિટી, અલ્સર, જ્યારે હોર્મોનલ ચેન્જીસ શરીરની અંદર થાય. આયુર્વેદની દ્રષ્ટિએ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ એ જ પિત્ત છે. અને એટલે યુવાનીમાં ગળપણ, ગળ્યો ખોરાક લેવાની છૂટ છે, પણ યુવાનીમાં મરચું, તીખો રસ માણસે બંધ કરી દેવો જોઈએ. અને આફ્ટર 45 વાયુના રોગો વધતે ઓછે અંશે થાય જ, ખાસ કરીને ડિલિવરી, માસિક, વૈવાહિક જીવન, પુરુષોમાં શુક્રક્ષય, વીર્યક્ષય, આ બધા કારણોને લીધે 45 વર્ષ પછી વાયુના રોગો વધે ઓછે અંશે થાય જ. અને એટલે જો સ્વસ્થ રહેવું હોય તો પાણી પહેલા પાળ એવું કહેવાય છે ને, તો આપણી ઉંમર પ્રમાણેની લાઇફસ્ટાઇલ આપણે ડેવલપ કરવી પડે. અને ચોથી વસ્તુ છે એ છે સીઝન. ઋતુ પ્રમાણે શરીરમાં રોગ થાય, આ એક આયુર્વેદનો બહુ મૌલિક વિચાર છે. તમને કદાચ સાચું ન લાગે, કારણ કે આયુર્વેદ સિવાય કોઈ પથીમાં આનો વિચાર નથી. જો ઋતુ પ્રમાણે રોગ થાય એ સાથે તમે સહમત ન હો તો મને કહો કે ડોક્ટરોની સિઝન આવે છે કે નહીં? ડોક્ટરોની સિઝન આવે, વોટ ઇટ પ્રૂવ્સ? ઇટ પ્રૂવ્સ કે રોગોની પણ ઋતુ આવે છે. અને એટલા માટે આયુર્વેદમાં બહુ જ વિશદ વર્ણન છે. જે સમજવું હોય તો ઘણો લાંબો સમય જોઈએ. અને એ છે ઋતુચર્યા, યથા બ્રહ્માંડે તથા પિંડે. જો તમને તાવ આવે તો તમારું પ્રત્યેક રૂંવાટું ગરમ થાય. શું કામ? બીકોઝ ઇટ ઇઝ ધ પાર્ટ એન્ડ પોર્શન ઓફ યોર બોડી, એ તમારા શરીરનો એક ભાગ છે. બસ, તો આપણે જેને આપણું શરીર કહીએ છીએ એ પણ આખા વિશ્વનો, આખા બ્રહ્માંડની એક રૂંવાટી છે. આપણું શરીર એ વિરાટ પુરુષની રૂંવાટી છે. અને એટલે જો બ્રહ્માંડમાં, બાહ્ય વાતાવરણમાં જે અસર થાય એ ફેરફાર આપણા શરીર ઉપર અનિવાર્યપણે થાય જ થાય. અને એટલે એ પ્રમાણે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જ પડે, કરવી જ જોઈએ. આપણે ગમે તે ઋતુમાં, ગમે તે ઉંમરમાં, માફક આવે કે ન આવે એવું ખાઈએ, એવી રીતે જીવીએ, બસ તો આપણે ડોક્ટરો માટે જ જીવીએ છીએ. બસ આ ચાર કારણો છે, મહદઅંશે ઇમ્પ્રોપર ફૂડ, ઇમ્પ્રોપર લાઇફસ્ટાઇલ, એજ અને સીઝન, આ ચાર કારણો છે કે જેનાથી આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ.

અને જેવા બીમાર થઈએ એટલે આપણે શું કરીએ? કોઈક જેને વિશ્વાસ હોય એલોપેથીમાં, આયુર્વેદમાં વિશ્વાસ હોય તો આયુર્વેદમાં, હોમિયોપેથીમાં વિશ્વાસ હોય તો હોમિયોપેથી, નેચરોપેથી, યોગ, હિપ્નોસિસ, માદળિયા, મંત્રેલા પાણી, દોરા ધાગા, આશીર્વાદ, તમને જેમાં વિશ્વાસ હોય એમાં આપણે દોડવા માંડીએ. જુઓ ખરેખર ચિત્ર આપણા જીવનનું કેવું છે. બીમારીમાં આવવાના કારણ છે જુદા, અને આપણે સ્વસ્થ થવા માટે સાવ જુદી જ દિશામાં જઈએ છીએ.

હિપ્નોસિસ, માદળિયા, મંત્રેલા પાણી, દોરા ધાગા, આશીર્વાદ, તમને જેમાં વિશ્વાસ હોય એમાં આપણે દોડવા માંડીએ. જુઓ ખરેખર ચિત્ર આપણા જીવનનું કેવું છે. બીમારીમાં આવવાના કારણ છે જુદા, અને આપણે સ્વસ્થ થવા માટે સાવ જુદી દિશામાં જઈએ છીએ. એક સાદું ઉદાહરણ બહેનો આપો. તમે બહાર ગયા હો, સમજો કે તમે બગીચામાં ફરવા ગયા, અને હવે તમારે બગીચામાંથી ફરી ઘરે જવું છે તો શું કરવું પડે? 2 કિલોમીટર પૂર્વમાં જાઓ, 2 કિલોમીટર ઉત્તરમાં જાઓ, 2 કિલોમીટર દક્ષિણમાં જાઓ તો ઘરે પહોંચાય? ન પહોંચાય. શાંતિથી બેસીને વિચારવું પડે કે હજી કલાક 2 કલાક પહેલા તો હું ઘરે હતો કે હતી, અને કયે રસ્તેથી અહીં આ બગીચામાં આવી ગઈ. બસ એ જ રસ્તે પાછા જતા રહીએ એટલે ઘરે પહોંચી જવાય. ઇન ધ સેમ ફેશન આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં આવી પડીએ છીએ ત્યારે આપણે એ નથી વિચારતા કે મારી ખાવા પીવામાં શું ભૂલ થઈ, મારી રહન સહનમાં શું ભૂલ થઈ, અને હું સ્વસ્થતામાંથી બીમારીમાં આવી ગયો કે આવી ગઈ. બસ એ જે રસ્તો છે સ્વસ્થતામાંથી બીમારીમાં પહોંચવાનો જે રસ્તો છે, એ જ પ્રક્રિયાને, એ જ રસ્તાને ઉલટી દિશામાં કરો તો અને માત્ર તો જ સ્વસ્થતા મેળવાય. આપણે સ્વસ્થતામાંથી બીમારીમાં જે રસ્તેથી આવીએ છીએ એ રસ્તે જતા નથી, અને આપણે ડોક્ટરો અને દવાઓ પાછળ દોડીએ છીએ. ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી જ. અને એટલા માટે ઔષધમુખ ચિકિત્સા પદ્ધતિ એ દરેક શરીરધારીએ જાણવા જેવો વિષય છે. આ સિવાય બહેનો માટે ખાસ કરીને પ્રેગ્નન્સી ડિસિપ્લિન છે, ડિલિવરી પછી સ્વાસ્થ્ય જાળવવાના જે જે બધા નિયમો છે, આટલા બધા મેનોપોઝલ પ્રોબ્લેમ હવે જ કેમ આવે છે, આ બધા એવા વિચારણીય મુદ્દાઓ છે કે જેને માટે સ્વસ્થ રહેવા ઈચ્છતા માણસે વિચાર કરવો જ જોઈએ. હમણાં જગજીતસિંહ આપણી વચ્ચેથી ગયા, એમની એક જગ પ્રસિદ્ધ ગઝલ છે, દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખિલોના હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ, મિલ જાય તો મિટ્ટી હૈ ઓર ખો જાય તો સોના હૈ. બહેનો, દુનિયામાં સોનું કે મિટ્ટી જેવું કશું છે જ નહીં. જે મળી ગયું એ મિટ્ટી, જે ખોવાઈ ગયું એ સોનું. પ્રામાણિકપણે મને કહેજો, આજે સવારે ઉઠી અને 1-2 મિનિટ તમે દાંત ઉપર બ્રશ ઘસ્યું, ત્યારથી તે આ સાંભળો છો ત્યાં સુધી તમને યાદ આવ્યું કે તમારા મોઢામાં દાંત છે? તમને યાદ નથી આવ્યું. શું કામ યાદ નથી આવ્યું? કારણ કે એ સ્વસ્થ છે. તમને ક્યારેય યાદ આવ્યું કે તમારા પેટમાં આંતરડા છે? નથી આવ્યું. શું કામ? કારણ કે એ સ્વસ્થ છે. અને કલ્પના કરો કે જો દાઢનો દુખાવો હોય તો ગમે એવું ગમતું મૂવી ચાલતું હોય, ગમે તેવું પ્રિય વ્યક્તિ બાજુમાં બેઠું હોય, પણ તમારું આખું ચિત્ત દાંતના દુખાવામાં જતું રહે કે નહીં? જ્યારે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણે જાણે કે કોઈ દિવસ બીમાર પડીશું જ નહીં એવી રીતે જીવીએ છીએ. અને જ્યારે બીમાર પડીએ ત્યારે સ્વાસ્થ્ય મેળવવા આકાશ પાતાળ એક કરી નાખીએ. મિત્રો, આમ તો મારો વ્યવસાય જ ઔષધ દવાઓ કરવી એ છે, પણ એમ છતાં એના કરતાં સાવ ઊંધી અને સાવ સાચી વાત તમને કહું. આપણા ઋષિમુનિઓ કહે છે, હું 2 શ્લોક દ્વારા મારી વાતને પૂરી કરવા માગીશ. બિના અપી ભૈષજે વ્યાધિ પથ્યા દેવ નિવર્તતે. બિના અપી નહીં પણ, ભૈષજ એટલે દવા, પથ્યનું પાલન કરો તો કોઈ પણ જાતના ઔષધ વગર રોગ મટી જાય. અને નતુ પથ્ય વિહીનસ્ય ભૈષજાનામ સતૈરપિ. 1000 જાતની દવાઓ કરો અને જો પથ્યનું પાલન ન કરો તો રોગ મટે અસંભવ છે. એક બીજો શ્લોક કહું. પથ્યે સતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન કરે છે, મતલબ કે જે યોગ્ય રીતે જીવે છે, એને ઔષધ આપવાની શું જરૂર છે? અને બીજી લીટીમાં આપણા ઋષિમુનિ કહે છે, પથ્યે અસતિ ગદાર્થસ્યમ કિમ ઔષધ નિષેવણાત. જે પથ્યનું પાલન નથી કરતો એને દવાની શું જરૂર છે? કારણ કે એને રોગ મટવાનો નથી. બસ આ રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ આ બધું આપણે જાણીએ.

0: મૃત્યુ નિશ્ચિત છે, રોગ આપણા બોલાવેલા છે, બેદરકારીથી આવેલા છે.
1: બેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર પ્રદીપ ત્રિવેદીનો વાર્તાલાપ ઔષધિ મુક્ત ચિકિત્સા. બહેનો, આપણા એક પત્ર મિત્રએ અથાણાની રેસીપી આપવાની ફરમાઈશ કરી હતી, તો ચાલો તેમની ફરમાઈશ પૂરી કરી દઈએ. બહેનો, કેરીની સિઝન છે તો આપણે થોડા અથાણા બનાવી લઈએ. તો પહેલાં આપી રહી છું ગોળ કેરીના અથાણાની રેસીપી. આ માટે જોઈશે 1 કિલો રાજપુરી કેરી, 1 કિલો છીણેલો ગોળ, 100 ગ્રામ રાઈના કુરિયા, 100 ગ્રામ મેથીના કુરિયા, 50 ગ્રામ ધાણાના કુરિયા, 1 ચમચી હિંગ, 100 ગ્રામ કાશ્મીરી અથવા તો પટણી લાલ મરચું, 1 ચમચી હળદર, 250 ગ્રામ તેલ, 1 ચમચી મરી, 50 ગ્રામ ખારેકના ટુકડા, 1 ચમચી વરિયાળી અને સ્વાદ અનુસાર મીઠું. હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને કટકા કરી લેવા. ત્યારબાદ 1 ચમચી મીઠું અને હળદર મિક્સ કરી લેવું. ત્યારબાદ દર 4 કલાકે તેને હલાવતા રહેવું. ત્યારબાદ બીજે દિવસે તેમાંથી પાણી નિતારીને કોટનના કપડામાં પોળા કરીને આ કટકાને કોરા કરી લેવા, જેથી તેની અંદરથી ભેજનો ભાગ નીકળી જાય. ત્યારબાદ રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયાને શેકી લેવા. એ ઠંડા પડે ને પછી અધકચરા વાટી લેવા. મીઠું શેકી લેવું. એક બાઉલમાં રાઈ, મેથી, ધાણાના કુરિયા નાખવા અને સાથે વરિયાળી, મરી, ખારેકના ટુકડા નાખીને હળદર, મરચું, હિંગ નાખી તેની ઉપર હુંફાળું શીંગતેલ રેડવું અને ત્યારબાદ 10 મિનિટ ઢાંકીને એમને એમ જ રહેવા દેવું. હવે આપણો મસાલો તૈયાર છે. આ મસાલાને હલાવી અને તેની અંદર સુકાયેલ કેરી અને ખમણેલો ગોળ ઉમેરીને હલાવવાનું. આ રીતે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી દિવસમાં 1-2 વાર હલાવતા રહેવું. હવે તેને બરાબર ડૂબાડૂબ તેલથી કાચની બરણીમાં ભરી લેવું. લો, તૈયાર છે ઉનાળાનું સ્વાદિષ્ટ ગોળ કેરીનું અથાણું. અને બહેનો, હવે આપી રહી છું ખૂબ જ ઓછા તેલમાં બનતું બાફેલું કેરીનું અથાણું બનાવવાની રેસીપી. આ માટે જોઈશે 250 ગ્રામ નાની કેરી, 250 ગ્રામ ગોળ, 5 ચમચી હિંગ, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન મેથીની દાળ, 1/2 ટીસ્પૂન રાઈની દાળ, મીઠું સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન તેલ, 1/2 ચમચી રાઈ, 2 નંગ સૂકા મરચા અને 5 ચમચી હળદર. હવે બનાવવાની રીત. સૌ પહેલા કેરીને છોલીને મોટા ટુકડા કરી લેવા. 1 વાસણમાં 2 કપ જેટલું પાણી રેડીને કેરીના ટુકડાને બાફવા મૂકો. ધ્યાન રાખજો કેરીના ટુકડા વધારે પડતા બફાઈ ન જાય. અધકચરા કેરીના ટુકડા બફાઈ જાય ત્યારબાદ તેને ચારણીમાં કાઢી લેવા. ત્યારબાદ ગેસ પર 1 કઢાઈમાં થોડું તેલ મૂકીને તેની અંદર હિંગ, ગોળ અને થોડું પાણી નાખવું. બરાબર પાયો થાય એટલે તેમાં કેરીના ટુકડા નાખવા. ત્યારબાદ તેમાં હળદર, રાઈની દાળ, મેથીની દાળ, મરચું અને મીઠું નાખવું. વઘારિયામાં વઘાર માટે તેલ મૂકવું. તેની અંદર રાઈ અને સૂકા મરચા નાખવા. આ વઘારને તૈયાર કરેલ મિશ્રણ પર નાખી દેવું. લો, તૈયાર છે વઘારેલું બાફેલું કેરીનું અથાણું. ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. બેનો, ગીત સાંભળ્યું, વાર્તાલાપ સાંભળ્યો, અથાણાની રેસીપી પણ અપાઈ ગઈ અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. તો ફરી મળીશું. આવજો બહેનો.

0: News Bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે નયન પંચોલી. સૌ પ્રથમ તેમની પાસેથી મેઘલતા મહેતાની રચના સાંભળીએ.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યમ આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શ્રી સુવેન્દુ અધિકારીએ શપથ લીધા. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ RN રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કીર્તાનિયા, નિશિત પ્રમાણિક અને ક્ષુદિરામ ટુડુનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026 ઉજવાઈ રહ્યું છે. 5 દિવસીય ઉજવણી મંદિરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કરે છે. સાંભળીએ એક અહેવાલ.
1: સોમનાથ અમૃત પર્વ કે પાવન અવસર પર કલ સે પાઠાત્મક અતિરુદ્ર કા વિધિવત પ્રારંભ કિયા ગયા, જિસમે અગલે 5 દિનો તક નિરંતર રુદ્ર પાઠ કિયા જાયેગા. મંદિર મે આજ સે 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા ભી આયોજન હોગા, જિસમે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જાયેગી. ઇસ મહાયજ્ઞ કા મૂળ ઉદ્દેશ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મે શાંતિ કી સ્થાપના ઓર માનવ કલ્યાણ સુનિશ્ચિત કરના હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. इसे ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમવારે સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લેશે. ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે અને સભામાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષના સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ યોજનાઓ બધાને, ખાસ કરીને સમાજના વંચિત અને નબળા વર્ગોને સસ્તી નાણાકીય સુરક્ષા આપવા માટે અમલમાં મુકાઈ હતી. યોજનાઓ વિશે બોલતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ 27 કરોડથી વધુ નોંધણીઓ, પીએમ સુરક્ષા વીમા યોજનામાં 58 કરોડ અને અટલ પેન્શન યોજના હેઠળ 9 કરોડ નોંધણી કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે બેંકો અને વીમા કંપનીઓના ક્ષેત્રીય અધિકારીઓ સહિત તમામ હિસ્સેદારોની પ્રશંસા કરી હતી, જેમના સમર્પિત પ્રયાસોથી આ યોજનાઓને મોટી સફળતા મળી છે. આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે આ યોજનાઓનો ઉદ્દેશ ગરીબમાં ગરીબ વ્યક્તિને વીમા કવરેજ અને પેન્શન સહાય પૂરી પાડવાનો છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે યોજનાઓનું મુખ્ય કેન્દ્ર નોંધણી અને દાવાઓનું ડિજિટાઇઝેશન અને સરળીકરણ છે. ચીલીના વિદેશમંત્રી ફ્રાન્સિસ્કો પેરેઝ મેક્કેના આજથી 15 મે સુધી ભારતની સત્તાવાર મુલાકાતે રહેશે. શ્રી મેક્કેના આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. સોમવારે તેઓ ભારતીય અન્ન આયાતક મંચ અને એસોચેમ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે વાતચીત કરશે અને ભારતીય ઉદ્યોગ પરિષદના વાર્ષિક વેપાર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આજે શાંતિનિકેતન, વિશ્વભારતી યુનિવર્સિટી અને સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં મુખ્ય ઉજવણીઓ સાથે

વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે, જેમાં રવિન્દ્ર સંગીત, કવિતા, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 વૈશાખ નિમિત્તે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ગુરૂદેવ ટાગોરનું યોગદાન સાહિત્યના ક્ષેત્રથી ઘણું આગળ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુરૂદેવના કાલાતીત ઉપદેશો મનને પ્રકાશિત કરતા રહેશે અને તેમની સામૂહિક યાત્રાને પ્રેરણા આપતા રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાગોર એક લેખક, વિચારક અને અસાધારણ તેજસ્વીતાના કવિ હતા. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે ટાગોરના વિચારો મનને પ્રકાશિત કરતા રહેશે અને નાગરિકોને તેમના પ્રયાસોમાં માર્ગદર્શન આપતા રહેશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કવિ ગુરૂનું જીવન દેશવાસીઓને સ્વતંત્ર વિચાર, માનવતાવાદી મૂલ્યો અને સાંસ્કૃતિક સંશ્લેષણ તરફ પ્રેરણા આપે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ખૂબ જ મજબૂત બનાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રએ લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્યને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત કર્યા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ તેમના કાર્યભાર સંભાળ્યાની તારીખથી અને આગામી આદેશો સુધી લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ સેવા આપશે. 30મી મેના રોજ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પદ સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ 4 દાયકાથી વધુની વિશિષ્ટ સેવા ધરાવતા ઉચ્ચકક્ષાના અધિકારી છે. તેઓ હાલમાં સપ્ટેમ્બર 2025થી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ પશ્ચિમ અને ઉત્તરીય મોરચા પર મુખ્ય ઓપરેશનલ ફોર્મેશનનું કમાન્ડિંગ કરવા ઉપરાંત આર્મી સ્ટાફના વાઇસ ચીફ અને સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી. કેન્દ્ર સરકારે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનને દેશના આગામી નૌસેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં પશ્ચિમી નૌસેના કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફના પદ પર કાર્યરત છે. તેમની પાસે નૌસેનામાં ઓપરેશનલ, વ્યૂહાત્મક અને પર્સનલ મેનેજમેન્ટ પદ પર લગભગ 4 દાયકા સુધી કામ કરવાનો શાનદાર અનુભવ છે. તેઓ એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠીનું સ્થાન લેશે, જેઓ 31મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. હિન્દ મહાસાગર સંવાદ ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થયો. 2 દિવસીય કાર્યક્રમની વિષયવસ્તુ બદલાતા વિશ્વમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રાદેશિક વિકાસ અને ઉભરતા પડકારો પર ચર્ચા કરવા માટે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનના સભ્ય દેશોના વરિષ્ઠ અધિકારીઓ, નીતિ નિર્માતાઓ, વિદ્વાનો અને નિષ્ણાતોએ સંવાદમાં ભાગ લીધો હતો. ઉત્તર શ્રીલંકાના કાંકેસંથુરાઈ અને ભારતના નાગપટ્ટિનમ વચ્ચે ચાલતી એક પેસેન્જર ફેરી એન્જિનમાં ગઈરાત્રે ખામી સર્જાતા ઘણા કલાકો સુધી દરિયામાં તે ફસાઈ ગઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર ફેરી બપોરે લગભગ 2:30 વાગે કાંકેસંથુરાઈથી રવાના થઈ હતી અને લગભગ 4 કલાકમાં નાગપટ્ટિનમ પહોંચવાનું હતું. જો કે દરિયામાં ખરાબ સ્થિતિ વચ્ચે યાંત્રિક ખામી સર્જાયા બાદ જહાજ રાત્રે લગભગ 10:45 મિનિટે પહોંચ્યું હતું. 144 મુસાફરોને લઈને જતી ફેરીમાં નાગપટ્ટિનમ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર કલ્લાર નજીક એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જો કે માછીમારો અને જહાજની મદદથી તેને દરિયા કિનારે પહોંચાડાયું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાયું છે. આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું. 143 રનના વિજયના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સુવેન્દુ અધિકારી સરકારે શપથ ગ્રહણ કર્યા. 5 મંત્રીઓએ પણ શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વ 2026ની સોમવારે થનારી ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના 11 વર્ષ પૂર્ણ થયા. લેફ્ટનન્ટ જનરલ NS રાજાસુબ્રમણ્ય આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે નિયુક્ત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રાજસ્થાન રોયલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરૂદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરૂદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરૂદ્ર કરવામાં આવશે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: સોમનાથ મહાદેવ મંદિર મેં આજ આસ્થા ઓર ભક્તિમય વાતાવરણ છાયા હુઆ હૈ. મંદિર મેં આજ સે હી 3 દિવસીય હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કા આયોજન કિયા જા રહા હૈ, જિસમે સે લગભગ 1.25 લાખ આહુતિયા અર્પિત કી જા રહી હૈ. યહ મહાયજ્ઞ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ મેં શાંતિ ઓર માનવ કલ્યાણ કે લિયે આયોજિત કિયા જા રહા હૈ. અમૃત પર્વ કા મુખ્ય આકર્ષણ 11 મઈ કો હોગા, જબ મંદિર કે શિખર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 11 પવિત્ર તીર્થો કે જલ સે કુંભાભિષેક કિયા જાયેગા. ઇસ ઐતિહાસિક ક્ષણ કા સાક્ષી બનને કે લિયે દેશ કે કોને કોને સે શ્રદ્ધાલુઓ કા સૈલાબ સોમનાથ ઉમડ પડા હૈ. ગુજરાત કે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ને આજ સોમનાથ મે ઉચ્ચ અધિકારીઓ કે સાથ બેઠક કી ઓર સોમનાથ અમૃત પર્વ કી આયોજન કી સમીક્ષા કી. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે જામનગર રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ આવશે. તેઓ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથનો ભવ્ય વારસો અને આધ્યાત્મિક મહત્વની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી આજ દિવસે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. સરદારધામમાં ભોજનખંડ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ ઉપરાંત 1000થી વધુ યુવક યુવતીઓ માટે છાત્રાવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ અપાયું છે, જ્યારે આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 5908થી વધુ કેસો મુકાયા હતા, જેમાંથી 2191 જેટલા કેસનું સમાધાન કરાયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની સારી આવક થઈ રહી છે. અજમાની આવક એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. હાલમાં દૈનિક 2200-2300 બોરીની આવક થઈ રહી છે. ખાસ કરીને કાઠિયાવાડ, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી આવક થઈ રહી છે. અજમાનો ભાવ રૂપિયા 2300-2600 સુધીનો ચાલી રહ્યો છે. સારા માલનો ભાવ 2600-2900 રૂપિયા સુધીનો રહ્યો છે. મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 1 જૂનથી જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને કાર્યરત કરવા 24 કલાક તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લાના તમામ વરસાદ માપક યંત્રો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવા અને મરામતની જરૂર હોય તો તે કરવા પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત વીજ લાઇન, ભયજનક ઇમારતો, જોખમી મોટી પાણીની ટાંકીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. આશ્રયસ્થાનોની યાદી તૈયાર કરી ત્યાં વીજળી અને પાણીની વ્યવસ્થા અંગેની ખરાઈ કરવા અને બચાવ કામગીરી માટે રાહત ટુકડીઓની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોના પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા શુક્રવારે પોરબંદરના ચોપાટી બીચ ખાતે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રીક્ટ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દરિયાકાંઠાના જિલ્લાના પોલીસ એકમોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમો સામેલ હતી. બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ

0: વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રવિ મોટવાણી. મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેક્ટર કે બી ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદની સમીક્ષા કરાઈ હતી, તેમજ આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્લાનની જવાબદારી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું, જેમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદમાં સલામત આશ્રયસ્થાન પર રાખવા માટેની વ્યવસ્થા કરવા માટે વરસાદની આગાહી વચ્ચે લોકોને સાવચેતીના સંદેશ સમયસર પૂરા પાડવા, પાઇપ, દોરડા, જનરેટર સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવા સહિત વ્યવસ્થા કરવા જણાવાયું હતું. કલેક્ટરે વધુ વરસાદમાં જાનમાલની હાનિ ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા તેમજ તમામ અધિકારીઓને સચેત એપ ડાઉનલોડ કરવાની સૂચના આપી હતી. રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા ગઈકાલે આઈટીઆઈ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓએ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી કરી હતી. નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રિક, એસએસસી, એચએસસી, આઈટીઆઈ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાનગી ક્ષેત્રમાં નોકરી પ્રાપ્ત કરી હતી. લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી શહેર તાલુકા કક્ષાએ યોજાતો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 26 મેના રોજ સવારે 11 વાગે મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો 10મી મે સુધીમાં મોરબી શહેર તાલુકા કક્ષાના પ્રશ્નો શહેરી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. 10મી તારીખ પછી મળેલ અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું અને ફોન નંબર દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદ્દાસરની સમજી શકાય તેવા આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાનમાં લેવાશે. ઉપરાંત અલગ અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં, જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે. બાળકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને ભારતીય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશનમાં 16મી મે થી 30મી મે દરમિયાન 7 થી 15 વર્ષની વયના બાળકો માટે 15 દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિસરની તાલીમ અપાશે. બેઠકો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે. મોરબી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2026-27 માટે તેલીબિયા પાકોના ઉત્પાદન અને મૂલ્યવર્ધનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ભારત સરકારની એનએમઈઓ ઓઇલ સીડ યોજના અંતર્ગત જિલ્લામાં વિવિધ યોજનાકીય કામગીરીઓ સુચારૂ રીતે પાર પાડવા માટે વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ યોજના હેઠળ કામ કરવા માટે રસ ધરાવતા અને નિર્ધારિત લાયકાત ધરાવતા એફપીઓ, સહકારી સંસ્થાઓ તેમજ જાહેર અથવા ખાનગી કોર્પોરેશનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક સંસ્થાઓએ જરૂરી તમામ દસ્તાવેજો અને વિગતવાર માહિતી સાથેની પોતાની અરજી આગામી 12મી મે સુધીમાં ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી મોરબી ખાતે રૂબરૂમાં અથવા કચેરીના સત્તાવાર ઇમેઇલ એડ્રેસ પર મોકલી આપવાની રહેશે. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર, લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપેન્દ્રસિંહે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી.

હમણાં જે આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર સિલકે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સંધ્યાકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સાંજના 5 થવા આવ્યા છે. થોડીક ક્ષણોમાં પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિના

છ વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

0: छाया गीत में आज के लिए बस इतना ही। दीजिए अपने दोस्त नेहा शर्मा को इजाजत। नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
0: हमारा अगला कार्यक्रम होगा बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
0: तराने नए पुराने इस कार्यक्रम को लेकर आपके साथ मैं हूं हाजिर नेहा आगरकर देसाई। स्वीकार कीजिए मेरा नमस्कार। साथियों, कार्यक्रम का आगाज कर रहे हैं विशाल मिश्रा और असीस कौर के गाए इस गीत के साथ। फिल्म का नाम नोटबुक। अक्षय त्रिपाठी ने इस गीत को रचा है और विशाल मिश्रा का संगीत।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: सुन रहे हैं विविध भारती।
1: विविध भारती हर पल साथ, हर पल खास।
2: विचारा
3: भारत की आवाज, भारत का दिल, भारत का साथ।
1: सुबह की ताजगी से लेकर रात की खामोशी तक
3: हर पल लीजिए संगीत का अनमोल आनंद।
1: सुनिए आपके पसंदीदा गाने, दिलचस्प फिल्मी बातें और मजेदार किस्से।
4: मुझे भाई का बचपन भी याद आ रहा है। जी हाँ, हृदयनाथ मंगेशकर। सच कहूँ तो इसे मैंने बेटों से भी ज्यादा प्यार दिया है। दिन भर गोदी में टांगे रहती थी और ये मेरे बाल खींचा करता था। मुझसे गुस्सा हो जाता तो रोता रोता माँ से कहता कि मेरे सामने इसको मार, खूब मार। आज वही मेरा भैया कितना बड़ा हो गया है।
3: साथ ही देश विदेश की ताज़ा खबरें और रोचक जानकारियाँ,
1: हमारे उद्घोषकों के साथ जुड़कर बनाएं अपने हर पल को खास।
3: विविध भारती, जो हर पल है आपके पास।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો।

ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં આપ સાંભળશો શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સિતાર વાદન, પણ તે પહેલા આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી

0: अपील कर न्याय मेळवी शको छो। फोन नंबर 0792-32-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-5890।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। આવો સાંભળીએ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં અતા મોહમ્મદ ખાન પઠાણનું સિતારવાદન। પ્રથમ સાંભળીએ રાગ ભોપાલી।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સિતારવાદન. કલાકાર હતા અતા મોહમ્મદ ખાન પઠાણ, રાગ હતા ભૂપાલી અને રાગ બાગેશજી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: શાલિની ભાર
1: નઈનો ખાતરનો કમાલ ખેતર ખેલુત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.

0: શાલિની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: સહ

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ આજના હવે પછીના કાર્યક્રમો જોઈએ તો 6:30 યુવા દોસ્તો માટેનું કાર્યક્રમ યુવાણી રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જેમાં knowledge.com પ્રશ્નો અને જવાબો. 7:22 ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જેમાં મારી પોષણ વાટિકા એ વિષય જસદણ તાલુકાના લીલાપુર ગામના સંગીતાબેન કાકડિયા સાથે મુલાકાત સાંભળશો. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. રાત્રે 8 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 ગુજરાતી હિન્દી ગેરફિલ્મી ગીત ગઝલ સાંભળશો. 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા ચિત્ર ભારતી, તેમજ 10 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો અમે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. આ હતી વિગતો અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે જોઈએ આવતીકાલના સવારના કેટલાક કાર્યક્રમો. સવારે 6:10 ભક્તિરસની અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતી વિષય જૈવિક દવાઓની ભૂમિકા નો ભાગ બીજો સાંભળશો. રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા. સવારે 7:20 ફિલ્મી ભક્તિ સંગીત સાંભળશો. 7:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં હપુ ખાનનું વાયોલિન વાદન, રાગ લલિત. 7:55 પર્યાવરણ વિષયક 5 વિષય વિલ્ડ બેસ્ટ પ્રાણી વિષય જાણવા જેવું, પ્રસ્તુતિ પ્રકાશ ચૈતન્ય સ્વામી. સવારે 8:30 ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર શિવદાન બારોટ. 8:50 કાવ્યધારા કાર્યક્રમમાં શૈલેન રાવલની રચનાઓ સાંભળશો. સવારે 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, 10 બાળદોસ્તો માટેનો કાર્યક્રમ બાલસભા. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાળા, તૃપ્તિ વ્યાસ અને ડિમ્પલ મોદી. સવારે 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં સુરભિ ઢાંકેચાના સ્વરમાં લોકગીતો અને ગીતાબેન ચુડાસમાના કંઠે ભજનો સાંભળશો. આ હતી માહિતી અમારા આવતીકાલે સવારે પ્રસારિત થવાના કાર્યક્રમોની. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થશે.
3: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્, પ્રવાચકઃ જતિન શર્મા. આદૌ મુખ્ય વાર્તાઃ. શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળસ્ય પ્રથમઃ ભાજપા મુખ્યમંત્રી સંજાતઃ. તેન સહ પંચાન્યૈઃ મંત્રીભિઃ અપિ પદગોપનીયતાયાઃ શપથં ગૃહીતમ્. તમિલનાડુ રાજ્ય નૂતન સર્વકાર રચનાયે ટીવીકે દલેન પ્રમાણિતમ યત તેષાં પાર્શ્વે 20+ વિધાયકાનાં સમર્થનમ વર્તતે. રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણેન અશેષે હિ દેશે વિવાદાનાં સૌહાર્દપૂર્ણ રીત્યા નિસ્તારણાર્થં રાષ્ટ્રીય લોક ન્યાયાલયસ્ય આયોજનમ વિહિતમ્. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરઃ દ્વિપક્ષીય સહયોગમ સુદૃઢીકર્તુમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો દેશસ્ય પ્રધાનમંત્રિણા સહ મેલનમ સાધિતવાન. અપિ ચ ક્રિકેટ સ્પર્ધા માલિકાયામ અદ્ય જયપુરનગરે રાજસ્થાન રોયલ્સ દલમ ગુજરાત ટાઇટન્સ દલેન સહ ક્રીડિષ્યતિ. અથ વાર્તાઃ વિશદીકૃત્ય. શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળસ્ય નૂતન મુખ્યમંત્રીત્વેન શપથં ગૃહીતવાન. ઇથં પશ્ચિમ બંગાળ રાજ્યે પ્રથમં તાવત ભાજપા દલસ્ય પ્રશાસનમ સંઘટિતમ જાતમ. અવધેયમ યત ભાજપા દલમ વિધાનસભા નિર્વાચનેષુ ઐતિહાસિકમ જયમ સમર્જ્ય તૃણમૂલ કોંગ્રેસ દલસ્ય 15-વર્ષાત્મકસ્ય શાસનસ્ય અંતમ કૃતવત. કોલકાતા નગરસ્ય બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ઇતિ સ્થલે રાજ્યપાલઃ આર એન રવિઃ શ્રી શુભેન્દુ અધિકારીણમ પદગોપનીયતાયૈ પ્રતિશ્રાવિતવાન. તેન સહ પંચાન્યૈઃ મંત્રીભિઃ અપિ પદગોપનીયતાયાઃ શપથં ગૃહીતમ્.
4: આજ કા દિન બહુત મહત્વપૂર્ણ હૈ દેશ કે લિયે બંગાળ કે લિયે. ઇસલિયે પ્રધાનમંત્રી કા થા નયા સરકાર રવિન્દ્ર

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, ફળોનો રાજા કોણ છે ખબર છે તમને? જી હા, તમારા મનમાં જે શબ્દ આવ્યો તે સાચો છે. તમામ ફળોમાં કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ ફળ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. તે મીઠું અને સ્વાદિષ્ટ તો હોય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તો ચાલો આજે ફળોના રાજા કેરી વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. દરેક વસ્તુની જેમ કેરીનો પણ એક ઇતિહાસ છે. કેરીની ખેતી દુનિયાભરમાં માત્ર ભારતીય ઉપખંડમાં જ સૌથી પહેલા થતી હતી. એવું કહેવાય છે કે છેલ્લા 5000 વર્ષોથી ભારતમાં કેરીની ખેતી થાય છે અને ભારતમાં ઉગાડવામાં આવતા ફળોમાં કેરી

સૌથી જૂનું ફળ છે। તે સૌથી પહેલા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં ઉગાડવામાં આવતી હતી। તે ક્ષેત્ર વર્તમાન મ્યાનમારની નજીક છે, જ્યાં સૌપ્રથમ કેરીના બગીચા બનાવવામાં આવ્યા હતા। પાંચમી શતાબ્દી આવતા સુધી તો આખા એશિયામાં કેરીની ખેતી થવા લાગી। ત્યારબાદ દસમી શતાબ્દી સુધીમાં પૂર્વ આફ્રિકાના લોકોને કેરી વિશે જાણવા મળ્યું। આ રીતે ચૌદમી શતાબ્દીમાં તે બરમુડા, વેસ્ટ ઇન્ડિઝ, બ્રાઝિલ તથા મેક્સિકોમાં પહોંચી। આજે દુનિયાના ઘણા દેશોમાં કેરીની ખેતી થાય છે। દર વર્ષે 22 જુલાઈના રોજ નેશનલ મેંગો ડે ઉજવવામાં આવે છે। કેરીનું વૈજ્ઞાનિક નામ મેગીફેરા ઇન્ડિકા છે। તમને નવાઈ લાગશે, પણ કેરીના ફળનું નામ પહેલા ન તો આમ હતું કે ન તો મેંગો। હિન્દીમાં આ ફળનું નામ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યું છે। સંસ્કૃતમાં તેને આમ્ર કહેવાય છે। આ આમ્ર શબ્દ પરથી જ હિન્દીમાં તેનું નામ આમ એવું પડ્યું છે। ભારતમાં લગભગ બધા જ રાજ્યોમાં તેને આમના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ કેરળમાં તેને મંગા નામથી ઓળખવામાં આવે છે। હવે અહીંથી જ શરૂ થાય છે મેંગો નામ પડવા પાછળની સ્ટોરી। ઈસવીસન 1498માં જ્યારે પોર્ટુગલો કેરળથી મસાલા લઈને જતા હતા, ત્યારે તેઓ પોતાની સાથે કેરીને પણ લઈને જતા હતા। તેમણે પણ કેરીનું નામ મંગા જ રાખ્યું છે। ઈસવીસન 1510માં આ ફળ સફર કરતું ઇટલી સુધી પહોંચી ગયું, અને ઇટલીમાં પણ તેનું નામ મંગા જ રહ્યું। ઇટલી ભાષામાંથી તેનો અનુવાદ ફ્રાન્સની ભાષામાં થયો, ફ્રાન્સની ભાષામાં અનુવાદ અંગ્રેજીમાં થયો। આમ અનુવાદ થતા થતા અંગ્રેજીમાં તેનું નામ મેંગો પડી ગયું। જોકે મેંગોમાં ઓનું ઉચ્ચારણ કેવી રીતે કરવામાં આવે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, એટલે ઘણા દેશોમાં મેંગો શબ્દ બોલવામાં ઘણા બધા લોકોને તકલીફ પડે છે। તેથી એવું કહી શકાય કે મેંગો શબ્દ કેરળની મલયાલમ ભાષા પરથી જ લેવામાં આવ્યો છે। કેરીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધારે થાય છે। ભારતમાં દર વર્ષે 2.5 કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે। સાથે જ ભારતમાં લગભગ 1500થી વધારે પ્રકારની કેરી મળી આવે છે। આ બધામાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તેથી જ કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે। તે ઉનાળામાં લૂથી રક્ષણ આપે છે। યુવા મિત્રો, વિશ્વભરમાં 1500 પ્રકારની કેરી મળે છે। તેમાંય કેરીનો એક પ્રકાર તો બહુ પ્રખ્યાત છે, જેનું નામ છે હાફૂસ। તેનું ઉત્પાદન સૌથી વધુ મહારાષ્ટ્રમાં જ થાય છે। આ કેરી સુંદર અને સ્વાદિષ્ટ હોય છે। તેની ગુણવત્તા અને સ્વાદ વિદેશમાં પણ લોકપ્રિય છે। હાફૂસ અન્ય કેરીના પ્રકારો કરતાં ખૂબ જ મોંઘા પ્રકારની કેરી છે। તેનું ફળ નંગના ભાવે વહેંચાતું હોય છે। આ ઉપરાંત ભારતની સૌથી 10 લોકપ્રિય કેરીની વાત કરીએ તો દશહરી, લંગડા, ચોસા, સફેદ કે બંગનપલ્લી, હિમસાગર, કેસર, ગુલાબ ખાસ, તોતાપુરી અને કિશનભોગ પ્રકારની કેરીઓ ભારતમાં ખૂબ જ ખવાય છે અને ખૂબ જ વખણાય છે। આ બધી કેરીઓની પોતાની વિશેષતાઓ હોય છે। આ વિશેષતા ફળનો રંગ, સ્વાદ, સુગંધ વગેરે હોય છે। ભારતમાં સૌથી પહેલા આંબાનું વૃક્ષ 5000 વર્ષ પહેલા ઉગાડવામાં આવ્યું હતું। આ વૃક્ષની ઊંચાઈ 100 થી 130 ફૂટ હોઈ શકે છે। કેરીનો રંગ માત્ર પીળો જ નહીં, નારંગી, લાલ, લીલો પણ હોય છે। પીળી કેરી જ પાકેલી હોય તેવું પણ જરૂરી નથી, ગ્રીન કેરી પણ પાકેલી હોય છે। કેરી માત્ર ભારતનું રાષ્ટ્રીય ફળ નથી, તે પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું પણ રાષ્ટ્રીય ફળ છે, જ્યારે બાંગ્લાદેશનું તો રાષ્ટ્રીય વૃક્ષ જ આંબો છે। ભારતમાં શુભ પ્રસંગે આંબાના પાનથી તોરણ બનાવીને ઘરનો દરવાજો સજાવાય છે, તથા પૂજા કળશને સજાવવા પણ તેનો ઉપયોગ થાય છે। દુનિયાની સૌથી મોંઘી કેરી મિયા ઝાકી છે। તેના એક ફળની કિંમત 21,000 રૂપિયાથી પણ વધુ છે। દુનિયાની સૌથી મોટી કેરી નૂરજહાં છે। તેના એક ફળનું વજન 3 કિલો જેટલું હોય છે। બૌદ્ધ ધર્મમાં એવી માન્યતા છે કે ભગવાન ગૌતમ બુદ્ધ કેરીના વૃક્ષની નીચે આરામ કે ધ્યાન કરતા હતા, તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભારતમાં મુઘલ શાસન આવ્યું ત્યારે આંબાની ખેતીને પ્રોત્સાહન મળ્યું। એક એવો સમય પણ હતો જ્યારે કેરી સોનાના ભાવે વેચાતી હતી।
તેથી તેની ખેતી માત્ર રોયલ ગાર્ડન્સમાં જ થતી હતી, પરંતુ શાહજહાંના શાસનકાળમાં આ પ્રતિબંધ પણ હટી ગયો.

हिस्टोरिकल डिक्शनरी अफ इंडिया नामना पुस्तकमा प्रख्यात इतिहासविद केटी अचाया उल्लेख करे छे के मुगलोना शासनमा भारतमा तोतापुरी रातोल अने केसर जेवी वेराइटीनी केरी उगाडवामा आवती हती। केरीमा विटामिन ए भरपूर होय छे जे आँखो माटे वरदान रूप होय छे। आंबानु वृक्ष 4 वर्ष पछी फळ आपवानुं शरू करे छे अने लगभग 300 वर्ष सुधी ते फळ आपे छे। आम दुनियामां सौथी वधारे जीवित रहेता वृक्षोमांथी एक आंबानुं वृक्ष पण छे। युवा मित्रो, वर्षो पहेला लग्जरी वस्तु गणातो रेफ्रिजरेटर अत्यारे रोजिंदी जिंदगीनी जरूरियात बनी गयुं छे। दूध, पाणी, शाकभाजी सहितनी वस्तुओने ठंडी राखवा अने बरफ तथा आइसक्रीमने राखवा माटे आपणे तेनो उपयोग करीए छीए। तो चालो उनाळामां आपणे जेना भरपूर वपराश करीए छीए एवा रेफ्रिजरेटरनी વિવિધ માહિતી પ્રાપ્ત કરીએ, રેફ્રિજરેટરની શોધ અને તેના પ્રકારો વિશે જાણીએ। જેમ દરેક વસ્તુને માપવાનો એકમ હોય છે તેમ રેફ્રિજરેટરને માપવાનો એકમ લીટર છે। આમાં લીટરનો અર્થ રેફ્રિજરેટરની ખાલી જગ્યા હોય તેને કહેવામાં આવે છે। રેફ્રિજરેટરની લંબાઈ, પહોળાઈ અને ઊંડાણ મળીને જે ખાલી જગ્યા બને છે તેને લીટર તરીકે ઓળખવામાં આવે છે। બજારમાં વિવિધ પ્રકારના લીટરના રેફ્રિજરેટર મળતા હોય છે, જેમ લીટર વધારે તેમ રેફ્રિજરેટર મોટું। રેફ્રિજરેટરની શોધ ઓલિવર ઇવાન્સે કરી હતી। તેના પહેલા લોકો વસ્તુઓને ઠંડી રાખવા માટે બરફ ઘરનો ઉપયોગ કરતા હતા, પરંતુ તે કોઈ ઠંડા કે બરફીલો પ્રદેશોમાં જ બનતા હતા। ઈસવીસન 1755માં એક પ્રોફેસરે પહેલીવાર ફ્રીજની ડિઝાઇન કરી હતી, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું। જે બાદ ઈસવીસન 1876માં કાર્લ વોન નામના એક વૈજ્ઞાનિકે રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં સુધારો કર્યો અને પછી તો તેની પેટન્ટ પણ કરાવી લીધી। પહેલું એબોર્ડેશન રેફ્રિજરેટર ઈસવીસન 1922માં બાલ્ટન વોન પ્લોન્ટ્સ અને કાર્લ મુનવર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેઓ સ્વીડનના રહેવાસી હતા। આમ રેફ્રિજરેટર બનાવવાની પદ્ધતિમાં પેઢી દર પેઢી ફેરફાર થતા રહ્યા અને રેફ્રિજરેટરની શોધમાં અનેક લોકોનું યોગદાન પણ ભળ્યું। આમ આજે આપણે તેનો સુખેથી વપરાશ કરી શકીએ છીએ। સામાન્ય રીતે રેફ્રિજરેટરને ફ્રીઝ કહેવામાં આવે છે। તેના બે કમ્પાર્ટમેન્ટ હોય છે, જે વસ્તુઓની જરૂરિયાત મુજબ અલગ અલગ ટેમ્પરેચરમાં રાખે છે। સરળ શબ્દોમાં કહીએ તો ફ્રીઝ અને ફ્રીઝરમાં મુખ્ય તફાવત ટેમ્પરેચરનો હોય છે। રેફ્રિજરેટરના બહુ ઓછા તાપમાનવાળા ભાગને ફ્રીઝર કહેવામાં આવે છે। રેફ્રિજરેટરનો મોટો કમ્પાર્ટમેન્ટ પાણી ઠંડુ કરવા, શાકભાજી, ફળો, દૂધ વગેરેને રાખવા માટે ઉપયોગમાં લેવાય છે। તેનું ટેમ્પરેચર આશરે 3-5 ડિગ્રી જેટલું હોય છે, જ્યારે રેફ્રિજરેટરના નાના કમ્પાર્ટમેન્ટને ફ્રીઝર કહેવાય છે, કારણ કે તેનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચું હોય છે, તેથી જ બરફ જમાવવા કે આઈસક્રીમ રાખવા માટે તેનો ઉપયોગ થાય છે। ફ્રીઝને 0-5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ભોજન કે અન્ય વસ્તુઓ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, જ્યારે ફ્રીઝરને લાંબા સમય સુધી વસ્તુને રાખવા માટે માઇનસ ડિગ્રી પર રાખવામાં આવે છે। યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો। ચાલો માણીએ ફિલ્મ ગરમ મસાલાનું ગીત ફલક દેખું, જેને સ્વરબદ્ધ કર્યું છે સોનુ નિગમે। આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે। ચાલો માણીએ આ સુંદર ગીત।

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, દુનિયાના મોટા ભાગના લોકોની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે. ચા આપણા જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. જ્યારે આપણે ત્યાં સવાર હોય કે મોડી રાત, આખો દિવસ ચા પીવાનું ચલણ છે. બસ ચા પીવાનું બહાનું જોઈએ. આટલી લોકપ્રિય ચા કઈ રીતે શોધાઈ અને ભારતમાં તેની ખેતી કઈ રીતે શરૂ થઈ, ચાલો તેની રસપ્રદ માહિતી પ્રાપ્ત કરીએ. ચાનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. આજથી આશરે 4700 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 232-237 સમયગાળામાં ચીનના શાસક શેન નિંગુએ ચાની શોધ કરી હતી. તેઓ હંમેશા ઉકાળેલું પાણી જ પીતા હતા. એકવાર તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ આરામ કરવા માટે રોકાયા હતા. એ દરમિયાન તેમના પીવા માટે પાણી ઉકાળવામાં આવી રહ્યું હતું. તે સમયે કેટલાક પાન ઉડીને તે પાણીમાં પડ્યા અને પાણીનો રંગ બદલાઈ ગયો તથા સુગંધ પણ સારી આવવા લાગી. જ્યારે તેમણે આ પાણીનું સેવન કર્યું તો તેનો ટેસ્ટ તેમને ગમ્યો. થોડી વારમાં જ તેમને તાજગી અનુભવાઈ. આ પીણા

નું નામ તેમણે યા પાડ્યું હતું. વાસ્તવમાં યા નામના ચીની અક્ષરનો અર્થ શોધવું એવો થાય છે. ચીનમાં અનેક શાસકો આવ્યા પણ કોઈએ ચાનું નામ ન પાડ્યું કે કોઈએ ન બદલ્યું. બધા તેને યા નામથી જ ઓળખતા હતા. સાતમી સદી આવતા આવતા યા નામનું આ પીણું લોકપ્રિય થઈ ગયું. યુવા મિત્રો, એવું કહેવાય છે કે છઠ્ઠી શતાબ્દીમાં ચીનના હુનાન પ્રાંતમાં એક ભારતીય બૌદ્ધ ભિક્ષુક ઊંઘ્યા વગર સાધના કરતા હતા. જાગવા માટે તેઓ એક ખાસ છોડના પાન ચાવતા હતા, જે ચાના પાન હતા. બૌદ્ધ ભિક્ષુ દ્વારા એ વખતે ચાનો પ્રસાર જાપાન અને કોરિયામાં થયો હતો. યુવા મિત્રો, ઈસવીસન 1854માં ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે પ્રથમવાર ભારતમાં ચાના છોડ હોવાની શોધ કરી હતી. બન્યું એવું કે તેમની એક ટીમ આસામના જંગલોમાં પહોંચી હતી અને ત્યાં તેમને ચાના છોડ મળી આવ્યા હતા. એક વર્ષની મહેનત બાદ તેમણે આસામમાં ચાનો બગીચો બનાવ્યો હતો, જે બાદ અંગ્રેજો દ્વારા ભારતમાં ચાના ઉત્પાદનની શરૂઆત થઈ હતી. ભારતમાં ચાનું ઉત્પાદન વાસ્તવમાં તો બ્રિટનના બજારોમાં ચાની માંગ પૂરી કરવા માટે થતું હતું. અંગ્રેજો ઈસવીસન 1947માં ભારત છોડીને ચાલ્યા ગયા, જે બાદ ભારત સરકારે ચાનો વ્યાપાર ચાલુ રાખ્યો. ઈસવીસન 1953માં ટી બોર્ડની રચના કરવામાં આવી. તેના દ્વારા ભારતીય ચાને વિદેશો સુધી પહોંચાડવાનું સરળ બન્યું હતું. સાથે સાથે ચાના ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બની હતી. આજે દુનિયામાં ભારત અને ચીન સૌથી મોટા એવા દેશો છે કે જે ચાનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના ઉત્પાદનથી 70% વપરાશ તો માત્ર ભારતમાં જ થઈ જાય છે. યુવા મિત્રો, અહીં તમને એક સવાલ થતો હશે કે ચીનમાં જ્યારે ચાની શોધ થઈ ત્યારે તેનું નામ યા એ રીતે પડ્યું અને ભારતમાં જ્યારે ચા આવી ત્યારે તે ચા તરીકે ઓળખાવા લાગી, તો વર્ણમાલાના આ બે અક્ષરોનું અંતર કઈ રીતે આવ્યું? એ તમને ન પ્રશ્ન થયો? પ્રશ્ન થયો ને? તો ચાલો હવે તેની માહિતી આપણે પ્રાપ્ત કરીએ. જે બૌદ્ધ ભિક્ષુક ચીનમાં રહીને હુનાન પ્રાંતમાં પોતે સાધના કરી રહ્યા હતા, એ સમયે જ્યારે આ પાન તેમની પાસે આવ્યા ત્યારે અન્ય ચીનની પ્રજાએ તેમને પ્રશ્ન કર્યો હતો કે બૌદ્ધ ભિક્ષુક કયા પાનથી આ પ્રકારનું ગરમ પીણું બનાવી રહ્યા છે, અને એ બૌદ્ધ ભિક્ષુકે ત્યારે આ પીણાનું નામ ચા સ્વરૂપે આપ્યું હતું, જે બાદ સમગ્ર વિશ્વએ યા નામના શબ્દને તેમની શબ્દકોશમાંથી કાઢી નાખ્યો અને ચા નામના શબ્દને અપનાવી લીધો. યુવા મિત્રો, ટીબેગની શોધનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ટીબેગની શોધનો શ્રેય ન્યૂયોર્કના ચાના વેપારી થોમસ સુલિવનને આપવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈસવીસન 1904માં સુલિવન પોતાના ગ્રાહકોને ચાના નમૂના રેશમની નાની નાની થેલીમાં ભરીને મોકલતા હતા. હવે થયું એવું કે કેટલાક આળસુ ગ્રાહકોએ ચા બનાવવા માટે થેલી ખોલવાની તસ્દી જ ન લીધી અને આખી થેલીને ઉકળતા પાણીમાં મૂકી દીધી. આ રીતે પણ ચા તૈયાર થઈ ગઈ, તેને ગાળવાની પણ જરૂર ન રહી. આ રીતે ટી બેગની શોધ થઈ. ગ્રાહકોને ટી બેગ ખૂબ જ ગમી. તેને સુલિવન પાસે ચાને થેલીઓમાં લેવાની જ ગમતી હતી, જેથી ટી બેગનું પ્રચલન પણ વધવા લાગ્યું. સુલિવને ઈસવીસન 1920માં ટી બેગનું વ્યાવસાયિક ઉત્પાદન પણ શરૂ કરી દીધું. ટી બેગ આખા અમેરિકામાં લોકપ્રિય થઈ ગઈ. ઈસવીસન 1940ના દશકાની શરૂઆતમાં ટી બેગ નાની નાની ગોળ રેશમની કે કોટનની થેલીઓમાં ભરવામાં આવતી હતી અને તેને વહેંચવામાં આવતી હતી. અત્યારે જે ટી બેગનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તેની શરૂઆત 1944માં થઈ હતી. યુવા મિત્રો, તમને ખબર છે ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? ચાલો તેનો ઉત્તર પ્રાપ્ત કરીએ. ભારતના મણિપુરના મોઇરિંગ નજીક આવેલું લોકટાક તળાવ સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. આ તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ તરતી જોવા મળે છે. લોકટાક તળાવ 35 કિલોમીટર લાંબુ અને 13 કિલોમીટર પહોળું છે અને 9 ફૂટ ઊંડું છે. તળાવ વચ્ચે નાનકડા ટાપુઓ આવેલા છે. મણિપુરના નદીના પાણીના સ્ત્રોતમાંથી આ તળાવ મીઠા પાણીનું બન્યું છે. પ્રાચીન કાળથી જાણીતા આ તળાવના વૈજ્ઞાનિક સંશોધનો થયા છે.
તળાવમાં માત્ર પાણી પીને ઉછરતી, પાણીમાં તરતી 233 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે। તળાવના વિસ્તારમાં 28 પ્રકારના યાયાવર પક્ષીઓ અને 57 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે। જાત જાતના હરણ ઉપરાંત 425 પ્રકારના પ્રાણીઓ અને 100

76 પ્રકારના જળચર પ્રાણીઓ જોવા મળે છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણીઓના સ્થળ વિકસ્યા છે. મણિપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહ અચૂક મેળવે છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રાજનીતિનું ગીત ભીગી સી ભાગી સી, જેને સ્વરબદ્ધ કર્યું છે મોહિત ચૌહાણ અને અંતરા મિત્રાએ. આ ગીતનું લેખન કર્યું છે ઇરશાદ કામિલે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: सेमी से लैस उन्नत अग्नि मिसाइल का सफल परीक्षण किया। आईपीएल क्रिकेट में राजस्थान रॉयल्स ने गुजरात टाइटंस के खिलाफ मुकाबले में टॉस जीतकर गेंदबाजी का फैसला किया है। राजस्थान अंक तालिका में चौथे जबकि गुजरात पांचवें स्थान पर है। और इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी राजकोट केन्द्र छे मीडियम वेव 370.3 मीटर से लेके 810 किलोहर्ट्ज़ पर। શ્રોતા મિત્રો, આપને યાદી આપી દઈએ અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની। સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમો અમદાવાદ વડોદરાથી સહ પ્રસારિત કરીશું, જેમાં 12 વાગ્યે ગુજરાતી ગીતો સાંભળશો। 12:30 વાગ્યે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જેમાં સાંભળશો મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના। સાંભળશો મણકો ત્રીજો સંત કવિયત્રી તોરલની વાણી, લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, ભજનના કલાકાર લલિતા ઘોડાદરા, કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા, વિચાર વિમર્શ માતૃવંદના। બપોરે 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી, 2:40 સંઘગાન શિક્ષણ। આવતીકાલની સાંજની સભાના કાર્યક્રમો જોઈએ તો સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમો, ત્યારબાદ 6 વાગ્યે સુગમ સંગીત સાંભળશો જે અંતર્ગત જૂની રંગભૂમિના ગીતો, 6:30 યુવાણી કાર્યક્રમ રાજકોટ કેન્દ્રનું પ્રદાન જેમાં સિનેમા સફર અંતર્ગત અભિનેત્રી માધુરી દીક્ષિત પર વિશેષ કાર્યક્રમ, પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા। આવતીકાલે સાંજે 7:22 ગ્રામજનોનો કાર્યક્રમ ગામનો ચોરો રાજકોટ કેન્દ્રનું પ્રદાન, જેમાં લોકવાર્તા આઈ સોનલ, રજૂઆત શક્તિદાન મોડ, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ। રાત્રે 8 વાગ્યે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર। 8:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, 9:15 સ્પોટલાઇટ દિલ્હીથી રિલે કરીશું। આવતીકાલે રાત્રે 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગ્યે છાયાગીત અને 10:30 વાગ્યે કાર્યક્રમ ઢલતી જાહેરાત। તો હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની।

0: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
1: ચોરું
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેસ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.

0: જીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો, આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં પણ ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2 દિવસની ગુજરાતની મુલાકાતને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે સોમનાથ અમૃત પર્વને લઈને સોમનાથ મંદિર પરિસર અને પ્રધાનમંત્રીના રોડ શોના માર્ગનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વિવિધ કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. શ્રી સંઘવીએ સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રીના આગમન અને પ્રસ્થાનના માર્ગો, સભાસ્થળ અને રોડ શોના કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરીને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જરૂરી સૂચનો આપ્યા. નાયબ મુખ્યમંત્રીએ જામનગરમાં પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી. આ પ્રસંગે તેમણે આ મુજબ જણાવ્યું.
1: પ્રધાનમંત્રી શ્રી જયારે જામનગર પધારી રહ્યા છે તો જામનગરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને સૌ લોકો સાથે મળીને આદરણીય પ્રધાનમંત્રીજીની સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે. આજે સૌ લોકોને મળવાનો અવસર પ્રાપ્ત થયો. સૌ લોકોમાં ઉત્સાહ બી છે, ઉમંગ બી છે અને લોકો એક ઐતિહાસિક સ્વાગતની તૈયારીમાં આજે ખાસ કરીને લાગી પડ્યા છે. શહેરમાં ચારે કોર સામાજિક સંસ્થાઓ અને સૌ લોકો સાથે મળીને આ ઉત્સાહ અને ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરથી 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરાશે. 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે અને મંત્રોચ્યાર સાથે અભિષેક કરાશે. સોમનાથ અમૃત પર્વની ઉજવણીના ભાગરૂપે 11 મેના રોજ સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર જનમિત શર્માએ જણાવ્યું કે એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સવારે 11 કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. સોમનાથ મંદિર પરિષદમાં આકાશમાં તિરંગાની પ્રતિકૃતિ રચાશે. આવતીકાલે એર શોનું રિહર્સલ યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે માતૃદિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મા વાત્સલ્ય બેંક મિલ્ક બેંક માતૃત્વની કરુણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. અત્યાર સુધીમાં 2042 માતાઓના દૂધના દાન થકી 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. ગત વર્ષે 28 ઓગસ્ટે શરૂ થયેલી આ મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં 434 લીટર ધાવણ દાન મળ્યું છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આ મિલ્ક બેંક અધૂરા માસે જન્મેલા અનેક બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં ગુજરાત

0: ભારતને નવા સેમિકન્ડક્ટરના બે પ્રોજેક્ટની મંજૂરી આપી, જે અંતર્ગત ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા 3,068 કરોડ અને સુરતમાં સૂચી સેમિકોન દ્વારા 868 કરોડ સહિત કુલ 3,936 કરોડનું રોકાણ કરાશે. આ અંગે પ્રતિભાવ આપતા રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને વેગ આપવા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન સિંગલ વિન્ડો સુવિધા આપી રહ્યું છે.
1: ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે, એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે, ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે, એનો મને ખૂબ આનંદ છે. અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે, એને કારણે આપણા હજારો યુવાનોને, યુવતીઓને આમાં નોકરી મળશે અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગઈકાલે સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માકે નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું. તેમણે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપી ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો.
2: તો બહુત ખુશી હૈ કે હર વર્ગ કે લોગ ઇસ ગાંવ મે બડે સુખ શાંતિ એકતા ઓર પ્રેમ સે નિવાસ કરતે હૈ. તો આજકલ મે પૂરે ગુજરાત મે હર તાલુકા મે જા રહા હું ઓર દરેક તાલુકા મે રાત કો ઉસી ગાંવ કે સરકારી સ્કૂલ મે મે રુકતા હું ઓર જિસ ગાંવ મે જાતા હું વહાં સબસે પહેલે કમ સે કમ એક એકડ ભૂમિ મે વૃક્ષારોપણ કરાતા હું, પેડ લગાતા હું ઓર વો પેડ લગા કરકે યુ નહીં છોડતા, ઉનકે પાલને કે લિયે જિમ્મેદારી ભી લગાતે હૈ તાકિ પેડ પનપે મરને ના પાએ.
0: રાજ્યપાલે આજે સવારે ભુજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત કરી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે દેશ અને રાજ્યના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટના ભડલી ગામે ઘેલો નદી પર 1,79,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભડલી ચેકડેમ સહ કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજનાના નિર્માણથી ભડલી 1 ડેમમાં અંદાજે 57,00,000 લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, જેનાથી ભડલી અને તેની આસપાસના ગામોની આશરે 35-40 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત કોઝવે આસપાસના ગામોના પરિવહનમાં પણ મદદરૂપ બનશે. શ્રી બાવળીયાએ ભડલી 2 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હોવાનું હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું.
3: तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43 और गांधीनगर में 42.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है. अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेकर आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी. और जो विंड की डायरेक्शन रहेगी गुजरात स्टेट
0: આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મેચ થોડીક ક્ષણોમાં શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. જામનગરની 7 વર્ષની કરાટે ખેલાડી માયરા મશીહે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ 2026માં રાજ્યકક્ષાએ સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સાથે માયરા હવે કરાટેની રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દહેરાદૂન ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે જામનગર, સોમનાથ અને વડોદરાની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ અને જામનગર ખાતે યોજાનાર પ્રધાનમંત્રીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરી. अमदावाद सिविल हॉस्पिटल नी मां वात्सल्य मिल्क बैंक मां माताओना

દૂધના દાન દ્વારા 451 નવજાત શિશુઓને નવજીવન મળ્યું. રાજ્યભરમાં ગરમીમાં વધારો. આવતીકાલથી અમદાવાદ સહિતના વિસ્તારમાં 6 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ અટલબેન.
1: રામ રામ કાનન. મજામાં?
0: એકદમ મજામાં. જો હું એક કહેવત કહું ને, તમારે મને એનું અંગ્રેજી કહેવત કહેવાની. હો
1: બોલો.
0: એટલે અંગ્રેજી પરથી જે ગુજરાતી થયું છે, જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે.
1: એટલે હવે અંગ્રેજી તો નહીં બોલું, પણ મને એમ સમજાય કે ભાઈ એક જીવનમાં આપણે એક માં છે અથવા તો એક મહિલા છે, સ્ત્રી છે, એનું શું મહત્વ છે એ આ કહેવતથી જાણવા મળે. બરાબર ને?
0: એટલે આપણે ત્યાં પેલા દેવી દેવતાઓના ફોટા હોય ને, એમાં ખાસ કરીને દેવીના ફોટા છે ને, એને ઘણા બધા હાથ દેખાડવામાં આવે, અને એ દરેક હાથ છે ને એ અલગ અલગ કામ કરતા હોય, કાં તો એમાં આયુધ હોય અથવા તો એમાં કોઈ ફૂલ હોય, અને એ રીતે એ દરેક હાથ પાસેથી કંઈક ને કંઈક અલગ કામ લેતા હોય ને, એવા દેવીના ફોટા આપણે ખૂબ જોયા છે.
1: અને એમ પણ છે ને, આપણે પ્રકૃતિને માં કહીએ છીએ, એટલે પ્રકૃતિ કેટલું બધું આપે છે આપણને.
0: ચોક્કસ.
1: અને એમાં પણ મને એમ લાગે કે જ્યારે એક મહિલા છે એ પ્રકૃતિ સાથે જોડાય, તો ઘણા બધા પર્યાવરણવાદીઓ છે ને એ એવું કહે છે કે જો પૃથ્વીને બચાવશે ને તો એ મહિલાઓ બચાવવાની છે.
0: અરે વાહ, બહુ સરસ. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ એક માં છે ને એ શિક્ષકની ગરજ સારે, તો એવી રીતે પ્રકૃતિની સાથે જેનું તાદાત્મ્ય છે, જે પ્રકૃતિ સાથે લાગણી ધરાવે છે, એવી મહિલા હશે ને ઘરમાં, તો એને કારણે ઘરનું તો વાતાવરણ ચોક્કસપણે સારું રહેવાનું છે, પણ ધીમે ધીમે કરતા આખી પૃથ્વીનું વાતાવરણ છે ને એ પણ સારું બનવાનું છે.
1: એટલે હવે મિત્રો સમજી ગયા છે કે

0: આજે આપણે એવી જ કંઈક વાત કરવાના છીએ અને એક મહિલા ખેડૂતને આપણે મળવાના છીએ.
1: હા હા, આજના જે આપણા મહેમાન છે ને, એમણે ખાસ કરીને પોષણયુક્ત જે શાકભાજી અને બીજા જે કોઈ પણ પાક થાય એના ઉપર સરસ મજાનું કામ કરેલું છે. આજે આપણે મળવાના છીએ જસદણ તાલુકાના લીલાપુર ગામના સંગીતાબેન કાકડિયાને. સંગીતાબેનની જે વાડી છે ને એ પોષણથી સમૃદ્ધ છે.
0: વાહ.
1: અને એ કઈ રીતે સમૃદ્ધ થઈ, એ કઈ રીતે એના તરફ વળ્યા, એ બધી વાત છે આપણને સંગીતાબેન જણાવવાના છે. સંગીતાબેનની સાથે જ રીતાબેન રાઠોડ પણ આપણી સાથે હાજર છે. એ 25 વર્ષથી વધારે પ્રાકૃતિક ખેતી અને ગ્રામ્ય લોકોના ઉત્થાન માટે, વિકાસ માટે કાર્યરત છે. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાયેલા છે અને એ આપણને સંગીતાબેનનો પરિચય પણ આપશે અને સંગીતાબેન કેવું કામ કરે છે એના વિશે પણ વાત કરશે. પણ બંને બહેનો આવી ગયા છે તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ રામ રામ
2: રામ રામ રામ રામ.
0: રીટાબેન, બહુ સરસ મજાના મહિલા ખેડૂતને લઈને આજે તમે ચોરે આવ્યા છો, તો સૌથી પહેલા તો તમે ક્યારથી એમને ઓળખો છો અને શું કરે છે ખાસ એ અમને વાત કરો.
2: પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે આરોહણ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એમાં અપ્રવા સાથે જોડાયેલા સંગીતાબેન આપણી સાથે છે. અપ્રવાનો મેઇન હેતુ છે કે યુવાનો અને મહિલાઓને સક્ષમ કરવા, એમાંના એક સંગીતાબેન છે જેને પ્રાકૃતિક ખેતી માટે પણ એક સરસ મજાનો એવોર્ડ મળેલો છે. સંગીતાબેનને હું 5-1 વર્ષથી ઓળખું છું. લીલાપુર ગામમાં તો અમે ઘણા વર્ષથી કામ કરતા હતા પણ 5-1 વર્ષથી ઓળખાણમાં આવ્યા, પરિચયમાં આવ્યા અને એવું લાગ્યું કે આ બેન બહુ ધગશવાળા છે. અત્યારે જનરલ તમે જુઓ તો ખાસ કરીને જાતે ખેતી નથી કરતા, ભાગે આપી દે છે અથવા મજૂરે મજૂર પાસે કરાવે છે, પણ સંગીતાબેન જાતે ખેતી કરતા હતા એટલે અમને એમ થયું કે આ બેન છે એ કંઈક વધારે આગળ કામ કરી શકશે, એટલે એમની સાથે જોડાણા અને એ અમારી સાથે જોડાણા. બાકીની વાત તો આપણે સંગીતાબેન ને જ પૂછીશ, આપણી સાથે જ છે.
0: તો સંગીતાબેન, કેટલી વીઘા જમીન છે તમારી પાસે અને એમાંથી તમે કેટલી વીઘામાં ખેતી કરો છો?
3: મારી પાસે બેન કુલ 35 વીઘા જમીન છે પણ 8-1 વીઘા જમીનમાં હું જાતે જ કામ કરું છું.
0: બરાબર. અને ખેતી તમે પહેલા પણ કરતા એટલે તમારે જે પિયર છે એ ક્યાં છે?
3: આપણે રાજકોટ તાલુકાનું હલેન્ડા ગામ.
0: અચ્છા. અને પછી તમે પરની ને લીલાપુર આવ્યા, તો આ લીલાપુર કેટલું મોટું ગામ છે, શું શું છે ગામમાં, કઈ જોવાલાયક વસ્તુ ખરી?
3: હા, એ ગામ અમારું મોટું છે, એમ સમૃદ્ધ ગામ છે, મોટા ભાગના ખેડૂતો છે અને મહિલાઓ અલગ અલગ વ્યવસાયો કરે છે.
0: અચ્છા. અને મોટું સેન્ટર જસદણ. જસદણ થી કેટલું થાય?
3: જસદણ થી અમારું ગામ 10 કિલોમીટર થાય.
0: બરાબર. તો આજે તમે 8 વીઘામાં કરો છો ખેતી, એ પ્રાકૃતિક ખેતી કરો છો?
3: હા, એ પ્રાકૃતિક ખેતી.
0: ઈ ક્યારથી શરૂ કર્યું?
3: ઈ 3 વર્ષથી.
0: તો પેલા તમે જે કરતા ઈ રાસાયણિક ખેતી કરતા, અને એમાંથી પછી તમે પ્રાકૃતિક તરફ વળ્યા, તો એવું તમને શું એમાં સારું લાગ્યું, એવું તમે શું સાંભળ્યું કે જોયું પ્રાકૃતિક ખેતી વિશે કે તમને એવું મન થયું કે ભાઈ મારે આ કરવું છે?
3: હું પર્યાવરણ સંસ્થા સાથે જોડાઈને ત્યાર પછીથી મને જાણવા મળ્યું કે આવી રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે, ગાય આધારિત ખેતી થઈ શકે. ત્યાર પછી મેં જે અમારા કોન્ટેક્ટમાં રીટાબેન, કાજલબેન, નીતિનભાઈ બધા આવ્યા, ત્યાર પછીથી મને એની માહિતીથી મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. મારી વાડીમાં પોષણ વાટિકા બનાવી છે.
0: અચ્છા.
3: શાકભાજી તમામ વાવું છું એમાં. માનો કે પોષણ વાટિકા ગોલ રાઉન્ડમાં બને, વચ્ચે કેન્દ્રમાં આંબો લીધેલો છે.
0: અચ્છા.
3: એની બાજુમાં આપણે કોથમીર વાવી શકીએ, પછી મેથી વાવી શકીએ. એનથી ઉષા જો છોડ હોય છે ને એને ગુવાર ભીંડો એને એની સાઈડમાં વાવવાના.
0: અચ્છા.
3: અને વેલા વાળા છોડ હોય છે એ છેલ્લા રાઉન્ડમાં વાવવાના. પેલા જો કે આ રાઉન્ડમાં બની શકે ને પોષણ વાટિકા એવો કઈ આઈડિયા નહોતો. ખેડૂતો માનો સીધા સાહે વાવતા હોય એટલે એમ સીધા સાહે વાવતા હતા, અને અત્યારે આ ગોળ રાઉન્ડમાં જે છે ને એમાં આ વસ્તુ પાકીને પૂરી થઈ ગઈ તો સાઈડમાં તમે બીજી વાવી શકો. કાયમી માટેનું શાકભાજીનું આપણું આમનામ શરૂ ને શરૂ રહેશે.
0: તો આ ગોળ જે છે બનાવવાની એ વાત કેવી રીતે તમને ખબર પડી અને પછી શું એમાં તમને લાભ થયો?
3: હું જ્યાં સંસ્થાઓની મિટિંગમાં જતી હતી ને તો પછી ત્યાંથી જાણવા મળ્યું કે આપણી પૃથ્વી ગોળ છે, માનો તો બધું ગોળ છે કે સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ એ રીતે મળી શકે એને, એટલે એ રીતે ડિઝાઇન બનાવરાવવામાં આવી. સંસ્થામાંથી જ આવ્યા હતા લોકો, એને મને બનાવી દીધી. ત્યાર પછીથી ના એની અંદર એટલું શાકભાજી બેન સ્વાદિષ્ટ અને શુદ્ધ થાય છે કે તમે ઈ શાક ખાવ ને પછી તમને એમ ન થાય કે આપણે બજારેથી લેવું છે.

0: અચ્છા, તો સંગીતાબેન, આ પ્રાકૃતિક ખેતી તરફ તમે જે વળ્યા, એના માટેની તમે કોઈ તાલીમ લીધી કે કઈ એમને એમ તમને ખબર પડી કઈ રીતે?
1: હું 3 વર્ષ પહેલા બસત ખાતું, આપણે મહિલાઓ જે બસત બેંક બનાવે છે, બસત ખાતું હાલતું હતું ને, એમાં હું જોડાણી હતી બસત ખાતામાં. ત્યારથી પછી હું પર્યાવરણ સંસ્થાના કોન્ટેક્ટમાં આવી, કાજલબેનના કોન્ટેક્ટમાં આવી. ત્યાર પછી અમારે આમ રિલેટિવ ઘરે સંબંધ થઈ ગયા, એ વાડિયા વારંવાર આવતા હતા, તો મને ખેતી કામ કરતા જોઈને પછી એને એવું થયું કે આપણે એક ગ્રુપ બનાવીએ ખેડૂતોનું, અને એમાં તમે ક્યાં મહિલા ખેડૂત તરીકે આમ હાજરી આપો એમ.
0: અચ્છા,
1: તો પછી એ રીતે મને રોજ રોજ બધી નવી નવી માહિતી આપતા ગયા, અલગ અલગ તાલીમોમાં લઈ ગયા. પછી તાલીમો લીધા પછી મને એમ થયું કે નહીં, આ કર્યા જેવું છે. ખેતીનો શોખ તો મને નાનપણથી જ છે, પણ આ ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતીની માહિતી બધી મળ્યા પછી તો હવે એમ થાય છે કે નહીં, આમાં કઈ કરવું જ છે.
0: અચ્છા, ને સંગીતાબેન, તમે જે વાત કરો છો ને, એ કઈ આજે રાત્રે સૂતા ને કાલ સવારે ઉઠા હાલો પ્રાકૃતિક ખેતી ચાલુ, આવું તો કઈ થતું નથી.
1: બરોબર, સંઘર્ષ કરવો
0: બરોબર. હા, પડકારો ખૂબ આવે, મુશ્કેલીઓ ખૂબ આવે, અને કેવું થાય કે તમે એકે તાલીમ લીધી છે ઘરમાંથી, એટલે તમને ખબર છે કે પ્રાકૃતિક ખેતી છે એના ફાયદા શું છે, પણ ઘરનાને તો ખબર નથી, અને ઘરનાને પાછા મનાવવાના છે. તો એ સમય કેવો હતો એની થોડીક વાત કરો.
1: એમાં એવું છે, ઘરેથી તો હું એક જ ખેતી કરતી હતી, મારા સસરાનું બેજવાડીએ જતા હતા.
0: બરાબર.
1: પછી મારા ઘરેથી તો મને નાશ પાડતા હતા કે ન થાય, કે ન બની શકે, એને વાડી આવવું નહોતું, પણ પ્રાકૃતિક ખેતી કરવી નહોતી.
0: તો મનાવ્યા કઈ રીતે?
1: એટલે એને તો બહુ મનાવતા વાર લઈ ગઈ છે,
0: પણ માની ગયા એ બહુ સારી વાત.
1: હા, હવે પૂરો સપોર્ટ છે. એમ પેલા તો કોઈ દિવસ સાથે આવવામાં ના પાડતા હતા, મીટિંગમાં કે ક્યાંય પણ જગ્યાએ, કે એ બાબતથી વસ્તુ કઈ મંગાવું તો પણ ના પાડતા હતા.
0: અચ્છા,
1: અને અત્યારે તો એનો પૂરો સપોર્ટ છે. હવે તો અત્યારે દવા ખાતરનો પ્લાન્ટ બેહાડવાનો એનો જ આઈડિયા છે. હવે આપણે દવા ખાતરનો પ્લાન્ટ બેહાડી વાળી.
2: દવા ખાતર એટલે કેવી દવા ખાતર?
1: આપણે દેશી બધું છે દવા ખાતર બને ને, એમાં માનો કે લીમડાના પાંદડા, પછી આકડાના પાંદડા, એવી રીતે બધા પાંદડા નાખીને એમાં ગૌમૂત્ર નાખવાનું, આપણે સાઈસ નાખવાની ગાયની, અને એ અમુક ટાઈમ સુધી એમને રે, પછી એનું લિક્વિડ જે નીકળે ને એ અમારે જમીનમાં પાણી સાથે પાવાનું.
0: બરાબર.
1: એટલે પછી અમારે રાસાયણિક દવા કે ખાતરની કોઈ જરૂર નહીં
0: ન પડે. હવે પ્રાકૃતિક ખેતી છે ને, એમાં ક્યાંક ને ક્યાંક ગાય આધારિત ખેતી છે ને, એ મહત્વની હોય છે. તો તમારી પાસે પશુધન છે?
1: હા હા.
0: કેટલું છે?
1: મારી પાસે ત્યાં 7 પશુ છે બેન.
0: અચ્છા, હા હા. એટલે બધી ગાય જ છે?
1: 3 ગાયો છે.
0: 3 ગાય છે, અને પહેલેથી જ ગાય તમે રાખો છો?
1: નહીં, પેલા ગાય હતી જ નહીં.
0: અચ્છા, તો
1: પછી મેં જયારે કચ્છમાં તાલીમ લીધી ને 3 દિવસની, ત્યારે મને ખબર પડી કે ગાયનું કેટલું મહત્વ છે અને ગાયની આપણે કેટલી જરૂર છે એમ. જો કે પેલા હું શરૂ કર્યું ને ત્યારે ગૌમૂત્ર અને સાઈસ વેસાતું લાવતી હતી.
0: અચ્છા.
1: પછી મેં ઘરે આવીને વાત કરી કે મારા ખેતી કરવી છે તો તમને ગાય લઈ આપો એમ. પણ ઘરેથી સાસુબા ને દૂધ નહોતું ભાવતું, આસુ પડતું હતું, એટલે ના પાડતા હતા. પછી તોય મારી મારી જીદ માટે એમને રહી, પણ મને ના જ પાડતા હતા કે ગાય નથી લેવી. પછી એટલે એવો આઈડિયા કર્યો કે આપણે માંગણું નથી કે એમ, એટલે તો તું માની જતો નથી લેવી એમ. પછી મેં કીધું નહીં, મને ગાય એક લઈ આપો ખાલી એમ. પછી એક ગાય લીધી, ત્યાર પછી તો હવે ધીમે ધીમે ત્યારે મારી પાસે 3 ગાયો છે.
0: વાહ, ખૂબ સરસ.
2: આપે વાત કરી કે કચ્છમાં તાલીમ લીધી, તો રીટાબેન એની થોડીક વાત કરો કે બધા ખેડૂતો ત્યાં જઈ શકે છે કચ્છમાં.
3: હા, કચ્છમાં કુકમા કરીને જે ગામ છે ત્યાં મનોજભાઈ સોલંકી કરીને છે, બહુ સરસ આવું સરસ સેન્ટર ચલાવી રહ્યા છે, અને ખેડૂતો માટે એ ફ્રી ઓફ રાખે.
2: હા, નિઃશુલ્ક
3: હોય છે, અને દર મહિને એમની તારીખ નક્કી જ હોય છે 3 દિવસ માટે. ખેડૂતને ખાલી જવા આવવાનો ખર્ચ થાય, બાકી ત્યાં રહેવાનો, જમવાનો, તાલીમનો કોઈ ખર્ચ એ લેતા નથી. અને ખેડૂતને જે ઈચ્છા થાય એ ત્યાં શીખી શકે. એને એમ થાય કે મારે વધારે ખેતીમાં કયા પ્રકારની પ્રાકૃતિક રીતે બનાવેલી દવા વાપરી શકાય તો એ શીખી શકાય, ખાતર કેમ બનાવવું છે તો એ શીખી શકાય, અને બીજું બધું પણ હેન્ડીક્રાફ્ટનું, આપણે જેમ કહીએ કે માટીમાંથી કંઈ બનાવવું છે, સિરામિકનું બનાવવું છે, ગોબરમાંથી કંઈ બનાવવું છે, અથવા ઔષધિમાંથી કંઈ બનાવવું છે, તો આ બધું જ એ બહુ સરસ શીખે છે.
0: રીટાબેન, મને એક પ્રશ્ન એ થાય છે કે હજી આપણા સમાજમાં છે ને, સામાન્ય રીતે મહિલાઓની ઈચ્છા છે ને એને એટલું બધું પ્રાધાન્ય મળતું નથી, મહત્વ મળતું નથી. તો સંગીતાબેને જે રીતે થોડી મુશ્કેલીનો સામનો કર્યો પ્રાકૃતિક ખેતીમાં, તો એવા પ્રસંગો આવે તમારી સામે કે ભાઈ પછી બહેનોને તમારા કેન્દ્ર સુધી આવતા જ બંધ કરી દેવામાં આવે કે ત્યાં જાય છે ને તો તને આવા વિચાર

0: આવે છે તો તું બગડી જાય છે, તો એના કરતા તું એ મૂકી જ દે. આવા પણ પડકાર આવતા હશે ને?
1: બહુ જ આવે છે આવા પડકાર. હતો પણ એની સામે તમે જેમ કીધું બહેનો અમારે ત્યાં આવતા જ બંધ થઈ જાય એવું બની શકે, પણ અમે એમને ત્યાં જતા હોઈએ છીએ અને હસબન્ડ વાઈફ બંનેને સમજાવતા હોઈએ છીએ. જેમ કુકમાની વાત કરી તો ત્યાં પણ અમે કપલમાં લઈ જઈએ છીએ.
0: અચ્છા.
1: કેમ કે બેન શીખીને આવે અથવા ભાઈ શીખીને આવે તો આવીને નથી માનવાના, જે તાલીમ લીધી હોય અને વાત કરે એમાં બહુ ફરક હોય. એટલે મોટા ભાગે અમે એવું કરીએ છીએ કે કપલમાં ટ્રેનિંગ કરીએ, કપલમાં એક્સપોઝર કરીએ અને એમની વાડી સુધી જઈએ અને બંનેને સાથે રાખીને સમજાવી. એટલે પછી ધીમે ધીમે મને કમને જોડાતા થઈ જાય, પછી 50%માંથી 100% સુધી પહોંચે. પણ એમાં વધારે સંઘર્ષ બહેનોને કરવો.
2: અને એક સંઘર્ષ એ પણ થાય સંગીતાબેન કે તમે ગૃહિણી પણ છો અને ખેડૂત પણ છો, એટલે એમ કહી શકાય કે તમારે ઘરે ધ્યાન દેવાનું છે અને ખેતી પણ કરવાની છે. હવે ધારો કે આજે હું નોકરી કરું છું તો મને આજે બરાબર નથી તો હું રજા મૂકી દઉં, પણ તમે ખેતીમાં રજા નહીં મૂકી શકો, તો આ બંને કામ પછી કેવી રીતે તમે સાચવો છો?
3: એમાં એવું છે બેન, ઘરે જો બા છે એટલે થોડી ઝાઝી મને મદદ કરી આપે એમ, બાકી સવારે વહેલું જાગી જવાનું. અને ખેતીનો તો મને શોખ એટલો છે ને, એટલે હું ગમે તેમ કરીને પણ ઘરનું બધું મેન્ટેન કરી
0: લઉં છું. કે જેને ગાવું છે ને એને ગીત મળી રહે છે. પણ આ પોષણ વાટિકા છે એનું થોડુંક સૈદ્ધાંતિક સમજ રીટાબેન તમારી પાસેથી જોઈએ કે શા માટે એ ગોળમાં જ કરવામાં આવે છે અને એમાં કેવા કેવા પાક છે એ લઈ શકાતા હોય છે.
1: ખેડૂતો જનરલી સીધા ચાસમાં વાવતા હોય છે, થોડુંક ઇઝી પડે છે, રાઉન્ડમાં થોડુંક અઘરું પડે છે, પણ બીજા એના બેનિફિટ ઘણા બધા છે. એ કુદરત સાથે જોડાયેલું છે, જેમ સંગીતાબેને કીધું એમ કે આપણી પૃથ્વી ગો છે, ચંદ્ર ગો છે, સૂર્ય ગો છે, અને એના રાઉન્ડમાં વાવવાથી શું થાય, સૂર્યપ્રકાશ અને હવા બધા જ પાકને બરાબર મળી શકે છે. અને તમે જેમ વાત કરો છો કે કેવી પ્રકાર કેવી રીતે વાવણી કરીએ છીએ, તો વચ્ચે કોઈ ફળઝાડ એ નાનું થતું હોય એ અને એને મલ્ચિંગ કરી દેવામાં આવે છે. બીજું કે એની નજીકમાં નાના છોડ, એટલે મેથી હોય, પાલક હોય, તાંદળજો હોય, ધાણા ભાજી હોય એ વાવીએ છીએ. અને એના પછી એનાથી થોડાક મોટા છોડ, એટલે મરચી, રીંગણી, ટમેટી એ પ્રકારના હોય એ વાવે છે. અને એના પછી વેલા વાળા.
0: અચ્છા અચ્છા.
1: એટલે બાઉન્ડ્રી પર જતા રહે એટલે ક્યારેક પવન, વધારે તડકો, વધારે ઠંડી, એનાથી પણ થોડુંક બચાવે છે. અને મોટા ભાગે બધામાં મલ્ચિંગ કરી દેવામાં આવે છે. અને એ ક્યારાઓ નાના નાના થઈ જાય છે, રાઉન્ડ કરીએ છીએ એમાં, એટલે વચ્ચે રસ્તો પણ હોય. એટલે ઘણી વાર પેલું સીધા વાવવામાં શાકભાજી મોટું થઈ જાય, પાકી જાય, પણ ઉતારી ના શકે. આમાં એ રસ્તો પણ રાખે છે એટલે ઉતારી શકાય છે. બીજું આમાં દેશી ખાતર ને એ બધું નાખવાનું પણ સરળ પડે છે, કેમ કે નાનું યુનિટ છે એટલે થોડું પણ હોય તો પણ થઈ જાય છે. હાથેથી શાકભાજી લેવાનું પણ બહુ સરળ રીતે થઈ શકે છે.
2: તો પિયતની શું વ્યવસ્થા છે સંગીતાબેન તમારી પાસે? એટલે કુવા છે, બોર છે,
3: બે કુવા છે, અને એમાં બોર એક બોર છે, પણ બોરની ઓછી વ્યવસ્થા છે એટલે ઓછું વાપરીએ છીએ, કુવાનું પાણી વધારે વપરાય છે.
2: તો પછી આ જે વાટિકા છે એમાં પછી કેવી રીતે પાઇપથી પાણી આપો?
3: પાઇપથી પાણી આપી દેવાનું.
2: અચ્છા. અને કેટલી વાર આપવું પડે? દિવસમાં એક વાર તો આપવું પડે શાકભાજીમાં.
3: હા, દિવસમાં એક વાર, અને આમ એક દિવસ નહીં એક દિવસ, ઉનાળાની સિઝનમાં એક દિવસ નહીં એક દિવસ.
2: તો આ લગભગ કેટલાક વિસ્તારમાં હશે તમારી વાટિકા?
3: માનો ને કે આમ
2: અડધા વીઘામાં કે
3: અડધા વીઘાથી ઓછી જમીન છે.
2: તો એમાં શું શું ઉગાડો છો
3: અત્યારે? એમાં રીંગણી છે, ટમેટી છે, ભીંડો, ગુવાર, અને વૃક્ષો બોર્ડર ઉપર છે બધા, આંબો અને જામફળી, નાળિયેરી, સીતાફળી એવા બધા બોર્ડર ઉપર ઝાડ છે. બાકીની વસે વસે બધું શાકભાજી છે, ગુવાર, ભીંડો, મરચી, ટમેટી, રીંગણી.
2: તો તમારા ઘરમાં કેટલા સભ્યો છે?
3: ઘરમાં મેં 4 છે.
2: તો પછી આટલું બધું શાકભાજી થાય છે તો એનું શું કરો છો પછી?
3: એનું બેન હું સેલરિંગ કરી નાખું છું, જસદણ મારે નજીક પડે ને ત્યાંના ડોક્ટરોના ઘરે મોકલું છું.
2: બરાબર. બધાને પ્રાકૃતિક ખાવું છે દવા વગરનું.
0: પણ તમને કેમ ખબર પડી કે ડોક્ટરોને શાકભાજી જોઈએ છે?
3: મને અમારા ગુરુ, કહું તો ગુરુ ને જે માર્ગદર્શક છે ને, રીટાબેન ને કાજલબેન થરું, એના કોન્ટેકો કરાવવામાં આવ્યા હતા. તમારે વધે છે આ શાકભાજી તો તમે એવી રીતે સેલરિંગ કરો એમ. પછી એમ થતા થતા એકબીજાને વાત થઈ ને અત્યારે 8 થી 9 જગ્યાએ આવી રીતે શાકભાજી આપું છું.
2: એટલે નિયમિત તમે એમને પહોંચાડી દેજો.
3: કોઈના ઘરે આજ, કોઈની ઘરે બે દિવસ પછી, એવી રીતે.
0: તો પોષણ વાટિકામાં ખાલી ફળ અને શાકભાજી પાક જ લઈ શકાય કે બીજું કઈ લઈ શકાય? કઈ ખ્યાલ
2: એવું કઈ લેવું?
3: આ કઠોળ

0: વાવી શકાય એમાં, થોડું થોડું કઠોળ આપણે ઘર પૂરતું થાય એટલું વાવી શકાય.
1: બરાબર. સંગીતાબેન ટાઈમિંગ મેનેજમેન્ટ બહુ સરસ કરે છે. હવે એની વાડી માનો કે 2 કિલોમીટર દૂર છે, તો એક સ્કૂટર શીખી ગયા છે એટલે એમને માનો કે સ્મશાનેથી રાખ લેવા જેવી હોય, કે પેલા તો એ ગાય નહોતા રાખતા તો ગૌમૂત્ર કે એવું ક્યાંક લેવા જવું હોય તો એ બધું, પછી શાકભાજી લઈ જવાનું લાવવાનું કઈ બી વાડીએ નાનું મોટું લઈ જવું હોય તે બધું જ એ સ્કૂટર ઉપર કરી શકે છે.
0: સરસ છે. પેલું તાત્કાલિક નો ઓર્ડર હોય ને બેન તો હું જસ્ટ 1.5 કલાકમાં જઈને આપીને તરત પાછી આવી. કાલે જ એવું થયું હતું કે બેન તમે મને 1.5 કલાકમાં પહોંચાડી દો, મારે બસ છે કે, પછી હું 1.5 કલાકમાં પહોંચાડીને તરત પાછી આવી.
2: અને કઈક એવોર્ડ મળ્યો છે એ શું છે?
0: મને મહિલા ખેડૂત તરીકે પ્રાકૃતિક ખેતીનો 10,000 તાલુકા લેવલનો એવોર્ડ મળેલો.
3: બહુ સરસ, બહુ સરસ. તમે લગભગ 3-1 વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને એ પહેલા રાસાયણિક ખેતી કરતા, હવે એ બંનેમાં શું ફેર દેખાય છે તમને?
0: ફેરમાં બેન ખર્ચામાં બહુ ઝાઝો ફેર પડી જાય છે, કારણ કે રાસાયણિક દવા અને ખાતર બહુ મોંઘા હોય છે અને આ ગાય આધારિત ખેતી થઈ એટલે ગૌમૂત્ર ગોબર તો મારે પેસાતું નથી લેવાનું છે, એટલે ખર્ચામાં બહુ ફેર પડી જાય છે.
2: પણ મહેનત થોડીક નીંદવામાં ને એમાં કરવી,
0: મહેનત પૂરી કરવી પડે.
2: તો એ પછી જાતે કરો છો કે માણસો પછી બોલાવી લ્યો છો?
0: જરૂર હોય ને તો મારી બીજી વાડીએથી મજૂરને બોલાવું, નહીતર તો પછી હું બને ત્યાં સુધી મારે જાતે જ કરી વાળું.
2: બરાબર. તો તમારી આ જે પોષણ વાટિકા છે એ જોવા બીજા લોકો, બીજા ખેડૂતો આવે ખરા, કઈ શીખીને જાય ખરા?
0: હા, વિઝિટરો ઘણા આવે છે, બધાની નોંધ છે મારી પાસે, મોબાઈલ નંબર ને નામ લખાવું છું બધાના, ડોક્ટરોએ વિઝિટ કરેલી છે, પછી બહારના વેપારીઓ બે આવેલા છે, પછી જે પર્યાવરણ સંસ્થાના સાહેબો આવતા હોય એવી રીતે અમુક બીજા સંસ્થા વાળા આવેલા છે. એમાં મેન બેન મારો સંઘર્ષ એ છે કે હું સ્મશાને થી રાખ લાવું છું.
3: અચ્છા.
0: તો એ ઘરમાં થોડુંક ઓલું થતું હતું ત્યારે, પછી હું ખબર જ નહોતી પડવા દેતી હું સ્મશાને રાખ લેવા જાઉં છું. પછી બીજા લોકો દ્વારા સાસુબાને ખબર પડી ને, તો એને કે તમે કેમ કહેશો કે બેનને ફરિયાદ આવે છે, બેનોને સંસ્થાએ આવતા જ બંધ કરી દેવાના. મને કે કાજલ આરે મને વાત કરાય કે તારે સમસાને મોકલવી હોય ને તો આ સંસ્થામાં નથી રહેવા દે. પછી કાજલબેન સમજાવ્યા કે એવું કઈ નથી, સમસાને આ બધી અંધશ્રદ્ધા છે એમ. પછી જ્યારે ઘરેથી વિરોધ થતો હતો ત્યારે હું ખબર નહોતી પડવા દીધી, એવા અમુક બપોર વસીએ કે સવારના વહેલા એવી રીતે લાવતી હતી. પછી હવે એ લોકોને મગજમાં આમ થઈ ગયું કે ના કઈ વાંધો નથી એમ, એટલે હવે ગમે ત્યારે લઈ આવું તો વાંધો નથી.
3: સરસ. પણ એટલે પરિવર્તન આવે છે પણ ધીમે ધીમે, અને થોડીક ધીરજ રાખવી પડે અને સમજાવટ થી કામ લેવું પડે. સતત વિદ્રોહથી તમે પરિવર્તન નથી
0: લાવી શકતા. ઇવન ચોખી ના નહીં પાડી શકતા, પણ ગાડીમાં જે આપણે બોરી પડી હોય ને તો રાખ ની જોઈ ને પછી આમ એમ કીધા કરી કે તું સમસાને ગઈ તી, આ કોના હેટકા લાવીશું.
3: કોઈ વાત સાચી છે.
2: તો હવે આજે તમારી પોષણ વાટિકા છે એમાં તમે જે પણ શાકભાજી કરો છો, તો હવે તમારા બીજ તમે જાતે જ કરો છો?
0: હા, મારા ઘર પૂરતું હું જાતે જ પકાવી લઉં, માનો 2 રીંગણ પકાવી લઉં, 2 ટમેટા પકાવી લઉં, એમાં ને એમાં પાછું વાવી દેવાનું.
2: એટલે તમારી જે નિર્ભરતા હતી બીજ માટે એ પણ હવે ઓલું થઈ ગઈ છે,
0: એનું સોલ્યુશન થઈ ગયું.
2: અને પછી એમાં કઈ ખાતર કે એવું સમય સમય આપવું પડે? આ એક તો તમે રાખ ની વાત કરી કે રાખ આપણે શું કામ આપીએ છીએ એ પણ જરાક સમજાવો મિત્રોને.
0: મારે એમાં સાઈઝ સાટવાની 1 દિવસ અથવા તો 2 દિવસે 1 વાર બધા શાકભાજીમાં ખાટી સાઈઝ સાટી દેવાની.
2: એટલે જમીનમાં આપો કે
0: પિયત ભેગી તો એકાદી વાર 15 દિવસે આપીએ ને તોય ચાલે, પણ છંટકાવ કરવો પડે 2-3 દિવસે ગૌમૂત્રનો છંટકાવ કરવાનો. પછી એવી જ રીતે ગૌમૂત્ર ને સાઈઝ ભેગા કરીને રાખવું એનો 1 દિવસ એવી મારે આમ ગોઠવેલું જ હોય કે આજ આનો વારો છે, આજ આનો વારો છે, એવી રીતે છંટકાવ કર્યા કરવાના. પછી ગૌકૃપા બનાવ્યું છે, જે જીવામૃત બનાવ્યું છે એ પિયત સાથે આપવાનું.
3: બરાબર.
0: અને રાખમાં તો કેલ્શિયમ બહુ હોય છે, સુલાની રાખ કરતા સમસાનની રાખમાં, એવું એક તાલીમમાં મેં જાણેલું. ત્યાર પછીથી રાખનો તો હું જમીનમાં એટલો ઉપયોગ કરું છું અને ખાડા કરીને દાટી દઉં છું અને અમુક વખતે ઉપર સોડ ઉપર છંટકાવ કરું છું.
2: અને રાખથી જમીન પણ તમારી ભરભરી થાય,
0: પોષી જમીન
2: પણ અવર જવર કરી શકે.
0: એ ગૌકૃપા પાવાથી અળસિયા એટલા બને એમાં રાખ આવે એટલે જમીન પોષી બની જાય.
2: બરાબર. તો 3 વર્ષ પહેલાની જમીન ને હવેની જમીનમાં શું ફેર છે?
0: ફેર બહુ છે બેન, ઉત્પાદન જ કહી દે ને આપણને કે ફેર કેટલો છે એમ.
2: અને સંગીતાબેન તમે ભણેલા કેટલું?
0: હું 7 જ ભણી છું.
2: જેમ વાત કરતા હતા ને કે કોઈક MBA કરેલા માણસ હોય ને, બિઝનેસ જે સંભાળતા હોય કે મારે આવી રીતે આપવાનું, આના પછી આપવાનું, એટલે એમનું બધું વ્યવસ્થિત કામ છે.
3: હા,

0: અને આટલું વ્યવસ્થિત છે ને, તો એ પણ પૂછવાનું મન થાય કે હજી એમણે 3 જ વર્ષથી શરૂઆત કરી છે, તો આગળ ઉપરનો એમનો શું વિચાર છે કે હવે ભવિષ્યમાં શું કરવું છે?
1: આગળ તો બેન મારે મહિલા ખેડૂત તરીકે મારું નામ બનાવવું છે, બધી જમીન પ્રાકૃતિક કરવી છે. હવે મને ઘરેથી સપોર્ટ છે અને રીટાબેન નો વધુ સપોર્ટ છે, સંસ્થાનો સપોર્ટ છે, એટલે હવે મને એમ થાય છે કે મારે કઈક કરવું છે, બહુ આગળ નીકળવું.
2: તમે સંગીતાબેન વાત કરી કે પોષણ વાટિકા 1.5 વીઘામાં છે, તો બીજી 8 વીઘામાં તમે જે પ્રાકૃતિક ખેતી કરો છો એમાં કયા કયા ઉત્પાદનો લેવ છો?
1: એમાં સિઝન પ્રમાણે બેન, આપણે ચોમાસાની સિઝનમાં મગફળી મકાઈ છે, પછી અમારે પશુધન છે તો ઘાસ સારો કરવો પડે થોડા ઝાઝો, અને પાસળની સિઝનમાં ગયા વર્ષે ઘઉં હતા, આ વર્ષે 1/2 ચણા અને 1/2 ઘઉં, પછી થોડુંક ઘાસ સારો આવેલો મકાઈ રસકો હાથે.
2: અને પછી એનો વેચાણનું શું કરો છો?
1: એનું વેચાણ તો મારે અત્યારે 2 વર્ષથી તો ઓર્ગેનિકના ભાવે વાડીએથી જ વયું જાય છે, અને ઈ પેલા અમે યાર્ડમાં લઈ જતા હતા. અત્યારે માનો કે ઘઉંના 500 550 ભાવ છે, અમે અત્યારે 700 રૂપિયાના મણ કાલ 225 મણ ઘઉં જોખી દીધા.
0: અચ્છા,
2: એટલે પ્રાકૃતિક ખેતી કરતા હોય રીટાબેન તો એક આ ફાયદો થાય કે એક તો ખર્ચ ઘટે અને સામે લેવાવાળા તમારો વિશ્વાસ કેળવી લ્યો તમે ગ્રાહકનો, તો પછી સામેથી લેવા આવે છે.
1: જસદણમાં મારે નગરપાલિકાનો મેળો છે, પ્રાકૃતિક મેળો, સ્વદેશી મેળો, એમાં મને સ્ટોલ આપેલો છે, એમાં મારું કઠોળ બધું હું લઈને જાઉં છું. 2 જ કલાક જાઉં છું, 2 કલાકમાં પહેલે દિવસે કઈક 1500 રૂપિયાનું સેલરીંગ થયું હતું, બીજે દિવસે કઈક 850 એવી રીતે, કોઈ દિવસ 1000ની સેલરી જ નથી, 2 કલાક જ જાઉં છું ખાલી.
0: અચ્છા, વાહ.
1: તમામ કઠોળ બધું લઈ જાઉં ત્યાં.
0: વાહ.
1: તો કાલ 2 બેન એવા એવા હતા કે ફ્રૂટ અને શાકભાજી પણ લેતા આવજો. કે
0: વાહ, સરસ. તો મતલબ આપણે જે શરૂઆત કરી ને અટલબેન, કે એક ઈચ્છા શક્તિ જે છે એનો આધાર છે કે જો માણસ ધારે ને તો એ કોઈ પણ રીતે રસ્તો કાઢી અને પોતાનું કામ છે ને એ કરી શકે એમ છે. એટલે સંગીતાબેન કાકડિયા એવા જ વ્યક્તિ છે કે ભલે ભણતર કદાચ ઓછું છે, નાનું ગામ છે, ખેતી કામ કરે છે, તેમ છતાંય એ એમાં કંઈક ને કંઈક નવું કરી અને પોતાનો રસ્તો છે એ કાઢી રહ્યા છે.
2: તો મને લાગે છે કે સંગીતાબેન ઘણા બધા ખેડૂતો, ખાસ કરીને મહિલા ખેડૂતો માટે એક ઉદાહરણરૂપ છે. તો આપણે સંગીતાબેનનો નંબર મિત્રોને લખાવી દઈએ કે પોષણ વાટિકા વિશે કંઈક માહિતી જોઈતી હોય અથવા એમ જ એમની સાથે વાત કરવી હોય તો એમની નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
0: 76006 76006 24808
2: 24808 યાદ રહી જાય એવો નંબર છે. 7600062408
0: તો અત્યારે એક લોકગીત માણીએ
2: ચોક્કસ,
0: બરાબર, અને ડાયરાની રજા લઈએ અને મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 7:50 ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહ્યું છે. સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. રાજ્યપાલ આરએન રવિએ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. કેબિનેટ મંત્રીઓમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ, અશોક કેતાનિયા, નિશિત પ્રમાણિક અને ખુદીરામનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ શ્રી અધિકારી અને 5 મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. અગાઉ પ્રધાનમંત્રીએ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચતા પહેલા રોડ શો કર્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 207 અને ટીએમસીને 80 બેઠકો મળી છે. આ સાથે મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રિક અઝગમ ટીવીકેએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે 120 ધારાસભ્યોનો ટેકો મેળવ્યો છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ટીવીકેને નવી સરકાર બનાવવા માટે 234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં 118નો બહુમતી આંકડો જરૂરી હતો. ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ટીવીકે નેતા અધવ અર્જુને જણાવ્યું કે વીસીકેએ પાર્ટીને ટેકો આપ્યો છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ IUML પણ ટેકો આપવાની ખાતરી આપી છે. 2 વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવનાર વિજયને 1 બેઠક ખાલી કરવી પડશે, જેનાથી ટીવીકેની સંખ્યા ઘટીને 107 થઈ જશે. કોંગ્રેસ અને સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને IUML સહિત 2 ધારાસભ્યો સાથે સમર્થક પક્ષોની બેઠકોની સંયુક્ત સંખ્યા 13 છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસ માટે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાતે જશે. તેઓ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણી અને તેના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરના 70મા જન્મદિવસમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી પરિસરમાં એક નવા ધ્યાન મંદિર, ધ્યાન હોલનું ઉદઘાટન કરશે. HAL એરપોર્ટ પર પહોંચ્યા પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં પાર્ટીની ચૂંટણીમાં જીત બદલ કર્ણાટક રાજ્યના ભાજપ નેતાઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે તેલંગાણામાં આશરે 1535 કરોડ રૂપિયાના મુખ્ય રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી 118 કિલોમીટર લાંબા કાઝીપેટ વિજયવાડા મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ અને કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસના ઉદઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક જાહેરસભામાં કાર્યકરોને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આવતીકાલે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે

0: તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. હેમ્પ્ટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાની ધરપકડ કરી છે. અગાઉ ઈડીએ આ કેસના સંદર્ભમાં દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢમાં 5 સ્થળોએ કાર્યવાહી કરી હતી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aarnews_abld ને ફોલો કરશો.
0: આવતીકાલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY રજત જયંતિ અને યોજનાના 4th તબક્કાના રાષ્ટ્રીય ઉદ્ઘાટન નિમિત્તે મધ્યપ્રદેશના સિહોર જિલ્લાના ભેરુંડામાં કાર્યક્રમ યોજાશે. ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણ નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 18,907 કરોડ રૂપિયાની પ્રતિકાત્મક ફાળવણીની જાહેરાત કરશે. મંત્રાલયે જણાવ્યું કે આમાંથી 830 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશમાં કુલ 2,100 કિલોમીટરથી વધુ લંબાઈના 973 રસ્તાઓ માટે PMGSY 4 હેઠળ મંજૂરીપત્રો અને નાણાકીય ફાળવણી રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને સોંપશે. ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રીએન્ટ્રી વ્હીકલ MIRV સિસ્ટમ સાથે એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળ ફ્લાઇટ ટ્રાયલ ગઈકાલે કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ મિસાઇલનું ફ્લાઇટ ટ્રાયલ બહુવિધ પેલોડ સાથે કરવામાં આવ્યું, જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિશાળ ભૌગોલિક વિસ્તારમાં વિતરિત વિવિધ લક્ષ્યોને લક્ષ્ય બનાવે છે. સરકારે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2025ના વિજેતાઓની જાહેરાત કરી છે, જેમાં દેશભરમાંથી 42 પંચાયતોને પસંદ કરવામાં આવી છે. એવોર્ડ વિતરણ સમારોહ આગામી મહિનાની 3 તારીખે નવી દિલ્હીમાં યોજાશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર કર્ણાટકને સૌથી વધુ પુરસ્કારો મળ્યા છે, જેમાંથી 6 પંચાયતો પસંદ કરવામાં આવી છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ઓડિશા 5-5 પુરસ્કારો સાથે બીજા ક્રમે છે. આ પુરસ્કારો 2 શ્રેણીઓ હેઠળ આપવામાં આવી રહ્યા છે. સાહિલ જાદવે આજે ચીનના સાંઘાઈમાં આયોજિત તીરંદાજી વિશ્વકપ 2026ના બીજા તબક્કામાં પુરૂષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહારાષ્ટ્રના 25 વર્ષીય આર્ચરે પ્લેઓફમાં ડેનમાર્કના અનુભવી ખેલાડી અને કોચ માર્ટિન ડેમ્સબોર્નને 147-144 હરાવીને ચાલુ સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક નિશ્ચિત કર્યો છે. ભારતે ગયા વર્ષે સાંઘાઈમાં 5 કમ્પાઉન્ડ ચંદ્રક જીત્યા હતા. ભારત હવે રવિવારે અંતિમ દિવસે રિકર્વ વિભાગમાં વધુ 2 ચંદ્રક જીતવાની આશા રાખશે. ભારતીય કુસ્તી મહાસંઘ WFIએ આજે વિનેશ ફોગાટને કારણ દર્શક નોટિસ પાઠવી છે, જેમાં તેમના પર શિસ્તભંગ અને એન્ટી ડોપિંગ નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. 15 પાનાની આ નોટિસમાં WFIએ જણાવ્યું કે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના એન્ટી ડોપિંગ નિયમો હેઠળ નિવૃત્તિમાંથી પરત ફરતા રમતવીરો માટે જરૂરી ફરજિયાત 6 મહિનાનો નોટિસ પીરિયડ પૂર્ણ ન કરવા બદલ વિનેશને આ વર્ષના 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સની ટીમે 4 ઓવરમાં વિના વિકેટે 56 રન કર્યા છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં 4થા, જ્યારે ગુજરાત ટાઇટન્સ 5મા ક્રમે છે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસ અધનામ ગેબ્રેસિયસે આજે સ્પેન પહોંચ્યા હતા, જ્યાં તેઓ હન્ટા વાયરસ ફાટી નીકળેલા ક્રૂઝ જહાજમાંથી 140થી વધુ મુસાફરો અને ચાલકદળના સભ્યોને બહાર કાઢવાની કામગીરીનું નિરીક્ષણ કરશે. તેઓ સ્પેનિશ સરકારી અધિકારીઓ સાથે સ્પેનિશ ટાપુ ટેનરાઇફ જશે અને મુસાફરો, ચાલકદળના સભ્યો અને આરોગ્ય નિષ્ણાતોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની દેખરેખ રાખશે. ક્રૂઝ જહાજ MV હોન્ડિયસ આવતીકાલે ટેનરાઇફ પહોંચે તેવી અપેક્ષા છે. આજે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની 165મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળની શાળાઓ અને સાંસ્કૃતિક સંગઠનોએ વહેલી સવારે પ્રભાત ફેરી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે 25 વૈશાખના અવસરે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર

0: ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની ટીવીકેને સરકાર રચવા 120 ધારાસભ્યોનો ટેકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કર્ણાટક અને તેલંગાણાની એક દિવસની મુલાકાત બાદ બે દિવસ ગુજરાતની મુલાકાતે. કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરી. અને આઈપીએલમાં જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સ બેટિંગ કરી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના બરાબર 8 વાગ્યા છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં.

આજના આ કાર્યક્રમમાં આજે સાંભળીએ તલત મહેમૂદે ગાયેલા તેમજ ખૂબ ઓછા સાંભળેલા ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ આગ કા દરિયા ફિલ્મના ગીતથી. સ્વર આપ જાણો છો તલત મહેમૂદનો, ગીતના શબ્દો હસરત જયપુરીના, સંગીત વિનોદનું.

તલત મહેબૂબના સ્વરમાં હવે પછીનું આ ગીત છે અદા ફિલ્મનું, બેઝાદ લખનવીની ગીત રચના અને સંગીત રચના મદન મોહનની.

કાર્યક્રમમાં હવે સાંભળીએ બહાર ફિલ્મનું ગીત, રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો, એસટી બર્મનનું સંગીત. આપ સાંભળી રહ્યા છો તલત મહેમૂદે ગાયેલ ગીતો સારેગામા કાર્યક્રમમાં.

આ છે જવાબ ફિલ્મનું ગીત, સ્વર તલત મહેમૂદનો. ગીતના શબ્દો કુમાર બરાકબેવીના અને સંગીત નૌશાદનું.

આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, અને આ કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો તલત મહેમૂદે ગાયેલા કેટલાક ખૂબ ઓછા સાંભળેલા ગીતો. કમલ કે ફૂલ આ ફિલ્મનું ગીત સાંભળીએ. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દો છે, સંગીત શ્યામ સુંદરનું.

રાજલક્ષ્મી ફિલ્મનું ગીત સાંભળીએ. તલત મહેમૂદના સ્વરમાં ગીતના શબ્દો છે સુરેશ ચૌધરીના, સંગીત રોબિન ચેટર્જી અને ધીરેન મિત્રાનું.

0: Enforcement Directorate arrests Punjab Cabinet Minister Sanjeev Arora in alleged money laundering case. And in archery, India, Sahil Rathar wins bronze medal in men's individual compound event at World Cup Stage 2 in Shanghai. That is all in the news at 9. Good night.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રાત્રિના 9:15 અને 10 સેકન્ડ્સ થઈ છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગીત ગઝલ. પ્રથમ સાંભળીએ હરિહરનનો સ્વર. રચના છે રવજી પટેલની, સંગીત અજીત શેઠનું.

0: હવે સાંભળીએ ભૂપિંદરનો સ્વર. રચના છે જગદીશ જોશીની અને સંગીત અજીત શેઠનું.
1: કવિ જગદીશ જોશી વેદનાનો લીલો ટહુકો છે. મિલનની સાથે જ વિસ્તરતા વિરહ, અવકાશનું વૈષમ્ય, ધારો કે એક સાંજ આપણે મળ્યા ગીતમાં સબળ રીતે પ્રકટ થાય છે. મનુષ્ય માત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવ્યા કરે છે, એના ઓરતા ઝૂર્યા કરે છે, અને માંડેલી વાર્તા અધૂરી રહી જાય છે તેની વહેવળતાને કવિએ આ ગીતમાં વાચા આપી છે.

આ સાથે જ આ કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીના કાર્યક્રમો દિલ્હીથી રિલે કરીશું.